મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત. આ સાથે જ આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપીએ છીએ. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર વિક્રમ સંવત 2082ની જેઠ વદ નોમ અને આજે છે તારીખ 9 જુલાઈ 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, હવે સાંભળશો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની વિગતો જોઈએ. સભાનો શુભારંભ કરીશું સવારે 6:05 અર્ચના પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમથી. 6:30 અમૃતધારામાં વિષય ચરણ, વક્તા લતા ઈરાણી. શ્રી રામચરિત માનસ ગાન

0: સાંભળશો 6:35. જૂના ફિલ્મના ગીતો રજૂ કરીશું 6:45. કાર્યક્રમ સુર સરિતા અને ત્યારબાદ 7 કાર્યક્રમ સદાબહાર ગીતમાં. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો સાંભળશો 7:20 અને ત્યારબાદ 9:30. સવારે 8:30 એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સાંભળશો. 10:02 આદિજાતિ માટે કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજનો સાધુ અને તેનું લોકસાહિત્ય એ વિષય ઉપર ડોક્ટર ભગવાન દાસ પટેલનો વાર્તાલાપ. 10:30 હિન્દી ફિલ્મી ગીત. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં આજના ગાયક કલાકાર દેવાંશી શાહ અને નીતિ મહેતા. 11:02 ફિલ્મ સંગીત. 11:30 હિન્દી ગેર ફિલ્મી ગીતો સાંભળશો. બપોરે 12:02 ને ત્યારબાદ 2:40 રજૂ કરીશું ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30. 1:10 સુગમ સંગીતમાં સાંભળશો સલામત ખાનના કંઠે ગીતો. 1:30 ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી. અમારી બીજી સભામાં 5:10 ગુલમોહરમાં માણશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં દલસુખ પ્રજાપતિના કંઠે પ્રાચીન ભજન તથા સરલાબેન દવેના કંઠે લોકગીતો સાંભળશો. 6:30 યુવાણી કાર્યક્રમમાં પ્રિયલ દેસાઈ વાત કરશે વિશ્વ જનસંખ્યા દિવસ પર તથા ફિલ્મના ગીતો રજૂ કરીશું. સાત વાગીને 22 મિનિટે સાંભળશો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રિના 8 સુર માધુરી. 8:30 ગેર ફિલ્મી ગુજરાતી ગીત. રાત્રિના 9:15 સમાચાર સેવા વિભાગ દ્વારા અમદાવાદની પ્રસ્તુતિમાં વિશેષ શ્રેણી 12 સુશાસનના, જેમાં આજનો વિષય છે મિશન લાઇફ, એમાં પર્યાવરણવિદ મહેશ પંડ્યા સાથે અમદાવાદના સંવાદદાતા અર્પણા ખૂંટ સાથેની વાતચીત રજૂ કરીશું. રાત્રિના 10 ગુજરાતી ગીત અને ત્યારબાદ 10:30 સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. મિત્રો, આ હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હવે જોઈએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 33.5°C, જે સામાન્ય કરતા 1.2°C ઓછું રહ્યું. ગઈકાલનું લઘુત્તમ તાપમાન 27.1°C, જે સામાન્ય કરતા 0.6°C વધુ રહ્યું. આજે સવારના 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% તથા તાપમાન 28.6°C રેકોર્ડ થયું. ગઈકાલે રાત્રિના 8:30 સવારે 5:30 સુધી કોઈપણ વરસાદ નોંધાયો નથી. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે, તેમજ 1-2 ગાજવીજ સાથેના વરસાદના ઝાપટા પડવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: ચેનલ હૈ 6 બજને વાલે હૈ
2: સાથ મે મુકેશ કુમાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ મેલબર્ન મે ઓસ્ટ્રેલિયા કે પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ કે સાથ બાતચીત કરેંગે. दोनों नेताओं के बीच व्यापार, रक्षा, प्रौद्योगिकी, शिक्षा और जनसंपर्क मजबूत करने पर चर्चा होने की संभावना है. प्रधानमंत्री नरेंद्र मोदी का भारत ऑस्ट्रेलिया मुख्य कार्यकारी अधिकारी मंच को भी संबोधित करने का कार्यक्रम है। श्री मोदी मेलबर्न में प्रवासी भारतीयों से भी बातचीत करेंगे।

મિત્રો, હમણાં જ આપે ગોદડની રચનાને સાંભળી. સ્વર હતો બિહારી ગઢવીનો. કાર્યક્રમમાં હવે સાંભળીએ સોનલ રાવલના કંઠે તુલસી.

મિત્રો, હમણાં જ આપે ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના સ્વરમાં કૃષ્ણ ભજન સાંભળ્યું. આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે ચરણ, વક્તા લતા ઈરાણી.
1: પ્રત્યેક શબ્દને એની આભા હોય છે, છાયા હોય છે, સુગંધ હોય છે. શબ્દકોશ ચરણના સમાનાર્થમાં પગ શબ્દ આપે કે પગલા કદમ સુધી એની શબ્દછાયાઓ વિસ્તરે, પણ શબ્દકોશની એ તાકાત નથી કે એ ચરણનો ભાવ દર્શાવી શકે. એક સ્થૂળ અવયવનો ભાવ એટલે પગ, અને એક આખા મહિમાવંત વ્યક્તિત્વનું ગાન એટલે ચરણ. ક્યારેક એવું બને છે કે પગ શબ્દ કોઈ ભાવસભર ભક્તિસભર વાણીમાં પ્રવેશે છે અને એને ચરણની ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય છે. ભજનની આ એક પંક્તિ જુઓ, પગ મને ધોવા દો.

0: ઘરાય. અહીં એક સામાન્ય શબ્દનું ઉર્ધ્વારોહણ છે. પગ જેવા સામાન્ય શબ્દ અને ધોવા જેવી સામાન્ય ક્રિયાને પરમ તત્વનું અનુસંધાન મળે છે અને એનું અલૌકિકતામાં રૂપાંતર થઈ જાય છે. અહીં માત્ર ચરણ સ્પર્શનો જ નહીં, ચરણ સ્પર્શ કરનારનોય મહિમા અનુભવાય છે. જે ચરણોનો સ્પર્શ આ ભવસાગર તરાવી દેવા સમર્થ હોય એ ચરણોને, એ પરમ પવિત્ર પગને પખાળવાનો લ્હાવો સંત સિવાય કોના ભાગ્યમાં હોય? માનવીના ચરણ ચાલવા માટે જ સર્જાયા છે. પિતાની આંગળી પકડીને પા પા પગલી કરતા પગ જીવનની શોધ આરંભે છે, એને ગતિમાં પરિવર્તિત કરતા જાય છે અને અંતે પરમ શાંતિ મૃત્યુમાં એ વિરામ પામે છે. આ આખી યાત્રા સમયના મિજાજને કેવો પારખે છે, કેવું અનુસરે છે? બાળપણના થનગનતા સ્ફૂર્તિથી ઉભરાતા પગલાં, યુવાનીના શક્તિથી છલકાતા ખુમારીથી ફાટ ફાટ થતા કદમ અને વૃદ્ધાવસ્થાના થાકેલા બીજે કશેક ભાર સોંપીને નિરાંતનો દમ લેવા માગતા ચરણ, આ બદલાતા જતા સ્વરૂપોમાં ચરણોની યાત્રા આરંભથી અંત લગી ચાલ્યા કરે છે. ચરણમાં ગતિ છે, પ્રવાસ છે. સામાન્ય માનવીના ચરણોની ગતિ દેખીતી રીતે સ્થૂળભણી અને અંતે સૂક્ષ્મ એટલે કે અનંત અવકાશમાં વિલીન થવા ભણી રહે. જ્યારે સાધુ સંતોના ચરણોની ગતિ સદાય સૂક્ષ્મ ભણી રહે છે, એમના ચરણોમાં પ્રથમથી જ પરમની ખોજ આરંભાય છે. અંતે અનંતમાં વિલીનતા ખરી, પણ પૂર્ણત્વના પ્રકાશને પામી અને એની સંગે જીવનભર સંતના ચરણની ગતિની ભીતર સ્થિરતાનો વાસ હોય છે. ઈશ્વરમાં અમાપ આસ્થાની જ્યોત એના પ્રવાસને અજવાળ્યા કરે છે, એટલે જ એમના ઉઘાડા ચરણ ટાઢ કે તડકામાં એક સરખી સમતાથી યાત્રા કર્યા કરે છે. માર્ગમાં મળતા ફૂલ કે કાંટાને એ એક સરખી નિસ્બતથી વધાવી શકે છે. વિષમ પરિસ્થિતિ એમની યાત્રાને થંભાવી નથી શકતી કે એમના ચરણોને ડગાવી નથી શકતી. ચરણમાં ચાલ છે, એ ચાલમાં કદમમાં માનવીના વ્યક્તિત્વનો લય અને તાલ છે. સમાજની નિસ્બત પણ એમાં એ જ રીતે પ્રગટ થાય છે. માનવીની ચાલ સાથે શુકન અપશુકન, મર્યાદા વિરોધ, સારું નરસું કેટલું જોડાયેલું છે, અને એ રીતે ચરણોનો જડ ઉંબરા સાથે પણ કેવો અર્થપૂર્ણ અને હુંફાળો સંબંધ છે. દ્વારનો ઉંબરો પટાવીને પ્રવેશતા નવવધુના પગલાં કંકુથી પોંખાય છે. લક્ષ્મીના શુભ પગલાંના સ્વાગત માટે ઉંબરો પૂજાય છે. ચરણ સાથે કે પગલાં સાથે સંબંધ ધરાવતો ઉંબરો ઘરનું એક જીવંત અંગ બની એની સામાજિકતાને પ્રત્યક્ષ કરે છે. ચરણ ઈશ્વરની દેન છે. એમ કહો કે એક એક અંગ, પૂરું શરીર ઈશ્વરનું વરદાન છે, પરંતુ ચરણ આખા શરીરનો અને એમ આખી જીવન યાત્રાનો ભાર ઉઠાવે છે. ત્યારે આપણે આ ચરણોને અડીખમ રાખવા તરફ કેટલા ઉદાસીન છીએ. કોઈ પંગુને કે એની વ્યથાને જાણીએ તો ચરણની મહત્તા સમજાય.
1: મિત્રો, હમણાં જ આપ અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત ચરણ વિશે લતા હિરાણીનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર વાણી જયરામ, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા વાણી જયરામ. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. મિત્રો, મોહમ્મદ રફી અને મન્ના ડેના સ્વરમાં સાંભળીએ હીરા મોતી ફિલ્મનું આ ગીત. શબ્દો છે અહેમદ વાસીના અને સંગીત ઓપી નૈયરનું.

0: મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 6:55 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્ પ્રવાચિકા ઋચા ઝા. અથ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિરાષ્ટ્રયાત્રાયાઃ દ્વિતીયે ચરણે ઓસ્ટ્રેલિયા દેશસ્ય મેલબોર્ન નગરં સંપ્રાપ્તવાન. હ્યઃ તસ્ય આગમન સમયે ઓસ્ટ્રેલિયા દેશસ્ય નગરાવાસન મંત્રી ક્લેર ઓ નીલ ઇત્યેષા પ્રધાનમંત્રિણઃ મોદિનઃ સ્નેહપૂર્વકં સ્વાગતમ અકરોત્. પ્રધાનમંત્રી અવદત યત ઇયમ યાત્રા ભારત ઓસ્ટ્રેલિયા સમગ્ર સામરિક સહભાગિતાયાઃ ઉર્જા વર્ધિષ્યતિ ઇતિ. સામાજિક સંચારપટલે એકસ્મિન સંદેશે શ્રીમોદી અવદત યત અસૌ ઓસ્ટ્રેલિયા દેશસ્ય સમકક્ષેણ એન્થની એલ્બનીઝ ઇત્યનેન સહ સંવાદમ આચરિષ્યતિ. અસૌ એતદપિ કથિતવાન યત ભારત ઓસ્ટ્રેલિયા સહભાગિત્વસ્ય મહત્વપૂર્ણ

0: વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: મિત્ર, સદાબહાર ગીત કાર્યક્રમમાં સાંભળે મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં દો કલ્યાણ ફિલ્મનું આ ગીત. બોલ છે સાહિર લુધિયાનવીના.

મિત્રો, હમણાં જ આપણે કિશોર કુમારના સ્વરમાં ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત સાંભળ્યું. બોલ હતા મજરૂ સુલતાનપુરીના, સંગીત એસ ડી બર્મનનું. મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. રાજ્યની પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. સુરતમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેર પૂરગ્રસ્ત બન્યું છે. તંત્રની કામગીરીની જાત માહિતી મેળવવા માટે તેમજ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી વરસાદગ્રસ્ત સુરત અને વલસાડની મુલાકાતે જશે. તેઓ અસરગ્રસ્ત લોકોને પણ મળશે અને સ્થિતિનો ચિતાર મેળવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ભારે

0: પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
1: डे थ्री से कोई भारी बारिश की संभावना नहीं है. डे थ्री से डे सेवन छुटपुट स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है अगले सात दिन तक. फिशरमैन की बात करें तो अभी जो ये विंड्स हैं साउथ गुजरात कोस्ट में वाली वेदर की वजह हटके स्ट्रॉन्ग विंड्स रहेंगी अगले पांच दिन तक, जिसकी स्पीड रहेगी 45 से 55 गस्टिंग 65 नॉट किलोमीटर पर आवर. और सौराष्ट्र कच्छ में भी स्ट्रॉन्ग रट है जो नॉर्थ गुजरात के कोस्ट के हैं जो हमारा, उसमें भी 45 से 55 गस्टिंग 65 किलोमीटर प्रति घंटा की उम्मीद कर सकते हैं अगले पांच दिन.
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના નાના પોંઢામાં 1.5 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશથી રાજ્યમાં એક સુદ્રઢ અને સર્વગ્રાહી ઇવી ચાર્જિંગ સ્ટેશન અંગેની નીતિ તૈયાર કરવામાં આવશે. આ નીતિ તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન તંત્રને સૂચના આપવામાં આવી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
2: ઇવી ચાર્જિંગ સ્ટેશનો એના માટેની પણ ઝડપથી પોલિસી બનાવીને રાજ્યના ઇવીના જે વાહનો ધરાવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને એક સ્પેશિયલ ઇવી ચાર્જિંગ પોલિસી પણ બનાવવા માટેની સૂચના આપી છે. ભવિષ્યમાં એ પણ રાજ્યની જનતા માટે પોલિસીના મારફત લોકોને લાભ મળશે.
0: હવેથી રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂંક પત્રો એનાયત કરવાના ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 નવી ભરતી કરાશે.
3: વર્ષે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને બી ટ્રેનિંગમાં જોડ્યા.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ગત મોડી સાંજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરવા તેમજ ઇમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ વર્ષે રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઇવ લોકેશન મોનિટર તેમજ ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરીફિકેશન માટે પ્રતિરક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરાશે તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે પિનાક સોફ્ટવેર સંચાલિત એઆઈ ફેસ રેકગ્નિશન, આકાશી સુરક્ષા માટે એન્ટી ડ્રોન ગન તથા ઝામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા લાઇવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રથયાત્રા અગાઉ આ આરોપી પાસેથી 6 જેટલા તવંચા અને 21 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે તેમ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું.
4: 6 देसी बनावट के हथियार और 21 लाइव कार्ट्रिज मिले हैं. उसके अलावा की जो प्राथमिक पूछताछ की गई और उसका जो क्रिमिनल एंटरटेनमेंट जब चेक किया गया तो उसके खिलाफ अहमदाबाद ग्राम्य और महसाना डिस्ट्रिक्ट में काफी सीरियस ऑफेंसेस रजिस्टर्ड है जिसमें अटेम्प्ट टू मर्डर और इलीगल आर्म्स रखने के 3 अलग अलग केस है. ऐसे कुल मिला के 10 केस उसके खिलाफ रजिस्टर्ड है. फिलहाल अभी पुलिस कस्टडी रिमांड के लिए ऑनरेबल कोर्ट के समक्ष पेश किया जाएगा और बाकी आगे की तफ्तीश जारी रहेगी.
5: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો.
0: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં યુવકનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સિંહ સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન માટે ગયા હતા.

0: દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા યુવકને દૂર સુધી ખેંચી લઈ જતા તેનું મોત થયું હતું. વન વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ મૃતકને મૃતદેહ છોડવા તૈયાર નહોતા. ત્યારબાદ વન વિભાગે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરી ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રાજ્યભરમાં થઈ રહેલા વરસાદને પગલે મુસાફરોની સુરક્ષા માટે જીએસઆરટીસી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જીપીસી ટેકનોલોજીની મદદથી તમામ બસોના લોકેશન પર નજર રાખવામાં આવી રહ્યું હોવાનું જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટી જણાવ્યું હતું.
1: નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24/7 એક કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને તેના પરથી સતત મોનિટરિંગ થવા પામેલ છે. નિગમ દ્વારા ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અગાઉથી બ્લેક સ્પોટ નક્કી કરી દેવામાં આવેલા છે અને જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં સંચાલન ન કરવા માટેની સૂચનાઓ બી આપેલી છે. 23 રૂટ અને 71 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે અમરેલી, નર્મદા, ભાવનગર, કચ્છ, સુરત અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
0: ટેલિકોમને લગતા સાયબર ગુનાઓ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીઓને રોકવા દૂરસંચાર વિભાગે ભારતીય રિઝર્વ બેંક પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડીઆઈપી પોર્ટલ પર બેન્કોને જોડવાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. માહિતીની આપલે મજબૂત કરવા, સંસ્થાઓ વચ્ચેનું સંકલન સુધારવા અને ટેલિકોમ સંચાલિત નાણાકીય છેતરપિંડીઓ સામે ઝડપી કાર્યવાહી મજબૂત કરવા દૂરસંચાર વિભાગે આરબીઆઈને બાકીની બેન્કોને ઝડપથી જોડાવા સુવિધા આપવા અપીલ કરી છે. કચ્છમાં વહીવટીતંત્રે 154 ગેરકાયદેસર દબાણો દૂર કરી 17,86,00,000થી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી હતી, જેમાં 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક અને 23 અન્ય પ્રકારના દબાણોનો સમાવેશ કરાયો છે. સૌથી વધુ ભુજ તાલુકામાં દબાણો દૂર કર્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ ચોરી વિરુદ્ધ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 33 સંયુક્ત ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે 900થી વધુ વીજ કનેક્શનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 45 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 50,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી સામે આવી છે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉથહેમ્પ્ટન ખાતે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત. અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ ભેટ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ હંસા દવેના સ્વરમાં આ ગીતને. રચના છે ભગવતી કુમાર શર્માની.

મિત્રો, હમણાં જ આપે કવિ સુંદરમની રચનાને સાંભળી. સ્વર હતો અમર ભટ્ટનો. મિત્રો, આ સાથે જ કેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:45 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્પણ પાપવકરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, આજે વિશ્વ અનિશ્ચિતતા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને ઉર્જા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે બંને દેશો માટે વિશ્વસનીય ભાગીદારો તરીકે સાથે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે. તેમણે કહ્યું, આ સંવાદ નવા વિચારોને આગળ ધપાવશે.
1: लोकतांत्रिक मूल्यों और इंडो पैसिफिक साझा विजन के आधार पर हमारे बीच गहरा स्ट्रेटेजिक कन्वर्जेंस बना है. हम अपनी बिजनेस पार्टनरशिप को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध है. इस प्रयास में आप सभी की भूमिका

0: बहुत महत्वपूर्ण है। मुझे विश्वास है कि आज का ये संवाद नए आइडियाज, नई पार्टनरशिप और नए कमिटमेंट्स को जन्म देगा।
1: प्रधानमंत्री बन्ने देशोना राज्यों थी राज्यों वच्चेना संबंधों मजबूत बनावा पर भार मुक्यो।
0: न्यू साउथ वेल्स और विक्टोरिया की फाइनेंस, एजुकेशन, मेडिकल टेक और इनोवेशन इकोसिस्टम महाराष्ट्र, कर्नाटका, तेलंगाना के साथ मिलकर ग्लोबल सॉल्यूशंस बना सकते। साउथ ऑस्ट्रेलिया की डिफेंस, स्पेस और मैन्युफैक्चरिंग कैपेबिलिटी, उत्तर प्रदेश और केरलम के साथ नए अवसर बना सकते। मेरा सुझाव है कि हम आने वाले समय में कुछ फोकस स्टेट टू स्टेट और सेक्टर टू सेक्टर पार्टनरशिप की पहचान करें और उन्हें आगे ले जाने के लिए रणनीति बनाए।
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज मेलबोर्न में ऑस्ट्रेलिया प्रधानमंत्री एंथोनी अल्बनीज साथ बातचीत करते। बने नेताओं वच्चे व्यापार, संरक्षण, महत्वपूर्ण टेक्नोलॉजी, शिक्षण और लोगों की लोगों वच्चेना संबंधों में सहयोग मजबूत करने पर चर्चा थवानी अपेक्षा है। मेलबोर्न में एक समुदाय कार्यक्रम दरमियान भारतीय समुदाय साथ बातचीत करते। श्री मोदी ऑस्ट्रेलिया प्रधानमंत्री आमंत्रण पर ऑस्ट्रेलिया की 3 दिवस की मुलाकाते गई काले सांजे मेलबोर्न पहुंचा था। प्रधानमंत्री मेलबोर्न में भारतीय समुदाय उष्मा भरू स्वागत करने बदल आभार मान्यो हतो। आंतरराष्ट्रीय नाणाकीय भंडोळ आईएमएफ ना अहेवाल मुजब भारत विश्व सौथी झड़पथी विकसता अर्थतंत्र तरीके स्थान यथावत राखी चालू वर्षे 7% दरे वृद्धि करशे। आईएमएफ ना मुख्य द्विवार्षिक अहेवाल वर्ल्ड इकोनॉमिक आउटलुक अपडेट में आगामी कैलेंडर वर्ष में भारतनु कुल घरेलू उत्पादन 6.4% रहेवानो अंदाज छे। अहेवाल में जणाव्यु छे कि खानगी वपराश अने सेवा क्षेत्र की प्रवृत्ति में मजबूत गति द्वारा भारतीय अर्थतंत्र ने टेको मळशे। विश्व अर्थतंत्र विकास माटे पण सकारात्मक अंदाज रजू करायो छे। वैश्विक अर्थतंत्र आवता वर्षे 3.4% दरे वधवानी शक्यता छे। केन्द्रीय ग्राहक बाबतों, खाद्य और जाहिर वितरण मंत्री प्रहलाद जोशीए गईकाले नवी दिल्ली में विविध राज्यों मंत्रीओ और प्रतिनिधिओ साथ खाद्य सुरक्षा अंगे चर्चा करी। सोशियल मीडिया पोस्ट में श्री जोशीए जणाव्यु कि तेओ केरलम, कर्नाटक और तेलंगाणा खाद्य बाबतों मंत्रीओ साथ विस्तृत चर्चा करी। तेमणे कह्यु केरलम द्वारा उठावामां आवेला मुद्दाओं की हालना नीति माळखा अनुसार तपास करवामां आवशे। श्री जोशीए कर्नाटकना खाद्य और नागरिक पुरवठा मंत्री के एच मुनियप्पा साथ पाछला वर्षनी एमएसपी योजना हेठळनी ग्रांट अंगे चर्चा करी। अगाउ श्री जोशीए तेलंगाणानी डांगरनी खरीदीनी जरूरियात अंगे चर्चा करवा केन्द्रीय मंत्री जी किशन रेड्डीना नेतृत्व हेठळना प्रतिनिधिमंडळने मळ्या हता। केन्द्र सरकारे तमिलनाडुना खेडूतो पासेथी कोपरा अने तोतापुरी केरीनी खरीदीने मंजूरी आपी छे। कृषि अने खेडूत कल्याण मंत्रालये जणाव्युं कि आनाथी खेडूतोने वधु सारी किंमत प्राप्त थशे अने बजारमां वटघटने कारणे वेचाणमां थती समस्याथी तेमनुं रक्षण थशे। राज्य सरकार द्वारा रजू करायेला प्रस्ताव पर आ मंजूरी अपाई छे। राज्यमां 87,000 मेट्रिक टनथी वधु कोपरानी अने 96,000 मेट्रिक टनथी वधु तोतापुरी केरीनी खरीदी कराशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ આઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABDને ફોલો કરશો। ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ। ગૃહમંત્રાલયે જણાવ્યું કે બંને દેશોએ આતંકવાદ, બળવાખોરી, માદક દ્રવ્યોની હેરફેર, શસ્ત્રોની દાણચોરી, માનવ તસ્કરી, વન્યજીવનની હેરફેર અને સાયબર ક્રાઇમ સહિત આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં સહયોગ અંગે ચર્ચા કરી। બંને દેશોએ લાંબા સમયથી ચાલતી મિત્રતા અને ગાઢ ભાગીદારી અને બંને દેશો વચ્ચેના પરસ્પર લાભ માટે સહયોગને વધુ મજબૂત બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને સમર્થન આપ્યું। બેઠકમાં ગૃહસચિવ ગોવિંદ મોહને ભારતીય પ્રતિનિધિમંડળનું, જ્યારે મ્યાનમારના ગૃહમંત્રાલયના નાયબ મંત્રી મેજર જનરલ મીન થુએ મ્યાનમાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું। મહારાષ્ટ્રમાં પુણેના મોશી ખાતે કચરાનો ઢગલો રહેણાંક મકાન પર તૂટી પડવાની ઘટનામાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત મકાનમાં લગભગ 23 લોકો ફસાયા હતા। ઘટના બાદ 5 વ્યક્તિઓ જાતે બહાર નીકળવામાં સફળ રહ્યા। ત્યારબાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, ભારતીય સેના, ફાયર સર્વિસ, પોલીસ અને અન્ય એજન્સીઓની સંયુક્ત બચાવ ટીમોએ વધુ 9 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા। આ સાથે અત્યાર સુધીમાં કુલ 14 લોકોને બચાવી લેવાય છે, જ્યારે બાકીના ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે। રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ, સીએસઆઈઆર, યુજીસી નેટ જૂન 2026ની પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી બહાર પાડી છે। આ પરીક્ષા 17 અને 18 જુલાઈના રોજ યોજાશે। ઉમેદવારો તેમને ફાળવાયેલ પરીક્ષા શહેર જાણવા

0: सत्तावर वेबसाइट www.csirnet.nta.nic.in पर लॉगिन करीने जोई शके छे। अमेरिका ईरान पर हवाई हुमला फरी शुरू कर्या छे। हॉर्मुज समुद्र धुनी में वाणिज्यिक जहाजों पर ईरानना हुमला बाद अमेरिकी सेनाए ईरान पर गईकाले हवाई हुमला कर्या। राष्ट्रप्रमुख डोनाल्ड ट्रम्पे चेतवणी आपी कि जो ईरान वधु हुमला करशे तो अमेरिका वधु मजबूती लश्करी कार्यवाही करशे। ईरानी मीडियाए चाबहार बंदर, अब्बास अने बुशेहर सहित दक्षिण कांठाना अनेक शहरों में विस्फोटोना अहेवाल आप्या छे। दरमियान भारते बन्ने देशोने संघर्षना शांतिपूर्ण अने कायमी उकेल माटे संवाद अने राजद्वारी मार्गे पाछा फरवा अपील करी छे। भारतना अर्णव पापपकरे विम्बल्डन जुनियर्स 2026 क्वार्टर फाइनलमां पहोंची इतिहास रच्यो छे। आ साथे अर्पण छेल्ला 36 वर्षमां छोकराओनी टेनिस स्पर्धानी क्वार्टर फाइनलमां पहोंचनार प्रथम भारतीय खेलाड़ी बन्यो छे। 18 वर्षीय पापपकरे प्री क्वार्टर फाइनलमां जापानना रियो ताबाबाने मात्र 52 मिनिटमां 6-2-6-1 हराव्यो हतो। आजे तेनो मुकाबलो सांजे 5 वागे अमेरिकाना जॉर्डन लीनो सामे थशे। પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4th T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે। તમિલનાડુના કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એ 2026 પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધામાં દેશના 98મા ગ્રાન્ડ માસ્ટર બનીને ઇતિહાસ રચ્યો। તેણે 9 રાઉન્ડમાંથી 7 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ।
1: આજે મોટાભાગના અખબારોમાં પ્રથમ પાને ઈરાન અમેરિકા વચ્ચે ફરી શરૂ થયેલ હુમલાના તેમજ સુરતપુરમાં નુકસાનના સમાચારો વાંચવા મળી રહ્યા છે। ગુજરાત સમાચારે લખ્યું, વિરામથી થાકેલા અમેરિકા ઈરાન ફરી યુદ્ધે ચડ્યા। સંદેશે લખ્યું, યુએસનો ઈરાન પર અત્યાર સુધીનો ભીષણ હુમલો। દિવ્યભાસ્કરે પાણીમાં ઘેરાયા સુરતના શ્વાસ, 10 લાખથી વધુ સાડીઓ, 3000 વાહનો ડૂબ્યા, ₹800 કરોડથી વધુ નુકસાન, આ સમાચાર તસવીર સાથે છાપ્યા છે। અને સ્થાનિક સમાચારોમાં અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોતના સમાચાર વાંચવા મળી રહ્યા છે।
0: ભારત ઓસ્ટ્રેલિયા સીઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો। પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે। આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ। ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ। અને ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026 ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો।

0: પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. એનઆઈપીપીનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
2: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, અત્યારે સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે સવારે.

સવારે સવારે ગુડ મોર્નિંગ્સ, સુપ્રભાત મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું આપની રેડિયો દોસ્ત હિરલ અને સ્વાગત છે આપનો કાર્યક્રમ સવારે સવારેમાં. દોસ્તો, વરસાદના ટીપા બોલ્યા, ધરતીને આજે હસાવીએ, લીલી ચાદર ઓઢાડીએ ને જીવનમાં નવરંગ લાવીએ. ચોમાસું છે કુદરતની ભેટ, ચાલો પ્રેમથી એને માણીએ. મિત્રો, વરસાદની મજા માણવાની સાથે ચોમાસામાં સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. વરસાદની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે અને તેથી હંમેશા શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ અને બહારનું ખુલ્લું અસ્વચ્છ ખાવાનું ટાળવું. દોસ્તો, વરસાદમાં વધુ સમય સુધી ભીના ન રહેવું, કારણ કે તેના લીધે શરદી, તાવ અથવા તો

ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે. અને હા મિત્રો, ખાસ તો એ વાતનું ધ્યાન રાખવું કે આપણી આસપાસની જગ્યામાં પાણી ભરાયેલું ન રહે, કારણ કે પાણી ભરાયેલું રહેવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને તેને લગતા રોગો થઈ શકે છે. દોસ્તો, વરસાદની સાચી મજા ત્યારે જ મળે જ્યારે આપણે સ્વસ્થ અને સુરક્ષિત રહીએ. તો મિત્રો, આજ મોસમમાં આપને ગીત સંભળાવીએ ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું. ગાયક કલાકારો છે એશ કિંગ અને શાશા પ્રતિરૂપતિ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની

0: વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: મિત્રો, આજે છે 9 જુલાઈ. ભારતીય ફિલ્મ જગતના મહાન અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને લેખક એવા ગુરુદત્તની જન્મજયંતિ. મિત્રો, તેમનું સાચું નામ વસંતકુમાર શિવશંકર પાદુકણ હતું. તેમનો જન્મ 9 જુલાઈ 1925ના રોજ થયો હતો. બાળપણથી જ તેમને સંગીત, નૃત્ય અને અભિનયમાં ખૂબ રસ હતો. તેમની કલાત્મક દ્રષ્ટિ અને સર્જનાત્મકને કારણે તેઓ ભારતીય સિનેમાના સર્વશ્રેષ્ઠ ફિલ્મકારોમાં સ્થાન પામ્યા હતા. સાંભળીએ તેમની જ ફિલ્મનું આ ગીત. ફિલ્મનું નામ છે 14વીં કા ચાંદ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100 વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000 વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
3: દોસ્તો, ગુરુદત્તે પોતાની ફિલ્મી જીવનમાં અનેક યાદગાર ફિલ્મો આપી હતી. તેમણે અભિનેતા તરીકે જ નહીં પરંતુ દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ ઓળખ બનાવી હતી. તેમની વિશિષ્ટ સિનેમેટિક શૈલીને કારણે તેમને ઘણીવાર ભારતના ઓર્સન વેલ્સ કહેવામાં આવે છે. તેમની જાણીતી ફિલ્મોમાં બાઝી, આર પાર, મિસ્ટર એન્ડ મિસિસ પચપન, પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદવી કા ચાંદ અને સાહિબ બેબી ઓર ગુલામનો સમાવેશ થાય છે. તેમની ફિલ્મોમાં સુંદર સિનેમેટોગ્રાફી, અસરકારક સંગીત, માનવીય લાગણીઓ, સંઘર્ષ, ભાવાત્મક અભિનય જોવા મળતો હતો. ગુરુદત્તની ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ સમાજને વિચારવા માટે પ્રેરિત કરતી હતી. તેમની કૃતિઓએ ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગૌરવ અપાવ્યું છે. તેમની શ્રેષ્ઠ કૃતિ ફિલ્મ પ્યાસાને ટાઈમ મેગેઝિન દ્વારા સર્વકાલીન 100 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. તો મિત્રો, તેમણે નિર્દેશિત કરેલ પ્યાસા ફિલ્મનું ગીત સાંભળીએ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, આજે હિન્દી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અને બહુમુખી અભિનેતાઓમાંના એક એવા સંજીવ કુમારની પણ જન્મજયંતિ છે. તેમનો જન્મ 9 જુલાઈ 1938 દિવસે થયો હતો. સંજીવ કુમારે વર્ષ 1960 દાયકામાં ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેમણે કોશિશ, આંધી, અંગૂર, શોલે, મોસમ, પરિચય અને નયા દિન નઈ રાત જેવી ફિલ્મોમાં અદ્ભુત અભિનય કર્યો. ખાસ કરીને શોલે ફિલ્મમાં તેમણે ઠાકુર બલદેવસિંહનું પાત્ર ભજવીને દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું.

જ્યારે અંગુરમાં તેમની હાસ્ય અભિનયની કળાએ સૌને મંત્રમુગ્ધ કર્યા. નયા દિન નઈ રાત ફિલ્મમાં તેમણે એક જ ફિલ્મમાં 9 અલગ અલગ પાત્રો ભજવીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો. તેઓ કોઈપણ પાત્રને એટલી સરળતા અને વિશ્વસનીયતા સાથે ભજવતા કે દર્શકોને તે પાત્ર જીવંત લાગતું. યુવાન વયે પણ તેમણે વૃદ્ધ, ગંભીર, હાસ્યપ્રધાન તેમજ લાગણીસભર તમામ પ્રકારના પાત્રોમાં સમાન સફળતા મેળવી હતી. તો મિત્રો, તેમણે જ અભિનય કરેલ ફિલ્મનું ગીત સાંભળીએ. ફિલ્મનું નામ છે આંધી.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. સવારે સવારે
2: મિત્રો, આ સાથે જ માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત કરીએ છીએ.
3: સવારે સવારે.

સવારે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. દોસ્તો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં આ ગીતને. રચના છે કૈલાશ પંડિતની.

0: ઓલા જીવન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે

0: મિત્રો, હમણાં જ આપે ગીત સાંભળ્યું. બોલ હતા રમણીક સોમેશ્વરના અને ગાયક કલાકારો હતા નિગમ ઉપાધ્યાય અને નીતિ તોળકિયા.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, હવે સાંભળીએ દિનેશ ડોંગરેની રચનાને. સ્વર છે ગાર્ગી વોરાનો.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્રીતિ ગજ્જર અને ગાર્ગી વોરાના સ્વરમાં સાગર નવસારવીની આ રચનાને.

મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતો અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ ક્ષણોમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંકોનો વધારો. ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન અમેરિકી ડોલર સુધી વધારવા દૂરંદેશી કાર્યયોજનાની રૂપરેખા આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી વાર્ષિક લીડર સમિટમાં ભાગ લેવા વિક્ટોરિયાના ગવર્મેન્ટ હાઉસ પહોંચ્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ઓડિશાની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર કાર્યકરોને શુભેચ્છા પાઠવી. બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આજે કોચીમાં સંપન્ન થશે. મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારે હિંગોલી જિલ્લામાં શ્રેણીબદ્ધ ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તરપ્રદેશ સરકારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે કેશલેસ આરોગ્ય યોજના શરૂ કરી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. નાણામંત્રી કનુ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચૂકવણું કરવાની સૂચના આપી. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યુ કરાયા, જ્યારે 3,862 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી કાપડ ઉદ્યોગને 100 થી 150 કરોડનું નુકસાન. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનની માટે નીતિ બનાવાશે. બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4થી T20 મેચ. ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: પ્રસ્તુત છે કાર્યક્રમ આદિજાતિ માટે.
1: હું ભગવાન દાસ પટેલ, આદિવાસી લોક સાહિત્યનો સંશોધક અને સંપાદક. આકાશવાણીમાં આજે મારો વિષય છે આદિવાસી સમાજનો સાધુ અને તેનું લોકસાહિત્ય. સંસ્કૃતિના નાગરિક, ગ્રામીણ અને આદિવાસી એવા ભેદ નથી, પણ એકમો છે. દરેક જાતિ પ્રજાતિ પોતાના ભૌગોલિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પોતાની રીતે સભ્ય અને સંસ્કૃત હોય છે. મૌખિક સાહિત્યનું સ્વરૂપ એક વિશિષ્ટ ભૂભાગ પર વસતી જાતિ સમાજના લોકના સામાજિક, ધાર્મિક, આર્થિક પ્રયોજન માટે સ્થાનિક બોલી ભાષામાં બંધાતું હોય છે. આવું સાહિત્ય સામાજિક સંસ્કાર અને ધાર્મિક અનુષ્ઠાન સાથે સંકળાય છે અને વિધિ વિધાન સાથે ક્રિયાશીલ થઈ પર્વ પ્રસંગે લોકમુખે અભિવ્યક્ત થાય છે. સામુદાયિકતા, સહયોગ અને સહભાગિતા તેનો પ્રમુખ લક્ષણો છે. આવું લોકસાહિત્ય વ્યક્તિજીવનને સમાજ જીવનમાં ગોઠવવામાં સહાયક થાય છે. આ સાહિત્યમાં લોકને અભિપ્રેત જીવન અને જગતને જાણવાનું દર્શન હોય છે. આથી જે તે જાતિની સાંસ્કૃતિક સામાજિક બાબતો એમના સમાજના લોકજીવનના સંદર્ભમાં આત્મસાત ન કરવામાં આવે ત્યાં સુધી અન્ય સમાજની વ્યક્તિના પલ્લે કશું પડતું નથી, તથા જે તે સમાજ અને તેના સાહિત્યને સમજવામાં ખોટા અર્થઘટનોની સંભાવના રહે છે. ભીલ સમાજના મૌખિક સાહિત્યને બે મોટા વિભાગમાં વહેંચી શકાય, સામાજિક સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય. સામાજિક સાહિત્ય સમાજના કોઈ પ્રયોજન માટે કે નજીકના ભૂતકાળ કે વર્તમાનમાં બનેલી કોઈ હૃદયસ્પર્શી ઘટના પ્રસંગના આધારે સર્જન પ્રતિભા ધરાવતી કોઈ સ્ત્રી કે પુરુષ વ્યક્તિ દ્વારા મૌખિક રૂપે રચાય છે. આવી વ્યક્તિ વર્તમાનનો હયાત હોય છે અને સમાજ તેને ઓળખતો હોય છે. આથી લોકસાહિત્યનો સર્જક અજ્ઞાત હોય છે એ માન્યતા ભીલ સમાજના ગોઠિયાના ગીતો અને વર્તમાન પ્રસંગમાંથી રચાતી ગીતકથાઓ માટે ખોટી ઠરે છે. આવા મૌખિક સાહિત્યનો સર્જક જ્ઞાત અને ખ્યાત હોય છે, જ્યારે ધાર્મિક સાહિત્ય પ્રાચીન કાળમાં રચાઈને મૌખિક પરંપરા બની ગયું હોય છે. તત્કાલીન નિર્મોહી સર્જકે પોતાના નામ છાપ છોડ્યો ન હોવાથી ધાર્મિક મંત્રો, પુરાકથાઓ, મૌખિક આખ્યાનો, લોકમહાકાવ્યો જેવા ધાર્મિક સાહિત્યના સર્જકનું પગેરું મળી શકતું નથી. મૌખિક પરંપરાથી પ્રાપ્ત કરી માનસમાં વહન કરી લોક સમુદાય વચ્ચે જે ગાય છે તે વ્યક્તિ ભીલ સમાજમાં સાધુ કે બોપા તરીકે ઓળખાય છે. આખ્યાનો, પ્રસંગ, ચરિત્રો એમના મત પ્રમાણે સતયુગમાં બન્યો હોવાથી સમાજ તેને સત્ય માને છે, જેથી પર્વ પ્રસંગના ધાર્મિક અનુષ્ઠાન સાથે જોડાઈ પુરાકથાનું રૂપ લઈ દેવત્વ પામી લોકના સામૂહિક માનસમાં સ્થિર થાય છે. આથી ધાર્મિક સાહિત્યના નિયત થયેલા પાઠમાં ઘટાડો, વધારો કે નવસર્જન કરી શકાતું નથી. ગાયક સાધુ કરે તો સાંભળનાર એકઠો થયેલો સમાજ સ્વીકારતો નથી, આ તો જૂઠો હે એમ કહી ગાયક સાધુ પાસેથી ઊભો થઈને ચાલવા લાગે છે. નવસર્જનને અવકાશ ન હોવાથી ધાર્મિક ગીતો, લોકાખ્યાનો કે લોકમહાકાવ્યોનો વર્તમાનમાં નવો સર્જક થઈ શકતો નથી. આથી ભીલ સમાજના ધાર્મિક આખ્યાનો, લોકમહાકાવ્યોના મૌખિક પાઠ, લિખિત પ્રશિષ્ટ સર્જકની જેમ ગાયક, કથક, સાધુ બોપાના માનસમાં લગભગ નિયત સ્થિર હોય છે. સાધુ આવું સાહિત્ય મૌખિક પરંપરાના પુરાગામી વાહક સાધુ પાસેથી અનુકરણ દ્વારા બાલ્યાવસ્થા, કિશોરાવસ્થાથી જ મૌખિક રૂપે પ્રાપ્ત કરવા માંડે છે અને મોટી

હોય આ પૂર્વકાલીન મૌખિક પરંપરા તેના સામાજિક ધાર્મિક સંદર્ભ સાથે ચિત્તમાં લઈને જીવે છે. પર્વ પ્રસંગના વાતાવરણમાં સહાયક રાગિયાની મદદથી તેના ચિત્તમાં રહેલી કૃતિ સમાજને અભિપ્રેત અર્થમાં મૌખિક કલાત્મક રૂપ ધરે છે. લોકાખ્યાનો, લોકમહાકાવ્યોનું મૌખિક કલેવર અત્યંત દીર્ઘ અને લોકવાદ્યો સંલગ્ન હોય છે. આવી દીર્ઘ કૃતિઓના કથાનક ચિત્ત સ્મૃતિમાં અંકિત કરી શકે અને વાદ્ય સંગીતમાં કૌશલ્ય પ્રાપ્ત કરી શકે એવી વ્યક્તિ જ લોકાખ્યાનો, લોકમહાકાવ્યોનો વાહક ગાયક સાધુ થઈ શકે છે. આથી લોકાખ્યાનો, લોકમહાકાવ્યોના વાહક સાધુ બોપાની સંખ્યા સમાજમાં મર્યાદિત હોય છે. અહીં પ્રશિષ્ટ વ્યક્તિગત સર્જક

કાવ્યોનું મૌખિક કલેવર અત્યંત દીર્ઘ અને લોકવાદ્યો સંલગ્ન હોય છે. આવી દીર્ઘ કૃતિઓના કથાનક ચિત્ત સ્મૃતિમાં અંકિત કરી શકે અને વાદ્ય સંગીતમાં કૌશલ્ય પ્રાપ્ત કરી શકે એવી વ્યક્તિ જ લોકાખ્યાનો લોકમહાકાવ્યોનો વાહક ગાયક સાધુ થઈ શકે છે. આથી લોકાખ્યાનો લોકમહાકાવ્યોના વાહક સાધુ બોપાની સંખ્યા સમાજમાં મર્યાદિત હોય છે. અહીં પ્રશિષ્ટ વ્યક્તિગત સર્જક અને લોકમહાકાવ્યનો વાહક ગાયક સાધુ અલગ પડે છે. પ્રશિષ્ટ વ્યક્તિગત સર્જક પોતાની વ્યક્તિગત અનુભૂતિઓમાંથી કલાકૃતિ સર્જે છે, જ્યારે વાહક સાધુ મૌખિક કૃતિ પરંપરામાંથી પ્રાપ્ત કરી માનસમાં નિયત કરે છે. આથી ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વ પ્રસંગે ગાયક સાધુના ચિત્તમાં ગીતનો ઝરણો ફૂટી નીકળે છે, લોકાખ્યાનોની નદીઓ વહેવા લાગે છે અને મહાકાવ્યોના સમુદ્ર ઉછરવા લાગે છે. એકલા રાઠોડ વાર્તા મહાકાવ્ય અને ભીલોનું ભારત ભીલી મહાભારતના ગાયક સાધુ નાથાભાઈ ગમાળની નોંધ લઈએ તો પણ આ બંને મહાકાવ્યોની 7688 પંક્તિઓ એમને ગાઈ છે, પ્રસ્તુત કરી છે. ભીલ આદિવાસી સમાજમાં લોકવાદ્ય એ સંગીત માણવાની ભૌતિક ચીજવસ્તુ નથી. ગાયક સાધુ માટે તંબુર જીવિત દેવ જેવો છે. તેના સ્વરો જ ચિત્ત સાથે ઓતપ્રોત થઈને વાર્તામાં આવતા દેવી દેવતા અને સામાજિક ચરિત્રોનો દર્શન ગાયક અને શ્રોતા દર્શકોને માનસમાં કરાવે છે. આથી પર્વ પ્રસંગમાં ઉપસ્થિત શ્રોતાઓની આતુરતાનો અનુભવ કરીને ગાયક સ્થાનક પાસે જાય છે. તેઓ વિચારે છે કે તંબુર તો સૂતો છે. આથી સ્થાનકથી ઉઠાવતો પહેલો સાધુ મનમાં તંબુરને જગાડવાનો મંત્ર બોલે છે. સૂતેલા તંબુરને જગાડવાના અપરાધમાં ક્ષમા માગે છે. આ પાછી તંબુરને નમન કરી મનાવવા માટે તેનું ગૌરવ અને મહિમા કરતો મંત્ર બોલે છે. મૂળ સ્થાને આસન લઈ તંબુરને અંકમાં લઈને સાધુ સ્વરનું સંધાન કરે છે. આરંભે સાધુ સૃષ્ટિની રચનાનો મંત્ર બોલે છે અથવા ગાય છે. તેનો એક અંશ ધરતી ન હતી, આકાશ ન હતું, ચાંદ ન હતો, સૂરજ ન હતો, 9 લાખ તારા ન હતા, તે વખતે જર જરાકાર જર પ્રલય હતો, બધે જ જર ભરેલું હતું. જરમાં એક મોજું આવ્યું જે પાણી પવન સાથે સ્વર્ગમાં ગયું. પાણી 9 માસ સ્વર્ગમાં રહ્યું. આ પાણીનું સોનાનું એક ઈંડું જન્મ્યું. આ ઈંડું ફરીને જરમાં આવ્યું. ઈંડું ફૂટવા લાગ્યું અને જરૂકાર ભગવાન જન્મ્યા. ભગવાનને જરમાં ચાલવાની બેસવાની કે પોઢવાની જગા ન હતી, તેથી કમળનું ફૂલ જર ઉપર પ્રગટ્યું. આ કમળના ફૂલમાં ભગવાન પોઢવા લાગ્યા. ભગવાન જાગ્યા ત્યારે એકલતાનો અનુભવ કરવા લાગ્યા. આ સમયે ભગવાન વિચારવા લાગ્યા કે મારે સૃષ્ટિની રચના કરવી છે, પરંતુ ધરતીનો બીજ 7 પાતાળ ઊંડાણમાં વસતા વાસુકી નાગના મુખમાં છે. આથી ભગવાન પાતાળમાં ઊંડા ડૂબ્યા, પરંતુ અધવચ્ચે જ તેઓનો જીવ ગભરાવા લાગ્યો, જેથી પાછા આવીને કમળના ફૂલ પર પોઢવા લાગ્યા. આ સમયે ભગવાનને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં ભગવાનના મુખમાંથી અમૃતની ધારા પ્રગટી. અમૃતની ધારામાંથી ઉમિયાદેવી પ્રગટ થઈ. ભગવાન જાગ્રત થયા ત્યારે પોતાના પગ પાસે બેસીને પગચંપી કરતી એક સ્ત્રીને જોઈ ભગવાન બોલ્યા, તું કોણ છે? ત્યારે સ્ત્રી બોલી, તમારા મુખમાંથી પ્રવાહિત અમૃતમાંથી પ્રગટેલી તમારી પુત્રી ઉમિયા છું. આ સમયે ભગવાન બોલ્યા, તું વાસુકી નાગના મુખમાંથી ધરતીનો બીજ લઈ આવ.
આપણે ધરતી રચાવીએ.

આ સમયે ઉમિયાએ કાચબીનો વેશ લીધો અને અનેક મુશ્કેલીઓ વેઠીને અડધા નખમાં અને અડધા મુખમાં મૂકીને ધરતીનો બીજ લઈ આવી. ભગવાને સત્યની સોનાની સળીઓ પેદા કરી. ઉમિયાએ આ સળીઓની મદદથી એક પાત્રમાં નખમાંથી અને મુખમાંથી પૃથ્વીનો બીજ બહાર કાઢ્યો. આ પછી ભગવાને પોતાનો એક પગ ભાગીને તેના નરામાંથી માટી કાઢી, તેમાં કમળનું ફૂલ મસરી, તેમાં ધરતીનો બીજ મિલાવીને એક રોટલી બનાવી. આ રોટલી ભગવાને જર ઉપર મૂકી. રોટલી ભગવાનના હાથની એક એક થપાટે ઘાઉના ઘાઉ જર ઉપર ફેલાઈ ગઈ. પછી ભગવાને ઉમિયા પર ભલી દ્રષ્ટિ નાખી. પરિણામે ઉમિયાના શરીરમાંથી ટપ ટપ અગ્નિનો ટીપો પડવા લાગ્યો. આ અગ્નિથી જે ધરતી પાકી એના પથ્થર અને પર્વતો થયા, અને જે ધરતી કાચી રહી એની માટી જમીન ધરતી બની. આ પછી ભગવાને ભરી નજરે વૈકુંઠપુરી રચી. ભરી નજરે ધરતી પૃથ્વી પર મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષ, વનરાજી વગેરેની રચના કરી. સૃષ્ટિ રચનાનો મંત્ર તો ઘણો દીર્ઘ છે, પણ અહીં આપણે અટકીએ છીએ. સૃષ્ટિ રચનાના મંત્ર પછી ગણપતિ અને સરસ્વતીનું ભજન સાધુ ગાય છે અને તેને સહાયક રાગિયા તેને ગાવામાં સાથ આપે છે. આ પછી પર્વ પ્રસંગને યોગ્ય સાધુ લોકમહાકાવ્ય કે લોકાખ્યાનનો આરંભ કરે છે. આપણે જેને પુરાકથા, લોકમહાકાવ્ય કે લોકાખ્યાન કહીએ છીએ તેને ભીલ આદિવાસી સમાજ વાર્તા કહે છે. આ વાર્તામાં આવતો ચરિત્રો ગાયક સાધુ અને સમાજ માટે સજીવ હાજરા હજુર દેવદેવીઓ જેવા હોય છે, તેમનો દર્શન વાદ્યો કરાવે છે. આ ધાર્મિક વાર્તામાં ગવાતા પ્રસંગો એ જે તે દેવી દેવતાની ભક્તિ હોય છે. ધર્માશ્રયી પ્રસંગે ગાયક સાધુનો ચિત્ત ધાર્મિક ભાવનાઓથી ભરાઈ જાય છે. ઘણી વખતે ધાર્મિક આસ્થાને લીધે લોકમહાકાવ્ય કે લોકાખ્યાનમાં આવતા પ્રસંગો પુરાકથાનું રૂપ લે છે, તેમાં આવતા ચરિત્રો દેવત્વ પામે છે. આ દેવી દેવતાઓનો ચરિત્રો સાથે ગાયક સાધુ કે ભોપાનું અને કેટલાક પ્રસંગોમાં શ્રોતા દર્શકોનું પણ એટલી હદ સુધી તાદાત્મ્ય સધાઈને સાધારણીકરણ થાય છે કે તેઓ સ્વયં જે તે દેવી દેવતા બની જાય છે અને તેમના દેહમાં જે તે દેવદેવીનો ભાવ પ્રગટે છે તથા એકઠા થયેલા શ્રોતા દર્શકોને આશીર્વાદ પણ આપે છે. આના પ્રમાણ માટે 1983માં બહેડિયા ગામમાં ગુજરાનો અરેલો મહાકાવ્ય ધ્વનિમુદ્રિત કરતો હતો ત્યારે ઘણા દિવસથી અરેલાના ધાર્મિક ચરિત્રો સાથે તદાકાર તન્મય બનેલા ગાયક જીવાભાઈ ગવામાર સ્વયં મુખ્ય ચરિત્ર નાયક કેવી રીતે બની ગયા હતા તે પ્રસંગ નોંધનીય છે. 15 રાતના મારા ધ્વનિમુદ્રણ પછી ઉત્તરાર્ધમાં દેવનારાયણનો છેલ્લો પ્રસંગ આવ્યો. રાત્રે 8 વાગે જીવાકાકાની ઓસરીમાં દેવનારાયણનો છેલ્લો પ્રસંગ સાંભળવા લોકો ભેગા થયા. આખી રાત લોકો પ્રબળ ધાર્મિક આસ્થાથી ધાર્મિક પ્રસંગો સાથે ડૂબતો તરતો રહ્યો. સવારે સૂર્યના ઉગતા કિરણોમાં પોતાના સ્વામી ગુજોરોનો વેર લેવા 9 લાખ ગાયોના ટોળાએ લેબદે રાજાની નગરી ડોરીરાણ પર હુમલો કર્યો. ગાયોએ પોતાના સ્વામીનું વેર વાર્યું હોય એ પ્રસંગ વિશ્વ સાહિત્યમાં પણ વિરલ છે. અંતે દેવનારાયણનો ડોરીરાણ નગરી ખેડી નાખવાનો પ્રસંગ પૂરો થવાની સાથે જ ગાયકના દેહમાં એક આધિદૈવિક ભાવ પ્રગટ્યો. ચરિત્ર સાથે તેમનું અદ્ભુત તાદાત્મ્ય સધાયું અને મુખ્ય ગાયક જાણે કે સ્વયં દેવનારાયણ બની ગયા. શ્રોતા દર્શક રાગિયા દેવને કાલાવાલા કરવા લાગ્યા અને જીવાકાકા
કે જે અત્યારે દેવનારાયણ બની ગયા હતા આશીર્વચનો બોલવા લાગ્યા. તમે બધાએ કેણા દીહી મારો સેવાભાવ કરો હે, જોલા તમારું ખેમા કહોર થા હે, ક્ષેમ કુશળ થશે, લીલી વારી ફૂલ હે, લીલી વારી ફૂલશે, એકના અનેક થા હો. પછી મને ઉદ્દેશીને બોલ્યા હતા, થારું એ રવમાં સોમાં થશે, તારું એ રામ રાજ્ય થશે. એ દિવસે લાગ્યું હતું કે હવે મને કોના આશીર્વાદની જરૂર હતી. આદિવાસી સમાજના લોકાખ્યાનો લોકમહાકાવ્યો ફક્ત કથારસ સંતોષવા માટે જ નથી હોતો, તેઓ લોકજીવનને અનેક રીતે સ્પર્શે છે અને ક્રિયાશીલ કરે છે તથા જીવનની સમસ્યાઓને દૂર કરવામાં સહાયક થાય છે. ભાદરવા માસમાં ધુરાના મહામાર્ગી પાઠ પ્રસંગે ગવાતો આખ્યાનો કે મહાકાવ્યોની પાંખડીઓ પ્રસંગો કુટુંબમાંથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે ગાવામાં અને કથવામાં આવે છે. કોમરિયા ઠાકોરના ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે આ જ આખ્યાનો ગુનેગારના માનસમાં ભય જન્માવા અને તેને પકડવા માટે ગાવામાં આવે છે. ભૂત પ્રેત કાઢવા માટે મોડમાં આવતા મોલ્લા સમયે ગવાતી દેવીઓની ગે કથાત્મક રેડિયો વ્યક્તિગત રોગના ઉપચાર માટે હોય છે. હુરો શુરો મળતી વખતે ગવાતું રાઠોડ વાર્તા મહાકાવ્ય પરંપરિત વેર ભાવનાની પ્રથાને પોષીને વેર લેવા માટે ગવામાં આવે છે. સામો વેર સરભર થાય ત્યારે વિજયોત્સવ ઉજવવા માટે પણ આ મહાકાવ્ય ગાવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાન સંલગ્ન મહાકાવ્યો કે આખ્યાનોના પ્રસંગો ગાવા એ જે તે દેવી દેવતા કે પૂર્વજ દેવીની પૂજા હોય છે. આથી પાંખડીઓ એમને સમર્પિત કરવામાં આવે છે. સાધુ કે ભોગપાની સન્મુખ હંમેશો તેના શ્રોતા દર્શક રહે છે. તેઓ વાર્તાનું શ્રવણ કરે છે, ગાય છે, નાચે છે, વાર્તા કહેવામાં સાધુને મદદ કરે છે. આથી લોકાખ્યાન કે લોકમહાકાવ્ય સાધુ ગાય કે કથે છે, પરંતુ વાર્તા કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ તેની માલિકી વાર્તા સાંભળવા ભેગા થયેલા લોકસમૂહની સંયુક્ત ગણાય છે. તેનો ભાગીદાર એકઠો થયેલો સમુદાય ગણાય છે. ધાર્મિક સાહિત્ય ગીત ગીતકથા કથાગીત લોકાખ્યાન લોકમહાકાવ્ય જેવો મૌખિક સ્વરૂપો તો વાહક સાધુના ચિત્તમાં પહેલેથી સ્થિર હોય છે. પરંતુ ગુજરાતનો અરેલોના ગાયક જીવાભાઈ ગમાર કહે છે એ પ્રમાણે, રાગ્યા અને સાંભળવાવાળા વિના અમે પાંખ વિનાના પંખી જેવા છીએ. રાગ્યા અને હોકાર્યાના લયના આરોહ અવરોહ સમૂહ નૃત્યની અંગભંગીઓ અને વાર્તામાં રસ તરબોળ થઈને શ્રોતા દર્શકોએ હર્ષાવેશમાં ગાયક સાધુનું ગૌરવ કરતા ઉચ્ચારેલા ઉદ્ગારો જ ગાયક સાધુના ચિત્તમાં રહેલી વાર્તા શબ્દો દ્વારા કલાત્મક સ્વરૂપ ધારણ કરે છે. આમ સામુદાયિકતા અને સહભાગીતાના લીધે જ સાધુના લોકાખ્યાન કે લોકમહાકાવ્યનું કથન સૌંદર્ય અને સ્વરૂપ સોરેકરાએ ખીલે છે. ભીલ આદિવાસી સાધુ સવારે જાગે છે ત્યારે વિચારે છે, જેની ઉપર જીવનયાત્રાનો આજનો દિવસ આરંભ કરું છું એ પૃથ્વી માતા શ્યામરંગની કાળી છે પરંતુ કમલદેહી છે, તેના પર પગ મૂકતો જ તેને દુઃખ થશે. આથી તેની ક્ષમા માગતો મંત્ર બોલીને પૃથ્વી પર પગ મૂકે છે. આવો જ સંવેદનશીલ ભાવ તેને વૃક્ષ વનરાજી તરફ પણ છે. દાંતણ લેવા વૃક્ષ પાસે જાય છે ત્યારે સાધુ વિચારે છે, વૃક્ષમાં જીવ છે, તેની એક એક પાતળી ડારી તેનું સજીવ અંગ છે, દાંતણ કરવા કાપતો તેને દુઃખ પહોંચશે. આથી તેની માફી માગતો મંત્ર બોલીને પછી એક જ ડારી કાપીને દાંતણ કરે છે. આવો જ ભાવ તેને જર ચર સૃષ્ટિ સાથે પણ છે. સવારે સ્નાન કરવા માટે જરાશય કિનારે જાય છે ત્યારે સાધુ વિચારે છે,
જળાશયમાં જળ સૂતું છે,

0: સૂતું છે તે સાધુને જ ખબર પડે, જર્મ જીવજંતુ પણ અત્યારે સૂતા છે. સ્નાન કરવાથી સમય પહેલો જીવજંતુ જાગશે, તેથી દુઃખી થશે, જેથી તેમની ક્ષમા માગતો મંત્ર બોલીને પછી સ્નાન કરે છે. મંત્ર: જર હિલા, જર પીગરા, અર જાગો, થર જાગો, જાગો જરના જીવ, અતરા જાપ જોણે તો હું તો નીર જગવે, પાય તો પગ તો કંસન કી કાયા, જ્ઞોની જર હંસા બેટ કે નાયા, કાયા કસન મૌન મગન, કરમ ભરમ લેવું રોમનો નોમ, લેવું હરિનો નોમ, વણ જાબો હું તો નીર જગવે, પડ પડે નારગી જાય, જાય સોરાશીના ફેરે. આ પછી સાધુ અંજલિ ભરી જરનું આત્મન કરતો મંત્ર બોલે છે. જર હૈ કુણ, થર હૈ કુણ, જગ્યા કરકર હૈ સુંદર કાયા, આલેખ પુરુષ કી હૈ માયા, ઇતરા જાપ જોણી જર પીવે, લેઈ કરિયા અમરા પરતરે. આદિવાસી લોક પ્રકૃતિ સાથે સહજીવન જીવે છે, આથી એ માને છે કે પ્રકૃતિ પણ તેના જીવન સાથે સહભાગી છે અને સહજીવન જીવે છે, આથી પ્રકૃતિનું જતન કરે છે. આમ જેનાથી જીવન બન્યું છે એ જીવન રચવાવાળો પ્રકૃતિ તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનું ગૌરવ કરવું અને તેમના તરફ કૃતજ્ઞતા અને પૂજ્યભાવ દાખવવો એ ધર્મદર્શન ભીલ આદિવાસી નિસર્ગ સમાજનું છે. માનવથી પૃથ્વી પ્રકૃતિ અને વ્યક્તિથી સમાજ અગત્યનો છે એ જીવનદર્શન આદિવાસી સમાજનું છે. પૃથ્વી પ્રકૃતિનું જતન કરતું, સૌનું મંગળ ઇચ્છતું, જરૂર પૂરતા જ કુદરતી સ્રોતોનો ઉપયોગ કરતું, સામાજિક સ્તર ભેદ વિનાનું સમતાવાદી આદિવાસી સમાજ જીવન જ વૈયક્તિક વ્યક્તિગત વિઘાતક મૂલ્યોથી ઘેરાયેલા વિશ્વને વૈકલ્પિક જીવનરીતિ આપી શકશે. અત્યારે તો આદિવાસી સમાજનો જીવન મૂલ્યો જ વિશ્વનું આશ્વાસન છે. આજના બદલાયેલા યુગ સંદર્ભમાં આદિવાસી લોકસાહિત્ય સંકટગ્રસ્ત છે. જેમના કંઠમાં આ મૌખિક સાહિત્ય હતું એ તો ઉંમરના કારણે કાળધર્મ અવસાન પામ્યા છે. નવી આદિવાસી પેઢી આ બહુમૂલ્યવાન સાહિત્યથી વિમુખ બની છે. આવા બદલાયેલા યુગ સંદર્ભમાં મારા દ્વારા શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલો ભીલી રામાયણ, રોમસીતમાની વાર્તા, ભીલી મહાભારત, ભીલોનું ભારત, ગુજરોનો અરેલો, રાઠોડ વાર્તા જેવો ચાર લોકમહાકાવ્યો, રૂપરાણીની વાર્તા, ગોપીચંદ ભરતશ્રીની વાર્તા જેવો 21 લોકાખ્યાનો, ચાર ગીતકથાઓ, અનેક પુરાકથાઓ, લોકકથાઓ, લોકમંત્રો, 800 લોકગીતો અને લોકાખ્યાનો, લોકમાક મહાકાવ્યો ઉપરાંત હિન્દી અંગ્રેજી અનુવાદો જ ભીલ આદિવાસી સમાજનું પ્રતિનિધિ લોકસાહિત્ય બની રહે છે.
1: મિત્રો, હમણાં જ આ આદિજાતિ માટે કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજનો સાધુ અને તેનું લોકસાહિત્ય વિષય પર ડોક્ટર ભગવાનદાસ પટેલનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ કાર્યક્રમ આદિજાતિ માટે અહીં સમાપ્ત કરીએ છીએ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીત. કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ ભૂલચૂક માં ફિલ્મનું આ ગીત. કયા કલાકારો છે? પ્રીતમ, સુનિધિ ચૌહાણ અને નીરા શ્રીધર.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ ધડક 2 નું. ગાયક કલાકારો છે દર્શન રાવલ અને જોનીતા ગાંધી. બોલ છે ગુરપ્રીત સાહનીના.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ જુબિન નોતિયાલના સ્વરમાં રેડ 2 ફિલ્મનું આ ગીત. ગીતકાર છે મનોજ મુન્તાશીર.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ દેવાંશી શાહના સ્વરમાં રમેશ પારેખની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે દેવાંશી શાહના સ્વરમાં યોસેફ મેકવાનની રચનાને સાંભળી. અંતમાં સાંભળીએ પિનાકીન ઠાકોરે લખેલ આ ગીતને. સ્વર છે નીતિ મહેતાનો.

મિત્રો, આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોમાં બરાબર 11 થવા આવ્યા છે અને સમય થયો છે મુખ્ય સમાચારનો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેર બજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 480 અને નિફ્ટીમાં 130 અંકનો વધારો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરીને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા. જમ્મુ કાશ્મીરમાં સરહદ સુરક્ષાદળોએ ગઈકાલે હીરાનગર સેક્ટરના સરહદી ગ્રામ બોબિયામાંથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરી. ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો મુખ્ય આશય. આગામી 3 વર્ષ માટે નીતિ અમલમાં રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ. આધુનિક આરટીઓ સેવાઓથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સુવિધાઓ મળશે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ આઈએમએફનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારે તામિલનાડુના ખેડૂતો પાસેથી કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી આપી. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચા કરી. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઇરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઇરાન પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનમાં ગુમ થયેલા બોઇંગ કાર્ગો વિમાનનો કાટમાળ કરાચી પાસે ઊંડા સમુદ્રમાં શોધખોળ અભિયાન દરમિયાન મળી આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચૂકવણું કરવાની સૂચના આપી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવે વિશાલ દદલાની અને શ્રેયા ઘોષાલના સ્વરમાં દોસ્તાના ફિલ્મનું આ ગીત. શબ્દો છે અન્વિતા દત્તગુપ્તાના અને સંગીત વિશાલ શેખરનું.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હરિહરનના સ્વરમાં આ ગઝલ. શબ્દો છે કોઈ પત્તા હિલે.

ઈલા અરુણને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરનને. ગીતના શબ્દો છે ઉનસે જબ જબ ભી.

0: થેન્ક યુ, થેન્ક યુ.
1: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અભિજીતને.

0: આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 545 અને નિફ્ટીમાં 160 અંકનો વધારો. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારે હિંગોલી જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી. કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એસ પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબિનમાં ભારતના 98મા ગ્રાન્ડમાસ્ટર બન્યા. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે કેશલેસ હેલ્થ સ્કીમ શરૂ કરી. અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા. અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન માટે ગયેલા યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો. અમદાવાદના મોટેરામાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી, 50થી વધુ કોમર્શિયલ એકમો હટાવાયા. ભાવનગરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે ભગવાનના વાઘા તથા સાફા તૈયાર કરાયા. વરસાદના કારણે રદ કરાયેલી ભાવનગર ટર્મિનસ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન ફરીથી શરૂ કરાઈ. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી કાપડ ઉદ્યોગને 100 થી 150 કરોડનું નુકસાન. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. તલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આગામી 13 જુલાઈએ ભરતી મેળો યોજાશે. કચ્છમાં વહીવટીતંત્રએ 154 ગેરકાયદે દબાણો દૂર કરી 17 કરોડ 86 લાખથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4થી T20 મેચ રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હેમુ ગઢવી અને સાથીઓને.

સરોજ ગુંદાણી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી.
1: વાહ, વસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
4: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
3: ધારાબેન, અત્યારે અતિક માસ ચાલી રહ્યો છે, તો આપણી બધી બહેનો ધર્મ આરાધના તપ જપ અને અનુષ્ઠાનમાં વ્યસ્ત હશે,
4: કારણ કે આ સમય જ છે પ્રભુને ભજવાનો. આપણે જે પરમાત્માના અંશ છીએ અને આપણામાં જે પરમાત્મા વસે છે એને યાદ કરવાનો, એનું સ્મરણ કરવાનું.
3: અને એટલે જ બહેનો કહેવાનું મન થાય ને કે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉગાડી રાખજો બારી.
4: ગરીબની દાદ સાંભળવા, અવરના દુખને દળવા, તમારા કર્ણ નેત્રોની ઉગાડી રાખજો બારી.
3: પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટવા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી.
4: થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી. આપણે જેમ બહેનો વાત કરી તેમ આ મહિનો છે પરમાત્માને ભજવાનો અને સાથે સાથે દાન પૂર્ણ કરવાનો, ભૂખ્યા તરસ્યાની ભૂખ તરસ છીપાવવાનો અને ખૂબ સારા સારા ધાર્મિક સામાજિક કાર્યો કરવાનો. અને જ્યારે આપણે જેમ વાત કરી તેમ આ મહિનો જેમ આપણામાં રહેલા પરમાત્માને પૂજવાનો છે, કેમ કે આપણે સૌ પરમાત્માના અંશ માત્ર છીએ. આપણે થોડોક ડોક્યું આપણી જાતમાં પણ કરવાનું છે, કે જેથી આપણી પોતાની જે ખૂબી કે ખામી છે એને ઓળખવાનો અને એને પચાવવાનો. ખાસ કરીને ખૂબી તો આપણે સૌને ખબર હોય અને એમાં આપણે થોડા જાજા અભિમાનથી માનથી પરિચિત પણ છીએ, પણ જ્યાં વાત આવે છે એ આપણી ખામીઓને ઓળખવાની, એને દૂર કરવાની, એના માટે આપણે આપણી જાતમાં ડૂબકી મારવી પડે. આપણી અંદર વસેલા પરમાત્માના અવાજને ઓળખવું પડે, એટલે કે આપણામાં રહેલા એ બ્રહ્મના તત્વને, એ બ્રહ્મના અંશને ઓળખવાની વાત છે.
3: અને એ આપણા તત્વને, આપણામાં રહેલા બ્રહ્મના અંશને ઓળખવા માટે
4: આપણને
3: એક આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે, અને એ આપણે મેળવીએ છીએ પ્રાર્થના દ્વારા.

0: બહેનો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે અને આ દર ત્રણ વર્ષે આવે છે. દર ત્રણ વર્ષે આવતા આ માસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે.
1: ગુજરાતી સંસ્કૃતિમાં આ મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ.
0: અને અધિક માસનું ધાર્મિક મહત્વ જો જોઈએ ને તો પૌરાણિક કથા પ્રમાણે જ્યારે આ માસ મળમાસ કહીને અશુભ ગણવામાં આવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યો. એટલે આ મહિનામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની પૂજાનું અનંત ગણું ફળ મળે છે.
1: મંત્ર, જપ અને સ્મરણ આ બધું જ આ માસમાં કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કે પઠન એ પણ આ મહિનામાં સર્વોત્તમ ગણાય છે.
0: અને આ મહિનામાં દાન અને પુણ્યનું મહત્વ વિશેષ હોય છે. એમાં જો માલપુઆનું દાન કરવામાં આવે ને તો અધિક માસમાં કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને તેનું દાન કરવાનો વિશેષ મહિમા છે.
1: અને એવી જ રીતે બહેનો, દીપદાન ઘરના આંગણે તુલસી ક્યારે અથવા તો પવિત્ર નદીના કિનારે દીપદાન એટલે કે દીવો પ્રગટાવવો, જેનાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને આમે શુદ્ધ ઘીના દીવાથી આપણું આસપાસનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર થાય છે.
0: અને એવી જ રીતે વસ્ત્રદાન, અન્નદાન, પક્ષીને ચણ, ગાયને ઘાસચારો આ બધું જ

0: દાન કરીને આ મહિનામાં પુણ્ય કમાવાનો અવસર મળે છે. તો બહેનો, અધિક માસનું આપણા જીવનમાં શું મહત્વ છે એ વિશે આપણે વધુ વાતો જાણીશું જાણીતા શાસ્ત્રવિદ મૈત્રેય વ્યાસ પાસેથી.
1: અધિક માસનું મહત્વ.
2: નમસ્કાર મિત્રો, હું છું મૈત્રેય વ્યાસ અને આજે વાત કરીશું અધિક માસની. આપણા પંચાંગમાં 12 મહિનાઓમાં વર્ષનો વિભાગ કરવામાં આવ્યો છે, જેનો આધાર ચંદ્રમાની ગતિ છે. ચંદ્રમા 12 રાશિઓમાં પરિભ્રમણ કરે, તેમાં જે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ચંદ્રમા હોય એ નક્ષત્રના નામ પરથી મહિનાઓના નામ પાડવામાં આવે છે. સૂર્યનારાયણને 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરતા 365 દિવસ લાગે છે, જ્યારે ચંદ્રમાને આ ચક્ર પૂર્ણ કરતા 354 દિવસનો સમય લાગે છે. આમ બંને વચ્ચે 11 દિવસનો તફાવત આવે છે. આથી એ ચંદ્ર અને સૂર્યની ગતિના સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી વધેલા દિવસોમાંથી બનાવેલો મહિનો હોવાથી તેનું વિશેષ કોઈ નામ પણ ન હતું અને એટલે અધિક માસ તરીકે પણ ઓળખાતો. વળી તેને મલમાસ તરીકે પણ ઓળખાય છે અને એ વધારાનો માસ હોવાથી તેનો કોઈ સ્વામી પણ નથી. બીજા બધા માસના સ્વામી પણ છે, તિથિઓની સંજ્ઞા પણ છે, પરંતુ આ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ ન થતી હોવાથી તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ તથા 4 ઘડીના અંતરથી આવે છે. પ્રત્યેક 28 મહિના પછી અને 36 મહિના પહેલા અધિક માસ આવે છે. આ મહિનામાં સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા નથી, એથી અસંક્રાંત માસ અધિક માસ એવા નામથી ઓળખાય છે. જે મહિનામાં એક જ મહિનામાં બે વખત સૂર્યનારાયણ રાશિ પરિવર્તન કરે તો તેને ક્ષયમાસ તરીકે ઓળખાય છે. વળી આ માસનો કોઈ સ્વામી પણ નથી, જેથી પણ તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો હતો. પુરાણોમાં એક કથા આવે છે કે આ મહિનો ભગવાન વિષ્ણુના શરણે ગયો, ત્યાં વૈકુંઠમાં જઈ ભગવાનના ચરણમાં પડી રડવા લાગ્યો. વૈકુંઠમાં દુઃખનો અભાવ હોય છે, આમ છતાં તે રડવા લાગ્યો એટલે ભગવાનને પૂછ્યું કે તું શા માટે રડે છે? ત્યારે એ અધિક માસ કે મલમાસ કહે છે કે હે ભગવાન, મારો કોઈ સ્વામી નથી અને વળી મારા આ માસમાં કોઈ સૂર્ય સંક્રાંતિ પણ થતી નથી. આ કારણે મારા આ માસમાં કોઈ શુભ કાર્ય કરતો નથી. વળી મને મલમાસ ગણી અવગણવામાં પણ આવે છે, તો કૃપા કરો અને મને પણ કઈ માતને અપાવો, મારા આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થાય. ત્યારે તે માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા કે જ્યાં શ્રીકૃષ્ણ બાળવયમાં નિત્ય ક્રીડા કરે છે, કે જ્યાં દુઃખ શોક વૃદ્ધાવસ્થા ઇત્યાદિનો અભાવ છે, ત્યાં ભગવાન આ અધિક માસ કે મલમાસને લઈ ગયા. અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે આ માસ કઈ મહાત્મે ઈચ્છે છે, આપ તેને માટે કંઈક કરો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું સત્ય કહે છે, તારા આ માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી કોઈ શુભ કાર્ય કરતો નથી, પરંતુ હું તને મહાત્મે આપું છું. પુરાણો અને વેદો મને પુરુષોત્તમ એવા નામથી ઓળખે છે. મિત્રો, આમ ભગવાન શ્રીકૃષ્ણએ કે જે પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે તેમણે પોતાનું નામ જ આ માસને આપ્યું અને વળી પોતાનું સ્વરૂપ અને મહાત્મ્ય પણ આપ્યું. ઉપરાંતમાં કહ્યું કે હવેથી તારા આ માસમાં કોઈ થોડુંક પણ પુણ્ય કરશે તો પણ તે અનંત ગણું થશે. તારા આ માસમાં જે કોઈ પણ જળાશય એટલે કે સરોવર નદી ઇત્યાદિ જઈને પ્રાતઃ કાળે સ્નાન કરશે તો પણ મહત્ પુણ્ય પ્રાપ્ત થશે. આ માસ

0: માં સ્નાન, પીપળા તુલસીનું પૂજન, કથા શ્રવણ અને દાનનું વિશેષ મહત્વ છે. આ માસમાં કરાયેલા એક ઉપવાસનું પણ પુણ્ય આખા વર્ષના તે તિથિના ઉપવાસ જેટલું ગણાય છે. પુરુષોત્તમ માસમાં માત્ર એક એકાદશીનું વ્રત પણ આખા વર્ષની બધી એકાદશીના વ્રતના પુણ્ય જેટલું ગણાય છે. આથી ત્યારથી આ માસને પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે. આ માસમાં પ્રકૃતિનું પૂજન અને સ્વાસ્થ્ય આ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આપણી સંસ્કૃતિમાં કોઈને પણ ઉતરતા કે ચડિયાતા નથી ગણ્યા. આપણે નાનામાં નાના જીવને પણ સન્માન આપવાનું કહ્યું છે અને દેહથી ભલે તે નાનો હોય પણ જીવ તો તેનામાં આપણા જેટલો જ છે એમ આપણે કહીએ છીએ. આ માસમાં વિશેષતઃ એકાદશી, પૂર્ણિમા અને વ્યતિપાત તથા અમાવસ્યાનું મહત્વ છે કે જે દિવસે વિશેષ પુણ્ય યોગ ગણાય.
1: નવનીતભાઈ, આ પ્રવૃત્તિની શરૂઆત આપે કઈ રીતે કરી? કારણ કે આમ જોઈએ ને તો આપણી પોતપોતાની બધી અલગ અલગ આપણું રૂટીન હોય, પણ એની સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાવાનું આપને કઈ રીતે પ્રેરણા મળી?
2: તો 99 સાલમાં હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મેં જોઈન કર્યું. 2001 સાલમાં મને થોડું ઓક્સિજન લેવલ કમ થયું અને મારી ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી. જયારે એમાંથી હું ઉગરી અને જયારે બહાર આવ્યો ત્યારે અમે જાણ્યું કે સિકલ સેલની દવા શું, તો એ કેમ એનાથી આપણે સાજા રહી શકીએ. તો એમાં જાણવા મળ્યું કે ઓક્સિજન લેવલ કમ છે, તો એને હિસાબે જે રક્તકણો છે એ દાંતરડા જેવા થઈ જાય, સિકલ થઈ જાય એટલે દાંતરડા જેવા, અને જ્યાં પણ એ ફસાય ત્યાં એ સખત દુખાવો કરે, એટલે કે ખૂબ જ દુખાવો કરે એમ. તો એના કરતા કેન્સર સારું. રાજકોટમાં જાણ્યું, 2-4 મેમ્બર મને મળ્યા સિકલ સેલના, તો જે મારી પરિસ્થિતિ સુધરી વૃક્ષો વાવવાનું, થેલીમાં 2-4 વૃક્ષો લઈ અને એજ સ્ટાફ ક્વાર્ટરમાં મેં શરૂઆત કરી, પક્ષીઓની સેવા ચાલુ કરી ત્યાં, મોરને અને એને બધાને દાણાને નાખવાનું, અને સખત હું એક્ટિવિટીમાં લાગ્યો રહ્યો. કાંઈ પણ જોયું નહીં કે મને શું છે. આજે કમસે કમ 50,000 ઝાડ મેં 2025 પૂરા કર્યા બેન, અને ખૂબ સારું રિઝલ્ટ મળે કે ભાઈ આજે મને જે તકલીફ છે એ આવનાર પેઢીને કોઈને ન થવી જોઈએ અને સમાજનું એક કલ્યાણ થાય એ દ્રષ્ટિએથી મેં એક શરૂઆત કરી. લોકો મળતા ગયા, ગ્રુપ બનતું ગયું. આજે 1500 લોકો કમસે કમ સ્ટાર્ટિંગ કર્યું છે. બધા જ ક્ષેત્રના લોકો એમાં જોડાયેલા છે અને આજે ખૂબ સારું કાર્ય અમે કરી રહ્યા છીએ રાજકોટમાં.
3: બરાબર. આ જે તમે વૃક્ષારોપણની વાત કરી એ તો પર્યાવરણને ફાયદા માટે છે અને ઘણા બધા લોકો આપની સાથે જોડાયા છે, તો એ ગ્રુપની આપે કઈ રીતે શરૂઆત કરી?
2: બેન, એક મીટિંગ કરીને અમે પછી ગ્રુપને નામ આપ્યું, વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ રાજકોટ મળી, અને ધીમે ધીમે અમે વૃક્ષારોપણ શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, જે કોઈ બંજર જમીન હોય ત્યાં આગળ સ્ટાર્ટિંગ કર્યું. પ્લેન ક્રેશ દુર્ઘટના બની, ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની અને કોરોના કાળ, તો એ બધાની યાદોમાં અમે વૃક્ષારોપણ કર્યું અને એ રીતના કોન્સેપ્ટ શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં એક વખત એવું બન્યું કે બર્થડે ઉપર મારા ફાધરના તિથિ નિમિત્તે અમે 5 આંબા ચંદ્રમોલેશ્વર રતનપરમાં વાવ્યા. ત્યારે મને એવી કલ્પના નહોતી કે આ કેવી થઈ અને એ દ્વારકા મંદિરે જગત મંદિરમાં જશે શ્રી કૃષ્ણના ચરણોમાં. તો એ એક અમને એક આઈડિયા મળી ગયો કે આ તો બેસ્ટ આઈડિયા છે અને આ તો કરવું જોઈએ. બસ ત્યારથી શરૂ કર્યું, બર્થડે નિમિત્તે, એનિવર્સરી નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તે, અને બેસણાની અંદર તુલસી વિતરણ એ જોડી દીધું. એક પત્રકારના અમારા મિત્રના મધર ઓફ થઈ ગયા, મોટી ઉંમરના હતા, તો એ કે અમારે આવું કરવું છે. મેં કહ્યું 100%, અમે ગ્રુપના લોકો અમે રિક્ષા લઈ અને 100 તુલસી ત્યાં પહોંચાડી દીધા અને બેસણાની અંદર તુલસી વિતરણ અમે સ્ટાર્ટિંગ કરાવી દીધું. સ્ટાર્ટિંગ પવિત્ર ઝાડ અને વૈદિક ઝાડથી કરીએ, બિલી, શિવલિંગ, અશોક, સિંદુરી જે રેર પ્લાન્ટ છે અને રાજકોટમાં ક્યાંય જોવા નથી મળતા એ પ્લાન્ટથી અમે સ્ટાર્ટિંગ કરીએ. રામ જન્મભૂમિ ઉત્સવ અયોધ્યા મંદિર બન્યું ત્યારે તમામ શિવ મંદિરોમાં આ ટાઈપના પવિત્ર વૃક્ષો અમે વૃક્ષારોપણ કર્યું.
1: એટલે ભાવનાબેન, આમ જોઈએ ને તો એક યાદગીરી પણ થાય અને એક ઉજવણીના ભાગરૂપે આટલી સારી પ્રવૃત્તિ એ ખરેખર એક સરાહનીય અને પ્રેરણાદાયી બાબત કહેવાય.
3: અને નવનીતભાઈ, આપે એક બટરફ્લાય ગાર્ડન પણ કર્યું છે, તો આ એક કંઈક નવી વાત છે, તો એ શું છે એના વિશે વાત કરો.
2: વિથ બટરફ્લાય ગાર્ડનમાં એક આઈપીએસ ઓફિસર આવ્યા સુધાબેન પાંડે, ખૂબ સારી એને કામગીરી કરી. રેર

0: વૃક્ષો અને રેર વનસ્પતિ વિશે અમે પરિચયમાં નીકળીએ, એસઆરપીની ટીમ લઈ અને ત્યાં આગળ નીકળતા. ખાસ બટરફ્લાયમાં હાથીસુંડી, ઘૂઘરો એ ટાઈપનું વાવીને ત્યાં અમે એસઆરપી ગ્રાઉન્ડમાં કહ્યું. બટરફ્લાયની એક અમે આખી આઈડેન્ટિટી ઉભી કરી કે બાળકો જોવે એટલે એને ખ્યાલ આવે કે લીંબુના પાનમાંથી એ માળો બનાવે, અને એની આખી જીવન ચરિત્ર છે આખું અમે બેનર ઉપર એને પોસ્ટર કરીને એક કમાનની અંદર કવર કરેલું. અને અત્યારે પણ અમે બાલભવનની અંદર એ કાર્ય ચાલુ છે, અને રાજકોટમાં પોલીસ લાઇનની અંદર અત્યારે બીજું પણ અમારે એક કાર્ય ચાલુ છે. એટલે ટોટલ અમે રાજકોટને અત્યાર સુધીના 3 બટરફ્લાય ગાર્ડન અમે આપીશું, જેમાં વિવિધ વૃક્ષો અમે જે પુનાથી પણ મગાવ્યા છે, જે અહીં અવેલેબલ નહોતા એવા, જેમ કે લેન્ટેના છે તો હરેક કલર અમે ત્યાંથી મગાવ્યા, હાથીસુંડી, ઘૂઘરો એના બિયારણો મગાવ્યા, જીનિયા, કોસ્મો અને એ ટાઈપના 25-એક વૃક્ષો જે છે જે બટરફ્લાયને આકર્ષિત કરે, ખાસ એને રહેવા માટેનું સગવડતા પણ અંદર કરી શકે અને એને ભોજન વ્યવસ્થા પણ એમાં મળી શકે, એ ટાઈપના બધા વૃક્ષો ભેગા કરી અને અમે આ રીતના સ્ટાર્ટિંગ રાજકોટની અંદર બટરફ્લાય ગાર્ડનનું કર્યું. લોકોને મધમાખી, બટરફ્લાય અને એ ટાઈપના પક્ષીઓની એને આઈડેન્ટિટી મળે.
1: એટલે અમુક પ્લાન્ટ કે અમુક વૃક્ષ એવા હોય છે કે જે પતંગિયાને આકર્ષે, તો એવા પ્રકારના વૃક્ષો વાવવા માટે લોકોને જાગૃત કરે છે.
2: અને અમુક પ્રવૃત્તિઓ તમે કરો છો, એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ એ પણ છે કે પક્ષીઓનું રસોડું, તો એ વિશે વાત કરો.
0: હર વર્ષ અમે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે. એક વખત આયુર્વેદિક આખું હોય એટલે હરડે બેહડા આંબળા અમે વૃક્ષારોપણમાં લેતા હોય છે. જનરલી આયુર્વેદિક વૈદિક વૃક્ષો લેતા હોય છે, બિલી, ડાબ છે, એ ટાઈપના બધા વૈદિક વૃક્ષો. એમાં અમે પક્ષીઓનું રસોડું નામનું એક કોન્સેપ્ટ એક વર્ષ અમે સ્ટાર્ટિંગ કરેલો. ખાસ સિંગાપુર ચેરી, શેતુર, ઉમરો, વડલો અને બદામ છે, એ ટાઈપના જેટલા વૃક્ષો છે, કેરી છે અને આંબો અને એ ટાઈપના વૃક્ષો વાવી, ખાસ પક્ષીઓ માટે ગોરસ આંબલી એ અતિ પ્રિય છે પોપટને, કેસુડો, કેસુડોના ફૂલ પણ બહુ ખૂબ પોપટ ખાય. એટલે આ ટાઈપના વૃક્ષો વાવીને એક એને નામ આપ્યું પક્ષીઓનું રસોડું. એટલે લોકોને એક આકર્ષણ થાય, એને જોવા મળે અને એને પસંદગીના વૃક્ષો લોકો જોવે તો ખ્યાલ આવે, એટલે એક પક્ષીઓનું રસોડું એ ટાઈપનું એક અમે કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ કર્યું.
1: અને એમાં જે આપે વાત કરી કે 350 જેટલા પોપટ આવે છે, તો એ શેના કારણે આવે છે એ થોડીક વાત કરો.
0: પક્ષીઓને આકર્ષવાનું ખાસ કામ કરીએ. અત્યારે અમે મકાઈ જે હેંગિંગ કરીએ ત્યાં 350 પોપટ સવારે 6 વાગે મારી આયકર ગૃહ વાટિકાની અંદર જોવા મળે. ખાસ 2004માં ખાલી લુકવાઇઝ બધા વૃક્ષો હતા, આજે આયકર ભવન, જીએસટી, પ્રત્યેકર ભવન અને જીએસટી સોસાયટી અને રેસકોર્સની અંદર અમે ગ્રાફ્ટેડ ટ્રી પ્લાન્ટેશન કર્યા અને પક્ષીઓને ખાવા મળે એ ટીપનું કર્યું, તો આજે પક્ષીઓ તમને સવારે 6 વાગે કલબલાટ કરતા જોવા મળે છે.
2: તો કિચન ગાર્ડનની આપે વાત કરી નવનીતભાઈ, તો એ પ્રવૃત્તિ તરફ આપ કઈ રીતે વળ્યા, અને એમાં આપણે શરૂઆત કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણીવાર નાની જગ્યા હોય તો એ પ્રશ્ન થતો હોય કે મારે કેવા પ્રકારના છોડ વાવવા અને કેવા પ્રકારની એની કાળજી લેવી.
0: ખાસ કિચન ગાર્ડન સરોજબેન 2004માં કર્યું. મેરઠની અંદર કેન્સરના પેશન્ટ બહુ આવ્યા અને પંજાબમાં કેન્સર ટ્રેન ચાલે છે સ્પેશિયલ, અને ગુજરાતમાં ખાસ એક મોટો આંચકો અમને ત્યારે લાગ્યો કે કેશોદની અંદર કેન્સર ડિટેક્ટ થયા, બાળકોથી માંડીને ગુજર અને જુવાન લોકોને પણ કેન્સર ડિટેક્ટ થયા. WHOની ટીમ આવી, અંતે 3-4 દિવસ પછી એના લેબોરેટરી ટેસ્ટ અને બધું પતી ગયું પછી જાણવા મળ્યું કે અતિશય પેસ્ટિસાઇડ રીંગણીમાં અને ટમેટીમાં નાખવાથી જમીનની અંદર પાણી ગયું અને ખાવામાં પણ આ રીતના ખોરાક આપણે ઇસ્તેમાલ કર્યો, તો એને હિસાબે આ કેન્સર ડિટેક્ટ થયું છે. ત્યારે અમે એક મીટિંગ કરી અને કિચન ગાર્ડન નામનો કોન્સેપ્ટ શરૂ કર્યો. 5 લોકોથી અમે શરૂઆત કરી. આજે 650 લોકો તો મેં અગાસી ઉપર આજે વિઝિટ કરું છું. મારો મહિનો દિવસ તમારા ઘરે આવતા થાય એક વિઝિટ કરતા, એટલા લોકો કરે છે. સેમિનાર થ્રુ 1000 લોકો તૈયાર થયા, અને અન્ય ગ્રુપ જે અત્યારે એક્ટિવ થયા છે એ પણ શીખીને હવે એ ખુદ બીજાને ટ્રેન કરે છે રાજકોટની અંદર. સૌથી પ્રેરણાદાયક અમારે મીનાબેન વેકરિયા સ્ટાર્ટિંગ કરતા અને અમે સેમિનાર કરતા, અને આજે ઘણા બધા લોકોને આ લાભ મળે છે.
1: બરાબર.
0: ખાસ અમે 0%થી હવે શરૂ કરવા જઈ રહ્યા છે આ વર્ષથી.
1: એટલે કૃપાબેન, જો ઘરમાં જ આપણે શાકભાજી વાવીએ અને એનો જ ઉપયોગ થાય તો જે કેમિકલ યુક્ત હોય છે શાકભાજી તેના નુકસાનથી આપણે બચીશું.

0: શકીએ.
1: ખાસ બેન એક વાત કરવાનું કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે, ખાસ તો એના છાણની અંદર, છાણિયા ખાતરની અંદર અનેક કન્ટેન્ટ ઉમેરાયેલા છે. જાણે કે એને ગૌમૂત્રની અંદર સોનું પણ મળ્યું છે એવું આપણે જોયું છે. તો ખાસ અમે કિચન ગાર્ડનની અંદર ગૌશાળાના નભાવમાંથી અમે એક રિક્ષા ખાતર લીધી હોય, તમે એનું 800 રૂપિયાનું પેમેન્ટ કર્યું મળી ગયું. તો ટેલર બર્ડ છે, કાળી ચકલી છે, વૈયા છે, પોપટ છે, આ ટાઈપના બધા જ પક્ષીઓ ત્યાં એક તો એટ્રેક્ટ થશે, ત્યાં મળશે તમને જોવા. અને અલગ અલગ બેક્ટેરિયા થ્રુ તમને ચોખ્ખું શાકભાજી મળશે, ત્યાં તમે જીવામૃત વાપરવાનું શીખશો, વર્મી કમ્પોઝ બનાવતા વેસ્ટમાંથી બેસ્ટ તો એ પણ તમે કરી શકશો તમારી અગાસી ઉપર. ખાસ કિચન વેસ્ટ જે નીકળતો હોય એ બટેટાની છાલ ને એ ક્યાંય તમારે ફેંકવાનું જવાનું કોઈ માથાકૂટ ના રહે, કારણ કે તમે ત્યાં ખુદ જ કમ્પોઝ બનાવશો, કિચન ગાર્ડન માસ્ટર ગણાય અમારી ભાષામાં.
2: બરાબર.
1: તો મેં 7 ફૂટ દૂધી ઓલરેડી ઉત્પાદન લીધું શીખવાડીને ગયા વર્ષે, અને એ લોકો દૂધી લેતા થયા અગાસી ઉપર. ખાસ નર અને ફૂલ અને માદા ફૂલનું સાથે મિક્સ કરી એને ઘસી અને હેન્ડ પોલિનેશન કરવામાં આવે, અથવા બ્રશથી હેન્ડ પોલિનેશન કરવામાં આવે. જે પેઇન્ટિંગ કરવાનું નાનું બ્રશ ઝીણું આવે એનાથી પરાગ્રજ આમાં આપલે કરવાનું હોય છે, એટલે એ દૂધીનો વિકાસ થશે. એટલે હેન્ડ પોલિનેશન ખૂબ મહત્વનું છે. ખાસ એની લેર કરી અને માટી ભરવામાં આવે, એટલે કોઈ પણ જાતનું ખાતર તમારે નાખવાનું ઓછું પડશે અને પાંદડાનું જ ખાતર બની જશે.
3: તો ભાવનાબેન, આજે ઘણી બધી વાતો આપણે જાણી નવનીતભાઈ પાસેથી, તો કાર્યક્રમ આપણે પૂરો કરીએ ને એ પહેલા આપણે કહીએ કે નવનીતભાઈ, આપ સર્વે શ્રોતાઓને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
1: બિલકુલ. આજે હું તમને કહું કે 20,000 લીટર જો કોબીની અંદર દવા છાંટવામાં આવતી હોય અને હસતા મુખે આપણે કોબી આરોગીએ છીએ, તો તમારા સંતાનોને પ્લીઝ તમારા ઘરે ઉગાડેલું જ શાક ખવડાવો. ખાસ દ્રાક્ષની અંદર 50,000 રૂપિયા લીટર દ્રાક્ષમાં દવા છાંટવામાં આવતી હોય છે, અને ખાસ દ્રાક્ષ છે, એપલ છે, કેળા છે, પપૈયા છે, આ બધા જીએમ ફૂડથી બનાવેલા છે. એટલે ખાસ દેશી શાકભાજી તરફ વળો. દાદીમાનું જે આપણો જમાનામાં આપણે જે કરતા હતા એ કોન્સેપ્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ. એની ટાઈમ અમારો સંપર્ક કરજો અને ટોટલી ગાઈડન્સ અમે તમને આપશું. ખાસ એનાથી તમે બાળકોને દૂર રાખો અને તમારા જ અગાસીએ ઉગાડેલું ભલે થોડું અમથું શાકભાજી પણ એ તમારું શુદ્ધ એ તમારા બાળકોને ખવડાવો. આજે એક થાળી કોઈને તમે જમાડી અને તમે એમ કહો કે પુણ્ય કમાઈએ છીએ, પણ એ આપણે પેસ્ટિસાઇડ 75% આ વૈજ્ઞાનિકોનું કહેવાનું છે કે માનું દૂધ પીતું બાળક પણ 75% પેસ્ટિસાઇડ પીવે છે.
3: ખરેખર આ ગંભીર બાબત કહેવાય,
2: ગંભીર બાબત છે. અને આપણે એવું ઈચ્છીએ કે દરેક લોકો કમસે કમ પોતાના ઘરની જે જરૂરિયાત હોય એટલું શાકભાજી પણ વાવે તો ઘણો ફાયદો દરેકને થાય. તો આ માટે જો નવનીતભાઈનું માર્ગદર્શન કોઈને જોઈતું હોય અથવા તો એમની સાથે વાત કરવી હોય તો એમના મોબાઈલ નંબર આપણે આપી દઈએ. નવનીતભાઈ અગ્રાવતના મોબાઈલ નંબર છે 94087 93551 1 93551 1 9408793551.
3: તો ભાવનાબેન, આજે ખૂબ સરસ મજાની માહિતી આપણા શ્રોતાઓને મળી અને ઘણી બધી મૂંઝવણનો પણ એમને ઉકેલ મળી ગયો હશે. તો નવનીતભાઈ, આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: થેન્ક યુ.
2: વાહ કૃપાબેન, ખૂબ સરસ માહિતી આજે આપણને જાણવા મળી. આપણે અજાણપણે જ ઘણી બધી વખત પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર કોઈ ઉત્સવ હોય કે ધાર્મિક પ્રસંગ હોય તો જે પૂજા પાઠની વસ્તુઓ છે એ આપણે નદી નાળામાં પધરાવી દેતા હોઈએ છીએ. કીડિયારું પૂરવાની પ્રવૃત્તિ પણ આપણે લોકો કરતા હોઈએ છીએ. પ્લાસ્ટિકમાં નાસ્તો કરીને એ પ્લાસ્ટિક પણ આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ બધી જ વાતોનો આપણે ખ્યાલ રાખીએ અને નાની નાની વાત જે પર્યાવરણને નુકસાન કરે છે તેનાથી આપણે બચીએ, એક જવાબદાર નાગરિક તરીકેનું વર્તન કરીએ અને કૃપાબેન આ જ સંદેશ, આ જ સંકલ્પ કરીએ. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપ સૌને જણાવવાનું કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઇમેઇલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો.
3: તો આ સાથે જ કાર્યક્રમ

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્ર. સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળીએ, સલામત ખાનને સાંભળીએ. રચના છે અમર પાલનપુરીની.

સલામત ખાનના સ્વરમાં સુગમ સંગીત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વર

0: માં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન્સ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારી શરૂ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે ઉમેર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બે લોકશાહી, બે બહુસાંસ્કૃતિક સમાજ અને બે મહત્વપૂર્ણ મહાસાગર શક્તિઓ છે, જેમના સહિયારા મૂલ્યો અને સમાન વૈશ્વિક દ્રષ્ટિકોણ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવે છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં બોલતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને શિખર સંમેલનથી દ્વિપક્ષીય સહયોગમાં નવા પરિમાણો ઉમેરાયા છે.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે. હમારી રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ, ક્લીન એનર્જી ઓર ક્લાઇમેટ એક્શન મેં હમારે પ્રયાસો કો સાકાર રૂપ દે રહી હૈ.
0: તેમણે કહ્યું કે ભારત પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
1: હમારે મેરીટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ સે ઇન્ડો પેસિફિક મેં હમારે સાજા પ્રયાસો કો નઈ તાકાત મિલેગી. હમ શિપ બિલ્ડિંગ, શિપ રિપેર ઓર મેન્ટેનન્સ મેં ભી મિલકર આગે બઢેંગે. ફ્રેન્ડ્સ, આજ હમને કઈ ક્ષેત્રીય એવમ આંતરરાષ્ટ્રીય મુદ્દો પર ભી વિસ્તારપૂર્વક ચર્ચા કી.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યને નવી ગતિ આપશે. અગાઉ બંને નેતાઓએ મેલબોર્નમાં ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લીધો. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ આર્થિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટમાં સંબોધન કર્યું, જેમાં બંને દેશોના 200થી વધુ મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત વેપાર પરિષદના મુખ્ય સભ્ય વિશ્વ વિશ્વનાથને મેક વિથ ઇન્ડિયા પહેલની વધતી જતી અસર અંગે જણાવ્યું. આ જૂથ ઓસ્ટ્રેલિયામાં વ્યૂહાત્મક કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સુપર દ્વારા જાહેર કરાયેલ 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણનું સ્વાગત કર્યું. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પોલ શ્રોડરે આજે સવારે મેલબોર્નમાં આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ રોકાણ ભારતના વિકાસ પથ પર દુનિયાભરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ભારતના ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. તેમણે યુવાનોને વિકસિત ભારતના પાયા તરીકે આધુનિક ટેકનોલોજી સંચાલિત મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ વ્યવસાયોને અપનાવવા અપીલ કરી. તેમણે દૂરના પાણીમાં કાર્યરત ભારતીય માછીમારી જહાજો માટે અધિકૃતતા પત્રોના રાષ્ટ્રીય રોલઆઉટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. તેમણે ભારતની સી ફૂડ નિકાસ પર ભાર મૂકતા ડિજિટલ ઓથોરાઇઝેશન, જહાજ ટ્રેકિંગ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ધોરણો દ્વારા ટેકનોલોજી સંચાલિત માછીમારી માટે હાકલ કરી હતી. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ દેશોના પરિવહન કાર્યકારી જૂથની બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન સચિવ વી ઉમાશંકરે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ પરિપત્રતા, ગતિશીલતા, શહેરી માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન નાગપુરમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ વિષયવસ્તુ હેઠળ 11 અને 12 જુલાઈએ 3જી બ્રિક્સ પરિવહન મંત્રીઓની મંત્રીસ્તરીય બેઠક યોજાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 11મીએ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અન્ય સભ્ય દેશોના મંત્રીઓ પણ ભાગ લેશે.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ઇરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. આ હુમલાના કારણે પર્સિયન ગલ્ફમાં યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા વચગાળાના કરારને ફરીથી જોખમ ઉભું થયું છે. જો કે બહેરીન, કુવૈત કે કતારમાં નુકસાન અંગે કોઈ માહિતી નથી. કુવૈતની સેનાએ જણાવ્યું કે તે સક્રિયપણે આવતા ડ્રોન અને મિસાઇલોને અટકાવી રહી છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બહેરીન અને કુવૈત પર હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાના સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સમગ્ર ઇરાનમાં લગભગ 90 સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઇરાનની ક્ષમતાને વધુ નબળી કરવાનો છે. ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચેના હુમલાઓ પર બ્રેક વાગતા આજે પ્રારંભિક તબક્કે સેન્સેક્સ 500 અને નિફટીમાં 160 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. રિયાલ્ટી, હોસ્પિટલ્સ અને સેવાઓને સંબંધિત શેરોમાં લેવાલીના પગલે તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મુજબ અત્યારે સેન્સેક્સમાં 396 અને નિફટીમાં 139 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને સંગઠન વિદ્યાર્થી શક્તિને સંગઠિત કરવાનું અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પર્વતીય જિલ્લાઓમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0 પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉધમ્પટન ખાતે રમાશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ગઈકાલે કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું હતું અને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ જિલ્લાના બિલાવર વિસ્તારના ઉપરના ભાગમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કર હાજી લતીફના ખુલાસા પર આ ઠેકાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રબાગના રહેવાસી લતીફ, જેની 2 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેના પર વર્ષોથી સરહદ પારથી 1 ડઝનથી વધુ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का ये अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र है. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્ય સરકાર દ્વારા આજે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ નીતિના શુભારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ડેટા સેન્ટર્સની ભવિષ્યની માંગ અને રાજ્યમાં ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આ નીતિ જાહેર કરવામાં આવી છે.
1: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં

0: શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે.
1: અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ નીતિથી ગુજરાતને દેશનું અગ્રણી હાઇપર સ્કેલ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડેટા સેન્ટર હબ બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ઉપરાંત ડેટા સેન્ટર માટે 20 વર્ષ સુધી પ્રતિ એકમ 1 રૂપિયાની વીજ દર સહાય અપાશે, તેમજ જમીનની ખરીદી તથા ભાડા પર 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી મુક્તિ મળશે. આ સાથે જ વીજ ડ્યુટીના 20 વર્ષ સુધી 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે ખર્ચ પરત મેળવવાની જોગવાઈ છે. આ નીતિમાં ડેટા સેન્ટર માટે 10 વર્ષ સુધી 4% વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી. રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ એટલે કે DDCની રચના કરવામાં આવી. આ ત્રણેય વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્રસચિવ અથવા સચિવ આ સમિતિનું નેતૃત્વ કરશે. સત્તાવાર યાદી મુજબ કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત DDCની રચના બાદ ખેડૂતોની ગુપ્ત માહિતી સલામત રહેશે, તેમજ વચેટિયાઓ અને છેતરપિંડી પર નિયંત્રણ આવશે. આ ઉપરાંત ખેડૂતો સુધી સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે, તો સુરતમાં થયેલા અતિભારે વરસાદના કારણે હજી પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા આજે સુરત પહોંચ્યા છે. તેમણે મહાનગરપાલિકાની કચેરી ખાતે બેઠક યોજી સ્થિતિ તેમજ રાહત અને બચાવ કાર્યની માહિતી મેળવી હતી. તો ડાંગમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ આહવા તાલુકામાં નોંધાયો, જ્યારે વઘઈ તાલુકાનો ઘોડવહળ VA રોડ બંધ કરાતા તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બંધ 25માંથી 24 માર્ગને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લા કરાયા. તાપીમાં પણ વરસાદને કારણે સોનગઢના ડોસવાડા ગામનું બંધ છલોછલ ભરાતા ભવ્ય નજારો જોવા મળ્યો. દરમિયાન નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી ઓમાન તરફ જતું મહેબૂબે બુખારી નામનું વહાણ દરિયામાં ડૂબી જતા 2 ખલાસીના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખરાબ હવામાન અને ઉગ્ર સમુદ્રી મોજાના કારણે મધદરિયે વહાણના બંને એન્જિન ફેલ થતા આ બંને ખલાસી ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા નજીકમાં રહેલી અન્ય હોડીઓએ તાત્કાલિક પહોંચી 12 જેટલા ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા બપોરે 2 વાગ્યા સુધીમાં પંચમહાલના ગોધરા અને નર્મદાના ગરુડેશ્વર એમ માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.63% વરસાદ થતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.83% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 જેટલા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી RTOનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે આ નવી કચેરી લોકોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે, તેમજ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનશે. આ ઉપરાંત શ્રી સંઘવીએ RTO કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી લોકોને વધુ સારી ટ્રાફિક સુવિધાઓ કઈ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરી હતી. અમરેલીમાં 1 યુવક પર હુમલો કરનારા 2માંથી 1 સિંહને ટ્રેન્ક્યુલાઇઝ એટલે કે બેભાન કરવાનું ઇન્જેક્શન આપી વન વિભાગે પાંજરે પૂર્યો છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની સરહદ નજીક ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. તેમાં 1 યુવકનું મોત થતાં વન વિભાગ દ્વારા સિંહોને પકડવા તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક નવીન પટેલ. વલસાડ જિલ્લામાં ચોમાસાના વિલંબ થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. જોકે જુલાઈ મહિનાના પ્રારંભે ચોમાસાની ઋતુનો ધમાકેદાર આરંભ થતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા નદી નાળાઓ છલકાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 30.68 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતાં ખેડૂતો ડાંગરના વાવણી કાર્યમાં જોડાયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, તો જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું હતું. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રએ એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી હતી. હવામાન વિભાગે જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક સ્કૂલ વાન ચાલક કોઝવેના પાણીમાં તણાઈ જવાની ઘટના બની હતી. પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને વલસાડ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા હતા. સર્પદંશની સારવાર માટે ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલું રીજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં સંજીવની બનશે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રએ ગુજરાતમાં જોવા મળતી સાપની 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓનું પાવડર સ્વરૂપનું ઝેર તેલંગાણા સ્થિત એક લાયસન્સ પ્રાપ્ત એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે. રાજ્યને જ્યારે આ એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે. ગુજરાત મરીન પોલીસે દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આતંકવાદી ઘટના બાદ હાઈ એલર્ટ પૂર્ણ થયા પછી પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ પર સમયસર નિયંત્રણ મેળવી શકાય તે માટે મરીન પોલીસ દ્વારા આવી કામગીરી નિયમિતપણે હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને નમો સ્વચ્છતા અભિયાનનો ઉદઘાટન સમારોહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો. વર્ષ 2026માં યોજાયેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરીમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે અંગે જિલ્લાના ધરમપુર તાલુકાના અંઘોળી પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાકુમારી પટેલે માત્ર 14 દિવસમાં પોતાને સોંપાયેલી વસ્તી ગણતરીનું કામ પાર પાડ્યું હતું, જે માટે તેમને ધરમપુરના પ્રાંત અધિકારી દ્વારા પ્રથમ ક્રમાંકનું પ્રમાણપત્ર એનાયત કરી તેમની સેવાને બિરદાવીને પ્રોત્સાહિત કરાયા હતા. નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલી સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. આ વિજેતા ટીમમાં વલસાડના પ્રતિભાવંત ખેલાડી આરવ પટેલની સત્તાવાર પસંદગી થઈ હતી અને તેમણે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા ઝોન ઓફિસ ખાતે યુસીડી શાખા દ્વારા 3 દિવસની જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેવો છે. આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

મિતાલી સિંઘ અને ભૂપિન્દરસિંહને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી માધવરામાનુજની. હવે સાંભળીએ હરિહરનને, રચના છે સુરેશ દલાલની.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો DTHનું પ્રસારણ. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા કાર્યક્રમો નિહાર માણા લઈને મિત્રો આવી ગયા છે. અમે આપના સુધી આપના મનોરંજન માટે. પણ સભામાં આગળ વધતા પૂર્વે આવો સાંભળીએ આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 5 કલાક અને 10 મિનિટે લઈને આવીશું ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. લોકસંગીત લોકસંગીત સાંજે બરાબર 5 કલાક અને 45 મિનિટે આપ સાંભળી શકો છો. આજના કાર્યક્રમમાં દલસુખ પ્રજાપતિના કંઠે પ્રાચીન ભજનો અને સરલાબેન દવેના સ્વરમાં લોકગીતો આપ માણશો. 6:30 લઈને આવીશું યુવા મિત્ર માટેનો કાર્યક્રમ યુવાણી. આજે આપની યુવા દોસ્ત પ્રિયલ દેસાઈ વાત કરશે વિશ્વ જનસંખ્યા દિવસ વિશે અને સાથે સાથે વાત થશે જળ સંરક્ષણ વિશે અને સાથે કેટલાક ફિલ્મ ગીતો આપને સંભળાવીશું કાર્યક્રમ યુવાણી અંતર્ગત. બરાબર 7 કલાકે 11 ફિલ્મ ગીતો અને 7:22 લઈને આવીશું ખેડૂત મિત્રો માટેનું એટલે કે ગ્રામીણ જગતને અનુલક્ષીને અમારો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રિના બરાબર 8 કલાકે સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી રજૂ કરીશું ને 8:30 જામશે ગુજરાતી ગીતોની રમઝટ. રાત્રે બરાબર 9 કલાક અને 15 મિનિટે પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદની પ્રસ્તુતિ વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના. આજનો વિષય મિશન લાઇફ. આજના વિષય મિશન લાઇફ પર મહેશ પંડ્યા પર્યાવરણવિદની આકાશવાણી સંવાદદાતા અપર્ણા ખુટ સાથેની વાતચીત આપ સાંભળશો રાત્રે બરાબર 9 કલાક અને 15 મિનિટે.

9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર. આજનો કાર્યક્રમ અભિનેતા સંજીવ કુમાર પર કેન્દ્રિત થશે. રાત્રિના બરાબર 10 કલાકે ગુજરાતી ગીતો અને 10:30 લઈને આવીશું હિન્દી ફિલ્મ સંગીત. અને આ સાથે સાથે શ્રોતા મિત્રો, દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર સમયાંતરે એના નિયત સમયે આપના સુધી પહોંચાડતા રહીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. તો મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને હવે મેળવીએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલ વ્યક્તિઓની માહિતી. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરથી મળતી માહિતી મુજબ ગુમ થનાર છે એકતાબેન નિલેશભાઈ બાળા, ઉંમર વર્ષ 25. તેઓ કંડોળિયા શેરી મહુવા જિલ્લો ભાવનગરના રહેવાસી છે. 12 જૂન 2026ના 10 કલાકે પોતાના ઘરેથી કોઈકને કહ્યા વિના ક્યાંક જતા રહ્યા છે. આજ દિન સુધી પરત આવેલ નથી. તેમનું વર્ણન આ રીતે છે. બાંધો મજબૂત, ઘઉંવર્ણ, વાળ કાળા, આંખો કાળી, ચહેરો તેમનો લંબગોળ છે. શરીરે સાડી પહેરેલ છે અને ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે. પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગરથી મળતી માહિતી મુજબ ગુમ થનાર છે ગુંજનબેન કોમલભાઈ થેરેસા. સુરેન્દ્રનગર પોપટપરા વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરના તેઓ રહેવાસી છે. તેમનું વર્ણન આ મુજબ છે. ઉંમર 25 વર્ષ, ઊંચાઈ આશરે 5 ફૂટ, બાંધો પાતળો, ચહેરો ગોળ, વાળ તથા આંખોનો રંગ કાળો, શરીરનો રંગ ઘઉંવર્ણ. શરીરે કાળા કલરનું ટીશર્ટ અને હેરમ પહેરેલ છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવથરાતથી મળતી માહિતી મુજબ ગુમ થનાર છે સુરેશપુરી વસંતપુરી ગોસ્વામી. તેઓ 6 જૂન 2026ના રાત્રે 10 થી 7 જૂન 2026 સવારના 5ની વચ્ચે ઘરેથી કોઈકને ક્યાંક કયા વગર ક્યાંક જતા રહ્યા છે અને ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ રીતે છે. શરીરે પાતળો બાંધો, શ્યામ વર્ણ, ઉંમર 28 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, વાળ અને આંખો કાળી, શરીરે કાળા કલરનું શર્ટ અને કાળા કલરનું લોઅર પહેરેલ છે. ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. અને પોલીસ અધિક્ષકની કચેરી વાવથરાતની અન્ય એક માહિતી મુજબ ગુમ થનાર છે રૂપલબેન જોરાજી, ઉંમર વર્ષ 24. તેઓ 6 જૂન સાંજે 5 કલાકે ક્યાંક જતા રહ્યા છે, જે આ દિન સુધી મળી આવેલ નથી. રંગ ઘઉંવર્ણ, ઉંમર વર્ષ 24, ઊંચાઈ તેમની 5 ફૂટ છે. શરીરે જાંબલી કલરનો ડ્રેસ પહેરેલો છે અને ડાબા હાથના અંગૂઠા પર આર ત્રોફાવેલ છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. ગુમ થનાર વ્યક્તિઓ વિશે જો કોઈ માહિતી કે પત્તો આપને જણાય તો નજીકના પોલીસ સ્ટેશન પર, પોલીસ કચેરી પર સંપર્ક કરવા વિનંતી છે. તો શ્રોતા મિત્રો, આ હતી કાર્યક્રમોની હારમાળા, કાર્યક્રમોનું વિવરણ અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલ વ્યક્તિઓની માહિતી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, ઋતુ એક એવી છે, વરસાદની ઋતુ છે. આમ તો અત્યારે વરસાદ નથી થઈ રહ્યો, પણ વરસાદની ઋતુ છે, પ્રેમની ઋતુ છે, મિલનની ઋતુ છે, અને આમ જોવા જઈએ તો મસ્ત મજાના ગીતોની પણ ઋતુ છે. બની શકે કે તમે સરસ મજાની આદુવાળી ચા પીને બેઠા હો, થોડુંક નાસ્તો કરીને પેટને પણ થોડુંક ઊંચું લાવ્યા હો, અને હવે મસ્ત મજાના ગીતો રેડિયો સેટ પર આપના આવવા માટે તૈયાર છે. તો ચાલો ગીત અને આપના વચ્ચેથી હું ખસી જઉં છું. કાર્યક્રમનું પહેલું ગીત ઇશ્કિયા ફિલ્મનું ગીત, રાહત ફતેહ અલી ખાનનો સ્વર, વિશાલ ભારદ્વાજનું સંગીત, ગુલઝારની શબ્દરચના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ઝૂમ બરાબર ઝૂમ, આ ફિલ્મનું ગીત હવે આપના સુધી. રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યરના શબ્દો, શંકર અહેસાન લોયનું સંગીત અને શબ્દરચના ગુલઝારની.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર માણી રહ્યા છું મિત્રો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સોનુ નિગમ અને મહાલક્ષ્મી અય્યરના યુગલ સ્વરોમાં હવેનું ગીત આપના સુધી. ફિલ્મ બંટી ઓર બબલી, શંકર અહેસાન લોયની ધૂન, ગુલઝારના શબ્દો.

0: अरे भाई दया सांभळ्यू, आपणे दरियामां હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

સોનુ નિગમ, અલકા યાજ્ઞિક અને વસુંધરા દાસના સ્વરમાં આ હતું કભી અલવિદા ના કહેના ફિલ્મનું ગીત. શંકર અહેસાન લોયની ધૂન હતી અને જાવેદ અખ્તરના શબ્દો હતા. કુલ મહોર કાર્યક્રમ માણી રહ્યા છો આપ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, અને કાર્યક્રમમાં હવે આપ સાંભળશો મોસમ ફિલ્મનું ગીત. ઇરશાદ કામિલના શબ્દો, પ્રીતમની ધૂન, શાહિદ માલિયાનો સ્વર.

કુછ ખુશ હોતા હૈ આ ફિલ્મનું શીર્ષક ગીત હમણાં જ આપ માણી રહ્યા હતા. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો સ્વર હતો, સંગીત હતું જતીન લલિતનું અને શબ્દરચના હતી સમીરની. આ સાથે જ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમોહર અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સાંજના 5:45 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ લોકસંગીત. કાર્યક્રમની શરૂઆતમાં દલસુખ પ્રજાપતિના સ્વરમાં કેટલાક પ્રાચીન ભજનો. સર્વપ્રથમ તેઓ રજૂ કરે છે દાસી જીવણની રચના.

0: ગોરખની રચના આપ માણી રહ્યા હતા દલસુખ પ્રજાપતિનો સ્વર હતો. પ્રાચીન ભજનો આપ માણી રહ્યા હતા દલસુખ પ્રજાપતિના સ્વરમાં કાર્યક્રમ લોકસંગીત અંતર્ગત. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. લોકસંગીત કાર્યક્રમમાં સરલાબેન દવેના સ્વરમાં કેટલાક લોકગીતો સાંભળીએ એ પહેલા લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: વિજ્ઞાપન વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને હવે સરલાબેન દવેના સ્વરમાં કેટલાક લોકગીતો આપના સુધી પહોંચાડીએ છીએ.

સરલાબેન દવેના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કેટલાક લોકગીતો, અને આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સાંજના 6:15 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:15 સિંધીમાં સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે ને સાંભળતા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: 74,742 ते बंद थियो। उन्हां नेशनल स्टॉक एक्सचेंज जो निफ्टी बि 81 पॉइंटूं वधी करे 23,963 ते बंदि थियो। भारत ऐं इंग्लैंड विच में 5 मैचुनि जी T20 सीरीज जो चोथों मुक़ाबिलो अॼु राति 10 बजे खां ब्रिस्टल जे काउंटी ग्राउंड में खेॾियो वेंदो। केरलम जे घणे भाङे हिसनि में अॼु बरसाति घटिजी वई आहे। उत्तर केरल जे 5 ज़िलनि में अॼु येलो अलर्ट जारी कयो वियो आहे। इहे ज़िला कल्ह रेड ऐं ऑरेंज अलर्ट में हुआ। रेल मंत्री अश्विनी वैष्णव अॼु पुणे मुंबई घाट में रेलवे लाइन जी मरम्मत जो जाइज़ो कयो। ज़मीन धसजण जे वॾे हादसे जे करे रेलवे लाइन सां गॾोगॾु आसपास जे एराज़ियुनि खे पिणु चङो नुक़सान रसियो आहे। आख़िर में मुख्य ख़बरूं हिकु दफ़ो ॿीहर ॿुधंदा। प्रधानमंत्री नरेंद्र मोदी चयो त 21वीं सदीअ जो भारत हिकु विकसित राष्ट्र बणिजण जे मक़सद ॾांहुं विख वधाए रहियो आहे। मेलबॉर्न मीट्स मोदी कार्यक्रम में ज़बरदस्त भीड़ खे ख़िताबु कंदे प्रधानमंत्री चयो त भारत ऑस्ट्रेलिया मुहाज़ नई ऊचाइनि ताईं पहुती आहे। उपराष्ट्रपति CP राधाकृष्णन अॼु भुवनेश्वर में आयल ओडिशा ज़रई तोड़े तकनीकी यूनिवर्सिटीअ में हिकु अहम राष्ट्र मिशन जी शुभ शुरूआति कई। गुजरात सरकार अॼु डेटा सेंटर पॉलिसी 2026-29 जी शुभ शुरूआति कई। इहे ख़बरूं इते समाप्त थियूं। नमस्ते, इजाज़त ॾींदा।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો। પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે। આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ। કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ। આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે। દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ। NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે। વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો। જાહેરાત પૂરી થઈ।
5: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
6: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાઇસન્સ

0: કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સૈયર મારી માડીએ ઓઢણી માટાકી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહત્વ
5: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
0: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
5: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ યુવા મિત્ર માટેનો કાર્યક્રમ યુવાણી.

નમસ્કાર યુવા મિત્રો, વર્ષા ઋતુનો આરંભ થઈ ગયો છે અને આ વર્ષા ઋતુમાં વરસાદના બે ટીપા સાથે રેડિયો સાંભળવો કેટલો સુકૂન લાગે છે. અને ખાસ કરીને રેડિયોમાં ચાલતા એ ગીતો જો વાત કરીએ તો આપણા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાની એ ચાલતો હોય, હાથમાં એક ચાનો કપ હોય અને રેડિયો ચાલતો હોય અને વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હોય, આ હા હા હા, આ આહલાદક દ્રશ્ય જીવનભર યાદ બનીને રહી જતું હોય છે. તો યુવા મિત્રો, તમારા માટે ફરીથી હું આ કાર્યક્રમ લઈને આવી છું યુવાની આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

11 જુલાઈ એટલે કે વિશ્વ જનસંખ્યા દિવસ. દર વર્ષે આ દિવસ વિશ્વભરમાં વધતી જનસંખ્યા, તેના પડકારો અને તેના ઉકેલો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. જનસંખ્યા માત્ર આંકડો જ નથી, પરંતુ તે દેશના વિકાસ, આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને કુદરતી સંસાધનો અને પર્યાવરણ સાથે સીધી જ રીતે જોડાયો છે. જ્યારે વસ્તી ઝડપથી વધે છે ત્યારે પાણી, ખોરાક, આવાસ, આરોગ્ય સેવાઓ અને રોજગારી જેવી મૂળભૂત જરૂરિયાતો પર દબાણ વધે છે. ત્યારે વિશ્વ જનસંખ્યા દિવસની શરૂઆત 1989માં કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન, માતા અને બાળકના આરોગ્ય, મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણ તેમજ જવાબદાર માતા પિતૃત્વ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. ભારત આજે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશોમાંનો એક છે અને આ પરિસ્થિતિમાં માત્ર વસ્તી વધારો જ પ્રશ્ન નથી, પરંતુ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત જીવન, સારું શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકો મળે તે પણ એટલું જરૂરી છે. વિશ્વ જનસંખ્યા દિવસ આપણને એ સંદેશ આપે છે કે વિકાસ અને જનસંખ્યા વચ્ચે સંતુલન જાળવવું એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જ્યારે સમાજ શિક્ષિત બનશે, મહિલાઓ સશક્ત બનશે અને દરેક પરિવાર જવાબદાર નિર્ણયો લેશે, ત્યારે જ ટકા વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકશે. તો ચાલો આજે આપણે સૌ મળીને એ સંકલ્પ લઈએ કે સ્વસ્થ, શિક્ષિત અને જાગૃત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું. અને આજ સંદેશ સાથે વિશ્વ જનસંખ્યા દિવસની આપ સૌને શુભેચ્છાઓ.

તો મિત્રો, વિશ્વ જનસંખ્યા પર આપણે આ માહિતી લીધી. નવા સંદર્ભમાં આજે આપણે વાત કરીશું વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેઇન અભિયાન વિશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જ જીવન છે. પાણી વગર જીવનની કલ્પના પણ અશક્ય છે, અને છતાં આજે વિશ્વના અનેક દેશોની જેમ ભારત પણ પાણીની અછતના પડકારનો સામનો કરી રહ્યું છે. વધતી જતી વસ્તી, ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ અને વરસાદના પાણીનો બગાડ અને બદલાતી આબોહવા જેવી પરિસ્થિતિઓના કારણે જળ સંરક્ષણ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. અને આ જ સંદર્ભમાં આપણે વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેઇન વિશે વાત કરવી છે. વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદના પાણીને એકત્રિત કરીને તેનો સંગ્રહ કરવો અથવા તેને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનું સ્તર વધારવું. મિત્રો, આજે મોટાભાગના શહેરોમાં, ગુજરાતમાં અને ભારતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદ જ થકી આપણે વોટર હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. ત્યારે વરસાદનો મોટાભાગનું જે પાણી નદીઓ મારફતે સમુદ્રમાં વહી જાય છે, તો આ પાણીનો આપણે યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો ઉનાળામાં પણ પાણીની અછત ઘણી હદ સુધી દૂર થઈ શકે છે. મિત્રો, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ કેચ ધ રેઇન અભિયાનનો

मुख्य संदेश छे के वर्षा ज्यां पड़े ज्यारे पड़े त्यां ज तेने संग्रह करो। अने आ अभियान हेतु छे के वरसादना दरेक टीपाने बचावीने पाणीनो सदुपयोग करी शकाय। आ अभियान अंतर्गत घर, शाळाओ, सरकारी कचेरीओ, उद्योगो अने गामडाओमां वरसादी पाणीना संग्रह माटे विविध माळखा बनावा पर पण भार मुकवामां आवे छे, जेम के रूफटॉप रेन वोटर हार्वेस्टिंग, चेकडेम, तळावनुं पुनर्जीवन, સોકપીટ અને રિચાર્જ વેલ જેવી વ્યવસ્થાઓ કરવી। ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહથી ભૂગર્ભજળનું સ્તર પણ સુધર્યું છે અને અનેક ગામોએ ચેકડેમ, તળાવો અને પરંપરાગત જળાશયોને જીવંત બનાવીને પાણીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કર્યો છે। તો મિત્રો, પાણી બચાવવાની શરૂઆત ઘરમાંથી પણ થઈ શકે છે, જેમ કે નળ ખુલ્લો ન રાખવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, પાણીનો બિનજરૂરી બગાડ અટકાવવો અને બાળકોમાં પાણી બચાવવાની ટેવ વિકસાવવી। આ નાના પ્રયાસો થકી પણ મોટો ફેરફાર લાવી શકાય છે। યાદ રાખીએ કે આજે બચાવેલું પાણીનું દરેક ટીપું આવનારી પેઢી માટે અમૂલ્ય ભેટ બની શકે છે।

પાણી બચાવવું માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે વરસાદના દરેક ટીપાને બચાવીશું અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું અને કેચ ધ રેઇન અભિયાનને જન આંદોલન બનાવવામાં પોતાનું યોગદાન પણ આપીશું. તો જળ બચાવવું, જીવન બચાવવું આ માત્ર સૂત્ર નથી, પરંતુ આપણા ભવિષ્યની સુરક્ષા માટેનો સંકલ્પ છે. અને આ જ સંદેશ સાથે આપની પાસેથી વિદાય લઈશ. નમસ્કાર.

તો યુવાનો, આ હતું યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની, કે જ્યાં આપણે વાત કરી વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેન અભિયાન વિશે, અને 11 જુલાઈ એટલે કે વિશ્વ જનસંખ્યા દિવસ પર આપણે વાત કરી. તો મિત્રો, સાંભળતા રહો આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર અને યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. ફરી મળીશું નવા વિષય સાથે અને ચર્ચા કરીશું આપની સાથે. રજા આપશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા લઈને આવી ગયા છે ગેર ફિલ્મી ગીતો. ગેર ફિલ્મી ગીતોમાં આજે આશા ભોસલેના સ્વરમાં ખૈયામના સ્વરબદ્ધ કરાયેલા ગીતો આપને સંભળાવીએ, પણ એ પહેલા એક નાનકડા વિજ્ઞાપન વિરામ માટે રોકાઈએ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ આશા ભોસલેના સ્વરમાં ખૈયામના સંગીતથી સજેલી આ રચના, શબ્દરચના હસન કમાલની.

0: ખયામનું.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: અને આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29નો આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29નો આજથી શુભારંભ કરાયો. ભવિષ્યની ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમી વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનો પ્રારંભ કરાવ્યો હતો. તેનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યને નિર્ધારિત કરતા ભારતના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ કેન્દ્ર તરીકે રાજ્યને સ્થાપિત કરવાનો છે.
1: આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષવાનો અને વધુ રોજગારીના સર્જનનો છે. ટકાઉ વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવતી આ નીતિ અંતર્ગત ડેટા કેન્દ્રો માટે 51% હરિત ઉર્જાનો ઉપયોગ કરવા અને ક્ષાર નિવારણ પ્લાન્ટથી જળ મેળવવું અનિવાર્ય છે. નીતિમાં સમાવિષ્ટ પ્રોત્સાહન મુજબ ધોલેરા વિસ્તારમાં માન્ય સ્થિર મૂડીરોકાણ પર 2.5% સબસીડી અને 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે. જ્યારે 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસીડી મળશે તો 20 વર્ષ માટે પ્રતિ એકમ 1 રૂપિયા સબસીડીથી લાંબા ગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે. ઉપરાંત જમીનના ભાડા અને ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ અપાશે તો ઇલેક્ટ્રીસિટી ડ્યુટીનું 20 વર્ષ માટે 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે વળતર મળશે. ઉપરાંત 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર રાજ્ય વસ્તુ અને સેવા કર SGST નું સંપૂર્ણ રીએમ્બર્સમેન્ટ અપાશે. તો હાઇપર સ્કેલ અને તૈયાર માળખાકીય સુવિધાઓને સક્ષમ બનાવવા FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીક જોગવાઈઓમાં છૂટછાટ અપાઈ છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર આપ્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોષાય તેવું અને સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવા

0: કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
1: हमारे देश में हर साल 5 लाख एक्सीडेंट होते हैं और 1,80,000 मौतें होती है. देश का 3% जीडीपी का नुकसान होता है, अलग बात है, पर हमारे इसलिए जो एक्सीडेंट्स है उसको रोकने में भी हमें आपका सहयोग चाहिए और इसलिए रोड सेफ्टी इज द हाईएस्ट प्रायोरिटी फॉर द गवर्नमेंट.
0: અગાઉ તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિરીક્ષણ પ્રવાસ દરમિયાન દાહોદમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે પેકેજ 26ના બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સુરત અને નવસારીની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતમાં તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી પૂરની સ્થિતિ, સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલાં અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની સમીક્ષા કરી. શ્રી પટેલે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોઝ એટલે કે આર્થિક

0: પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી પૂરની સ્થિતિ, સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલાં અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની સમીક્ષા કરી. શ્રી પટેલે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ એટલે કે આર્થિક સહાય અને ઘર વખરી સહાય પૂરી પાડવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી વિકાસ માટે 500 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરાયો છે. નવી કામગીરીમાં કોઈ બેદરકારી હોય, નવા રોડ તૂટ્યા હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
1: કોઈ ભી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ ભી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ ભી રોડ, બીજા કોઈ ભી કામગીરી, નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ ભી વીકનેસ હોય તો એની ઉપર ભી પગલાં ભી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં ભી ભરવામાં આવે તેની ભી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે
0: ત્યારબાદ શ્રી પટેલ સુરતથી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવસારી શહેર જિલ્લામાં તાજેતરના ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ, તંત્રની બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आने वाला 7 दिन के लिए इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है अगले 7 दिन के लिए. तटीय क्षेत्रों के लिए जो पवन का दिशा रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट.
0: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીમાં સિંહના હુમલાથી 1 યુવકના મોત થવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોએ ઉશ્કેરણી કરતા સિંહે હુમલો કર્યો હોવાનું જણાયું છે. શ્રી મોઢવાડિયાએ લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા પણ અપીલ કરી.
3: જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો સિંહ દર્શનના એકાદે ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મીટિંગનો પીરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન
0: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ CMA ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદ ચેપ્ટરનું 82% પરિણામ જાહેર થયું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પરિણામ સાથે અમદાવાદનો 5 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક આવ્યો છે. ગત 14 જૂને લેવાયેલી પરીક્ષા અમદાવાદમાં 222 વિદ્યાર્થીએ આપી હતી. તેમાંથી 182 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ ચેપ્ટરમાં 8મો ક્રમાંક મેળવનારા યશ પ્રજાપતિએ આ અંગે પ્રતિક્રિયા આપી.
4: સ્ટાર્ટિંગમાં આયા હતા તો મેં પર સર સબને બહુ અચ્છી ગાઈડન્સ દીધી, અમે પ્રોવાઈડ કી હતી અને આખી રેગ્યુલર ક્લાસીસને બહુ અમે હેલ્પફુલ કી. થ્રુ આઉટ ધી જર્ની મેં અમારે ફ્રેન્ડને આપણે ટ્રસ્ટ દિખાયા અને બધા ચેપ્ટરને બહુ અમે હેલ્પફુલ કી હૈ. સર મેં સ્કોર કીએ 318 આફ્ટર 400. યહાં પર જો ક્લાસીસ થી રેગ્યુલર અટેન્ડ કીએ થે ઓર ઘર જાકે બસ 2-3 અવર્સ સેલ્ફ સ્ટડી સે કી હતી ઓર ઓવરઓલ અચ્છા હેલ્પફુલ રહા થ્રુ આઉટ.
0: મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે સવારે 10 વાગે બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધાની સેમીફાઇનલ મેચમાં આજે રાજકોટે સુરત અને

જામનગરે વડોદરાની ટીમને પરાજય આપ્યો હતો. રાજકોટના યાના પીપળિયાએ બે અને હીર ખંડેડિયાએ એક ગોલ કર્યો હતો, જ્યારે જામનગરના અસ્મિતા કપ રાષ્ટ્રીય ખેલાડી જાંબુચા દયાએ 5, ઉર્મિલા ધોરિયા, દિયા પટેલ અને સંજના મેનિયાએ 2-2 ગોલ કર્યા હતા. અમદાવાદમાં સાબરમતીથી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર આજથી દબાણ હટાવવાની મહાઝુંબેશ હાથ ધરાઈ. રાષ્ટ્રમંડળ રમત અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનો વિકાસ કરાશે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં દીવાદાંડી ગામે એક મોટું જહાજ દરિયાના પ્રવાહ સાથે તરતું જોવા મળ્યું. તકનીકી ખામી અને ખરાબ હવામાનના કારણે જહાજ દરિયાના પ્રવાહ સાથે દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા ભારતીય તટરક્ષક સહિત સંબંધિત તંત્ર એલર્ટ થયું છે. જહાજ સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અથવા ખલાસીઓના જીવને જોખમ ઊભું થશે તો તટરક્ષક દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન હાથ ધરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કટોસણ રોડ બહુચરાજી રણુજ રેલવે લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. હાલ રેલવે સેફ્ટીના કમિશનર દ્વારા કટોસણ રોડ રણુજ વચ્ચેના 63 કિલોમીટર લાંબા રેલખંડનું નિરીક્ષણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો એટલે કે ગ્રામીણ જગતને અનુલક્ષીને કાર્યક્રમ ગામનો ચોરો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભાઈ. તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
2: રામ રામ રામ રામ.
3: સામાન્ય રીતે મિત્રો જોવા જઈએ ને તો માણસને ઘણું બધું કામ કર્યા પછી શારીરિક શ્રમની અનુભૂતિ થાય છે અને ઘણીવાર મનનો થાક પણ લાગે છે, માનસિક પરિતાપ પણ થતો હોય છે અને આ બધાનો શ્રેષ્ઠ ઉપાય છે ઉત્સવોની ઉજવણી. એટલે પહેલેથી જ આપણા દેશમાં ઉત્સવોને વિશેષ મહત્વ અને સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્સવ ગમે તે પંથ સંપ્રદાયનો હોય પણ ઉજવણી તો સૌ સાથે મળીને જ કરે છે. એટલે કે આસ્થાનું કેન્દ્ર પણ ઉત્સવો હોય છે અને ઉત્સવોની ઉજવણીથી માનવમાં એક નવો દોરી સંચાર થાય છે, જીવન જીવવાનો ઉત્સાહ મેળવે છે અને કામ કરવાની ધગસ પણ વધે છે. અને ઉત્સવોની ઉજવણી કઈ રીતે થાય છે તો ઉત્સવોની ઉજવણી ગીત, ભજન, દુહા, છંદ, કીર્તન વગેરેથી થાય છે. તો આવો ચાલો આપણે પણ આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું આ ભજનથી અને પછી કરીશું ખેતીવાડીની વિશેષ વાતો.

મિત્રો, અગાઉ કાર્યક્રમમાં કહ્યું એ પ્રમાણે ખેતીવાડી એ બહુ વિશેષ સ્થાન ધરાવે છે અને ખેતીનો વ્યવસાય કરનાર એટલે ખેડૂત, અને ખેડૂત એ જગતનો તાત. જગતનો તાત શા માટે? કારણ કે દરેક જીવ માત્રનું ભરણ પોષણ ખેડૂત ખેતી કરી, મહેનત કરી અને જે અનાજ પકવે છે એનાથી થાય છે. માટે ભરણ પોષણ કરનાર એ જગતનો તાત એટલે ખેડૂત. આજે વાત કરીશું કચ્છી મેવો ખારેક.

0: ની મિત્રો, ખારેક આમ તો મૂળ અરબસ્તાનમાં થાય, પણ હવે તો આખા ભારત દેશમાં પણ થાય છે. અને કચ્છના સંદર્ભમાં વાત કરીએ ને તો ખાસ કરીને કાંઠાળ વિસ્તારમાં મુંદ્રા, દ્રબ, જરપરા એ વિસ્તારમાં થાય છે. ઇઝરાયલમાં પણ વિશિષ્ટ ખારેક બારેય થાય છે. પણ આ ખારેકની વાવેતર કઈ રીતે કરવું, ખારેકને ઉગાડવી કઈ રીતે, તો એના માટે જોઈએ ટિશ્યુ કલ્ચરના રોપા અથવા તો પ્રમાણિત કે સારી રીતે ઉછરેલા ખારેકના બચ્ચા અને તેનું વાવેતર, એ ખૂબ જ મહત્વનું છે. તો ખારેકના બચ્ચાનો ઉછેર કઈ રીતે કરવો અને તેને વાવવા કેમ, એ વિશેની આજે આપણે વાત સાંભળીશું શ્રી દેવરાજભાઈ ગઢવી પાસેથી. તો આવો સાંભળીએ. એ રામ રામ દેવરાજભાઈ.
1: રામ સત રામ સત.
0: દેવરાજભાઈ, તમારો શું વ્યવસાય છે?
1: અમારો ખેતી.
0: બરાબર. તો ક્યાં ગામમાં ખેતી ને કેટલી ખેતી છે તમારી?
1: અમે જરપરાના છીએ મૂળ.
0: બરાબર.
1: અને અમારા બાપુજીની 19 એકર જેવી જમીન છે. પણ અત્યારે હાલના મારા ભાગમાં જમીન 4 એકર છે.
0: બરાબર. તો શું વાવેતર છે એમાં?
1: એટલે હમણાંનું એવું છે કે અમારી ખારેક જ છે. ખારેકમાં 300 જેવા ઝાડ છે, પણ હવે અમારા પાણી બહુ ખારા થઈ ગયા. પાણીના કારણે હવે બીજું કાંઈ પણ અમે વાવી ન શકીએ, એટલે હવે ખારેક જ છે. ને ખારેકોમાં પણ માવજત અમે હમણાં હાલના પોઝિશનમાં ઓછી કરી રહ્યા છીએ.
0: બરાબર.
1: કારણ કે પાણી ન હોય ત્યાં સુધી બીજો કોઈ પાક, કોઈ પણ મહેનત કરીએ તો પાણી વગર બધું અધૂરું છે.
0: બરાબર. તો પહેલા તમે જે ખેતી કરતા એમાં શેની શેની ખેતી કરતા?
1: એમાં ઈસબગુલ, એરંડા, કપાસ એવું બધું કરતા, મગફળી.
0: બરાબર. હવે તમારા પાસે જે જમીન છે એમાં પિયતની સગવડ હાલે શું છે?
1: હાલે 4 એકર જમીન છે, એમાં અમે બોર છે અને બોરમાં 350 ફૂટ ઉપર પાણી છે, પણ બહુ ખારા પાણી છે. 3000 TDS, ક્યાંક 2500 TDS એવા બધા પાણી થઈ ગયા છે.
0: બરાબર. એટલે પાણીની ગુણવત્તા પ્રમાણમાં નબળી છે.
1: હા, નબળી છે ને.
0: બરાબર. એટલે નબળી પાણીની ગુણવત્તામાં ખારેક કે એવા જ બાગાયતી પાકો થઈ શકે.
1: હા,
0: બીજા કોઈ પાક થઈ ન શકે.
1: ન શકે.
0: બરાબર. તો હાલમાં તમારી જે ખારેક છે એમાં તમે શું માવજત કરો છો?
1: હાલમાં તો છે ઈ તો અમે ખાલી ખેડીએ ને ખાતર રાખીએ, અને પાણી બરાબર નથી એટલે બહુ વધારે મહેનત નથી કરી શકતા એમ.
0: બરાબર.
1: બાકી હાલના પોઝિશનમાં અમે બીજી જગ્યાએ જઈ રહ્યા અને ખારેકોનું બચ્ચા જે બાંધવાનું સાઈડમાં જે બચ્ચા આવે એ નાના બચ્ચાને સાઈડમાં બધું સાફ કરી અને બાંધી નાખીએ. બાંધવામાં આવે એમાં જ્યારે મૂળિયા આવી જાય, મૂળિયા પાછળ એનો ધારો કે એક ઓપરેશન છે, સારી રીતે તમે ત્યાં જુઓ, અમે જ્યારે ઝાડોમાં કામ કરતા હોઈએ ત્યારે, તો એક ઓપરેશન છે અને એ ઓપરેશન 3 મહિના, ક્યારેક 4 મહિના, ક્યારેક 5 મહિના એવા મૂળિયામાં ટાઈમ લાગતું હોય. એ જ્યારે મૂળિયા આવી જાય બરાબર ત્યારે એને અમે કાઢી, ધારો કે ઓપરેશન છે અને એ ઓપરેશનથી કરી અને બીજી જગ્યાએ આપણે વાવવું હોય તો વાવી શકાય. અને જે સારા સારા ઝાડ હોય તો ઇઝરાયલ હોય, દેશી ખારેક હોય કે ટીસ્યુ ના હોય, તો એવી રીતે અમે વાવીએ.
0: બરાબર. એટલે હાલમાં તમારી કામગીરી એ બચ્ચા બાંધવાની અને બચ્ચાને વાવવાની છે.
1: હા,
0: બરાબર. હવે જે બચ્ચા તમે બાંધો તો એમાં શું કાળજી રાખો?
1: બચ્ચા બાંધીએ એને પહેલા તો અમે દવા સાઈડમાં નાખવી પડે કે જ્યારે એની બરી છોલાય સાઈડમાંથી ત્યારે શું એમાં જીવાંક આવે અને એને સુગંધ પડે, એમાં જીવાંક આવી જાય. એટલે જીવાંક માટે DDT છે કે ફોરેટ છે એ નાખી અને રેતીથી દાટી નાખવાનું.
0: બરાબર.
1: પછી એના ઉપર પાણી ચાલુ કરી દેવાનું. પાણી આવી જાય અને પછી સાર સંભાળ રાખવાની. અને એને જ્યારે 3 મહિના થઈ જાય ત્યારે એમાં મૂળી આવી જાય, કોઈકના 4થા મહિનામાં આવે. એ જેડી વી ઝાડની
0: વિકાસ
1: એ પ્રમાણે એ બધું હાલતું હોય.
0: બરાબર. એટલે તમને કઈ રીતે ખબર પડે કે જે આ બચ્ચો છે એને હવે બીજી જગ્યાએ વાવી શકાય એમ છે?
1: એમાં સાઈડમાં

0: મૂળિયા આવી જાય ને પાકા મૂળિયા હોય ત્યારે આપણે સમજી શકીએ કે હવે એને કાઢવામાં વાંધો નહીં આવે.
1: બરાબર. હવે જ્યારે કાઢો તો કાઢતી વખતે શું તકેદારી લ્યો છો?
0: તો એમાં સાઈડમાં અમે ખાડો ખોદીએ, આસ્તે આસ્તે બીજા મૂળિયા ન કપાય, માતૃ છોડને નુકસાન ન થાય, એવી રીતે એનો જ્યારે પોઈન્ટ આવે એની ગાંઠ જ આવે અને ગાંઠ માથે અમે ઓપરેશન દ્વારા આમ કાપી નાખીએ એમ.
1: બરાબર.
0: અને બીજી સાઈડ પછી અમે એને લઈ કોઈ પણ વાહનમાં.
1: બરાબર.
0: એવી રીતે અમે ત્યાં ખાડો ખોદી અને વાવેતર કરી નાખીએ.
1: બરાબર. તમે આ કામગીરી લગભગ કેટલા સમયથી કરો છો?
0: મને 3.5 વર્ષ થઈ ગયા.
1: બરાબર.
0: કચ્છમાં કે ગુજરાતમાં હું અમુક ઠેકાણે કામ કરી આવ્યો છું.
1: બરાબર. એટલે કચ્છ અને ગુજરાતમાં પણ આ બચ્ચા વાવેતરની કામગીરી માટે તમે જાઓ છો?
0: હા.
1: બરાબર. હવે જ્યાં બચ્ચા વાવવાના છે ત્યાં પૂર્વ તૈયારી શું કરવી પડે અથવા તેઓ કરી રાખે ખેડૂતો, અને પછી તમે કઈ રીતે એનું વાવેતર કરો?
0: તો એમાં પહેલું એવું છે કે કોઈક માણસો હોય ને અમને કદાચ કોઈ કહે કે આપણે વાવવા છે, તો અમે પહેલાં તો ત્યાં જમીન જોવા જવી જોઈએ. બીજા નંબરમાં એમાં કેવી રીતનો ખાડો કરવો, કે પથરાળ જમીન છે કે ડુંગરાળ જમીન છે કે રેતાળ છે કે કાળી ધાડાવાળી જેને કહીએ એવી જમીન, કેવી આ પ્રકારની જમીન છે, કેવું એનું પાણી છે. એવી રીતે પછી અમે ખાડો કરી, ક્યાં ક્યાંક જગ્યા એવું હોય કે જ્યાં જમીન નબળી હોય કે પથરાળ કે ડુંગરાળ હોય તો મશીનથી મોટા ખાડા કરવા પડે.
1: બરાબર.
0: એમાં બીજી સેડાની જમીન હોય અથવા દૂરથી નદીમાંથી કોઈ પણ સીમાડામાંથી ત્યાંથી એ ખાડા ભરી શકાય, મશીન દ્વારા ખાડા પૂરી દેવામાં આવે, એમાં ખાતર ને બધું મિક્સ કરવું પડે, દેશી ખાતરને, પછી ખાડા ખોદી અને જ્યારે બચ્ચા અમે લઈ જઈએ ત્યાં ખાડા બધા તૈયાર જ કરેલા હોય, ખાલી બે બે ચાર ચાર પાવડાથી મીટી કાઢી અને એને એવી રીતે વાવી દેવામાં આવે.
1: બરાબર. એટલે જે બચ્ચું એક જગ્યાથી કાઢીને બીજી જગ્યાએ તમે વાવો ત્યારે કાંઈ દવાનો કે છંટકાવ કરવો પડે કે જેથી તેમાં રોગજીવાત ન આવે ને એ સારી રીતે ઉછરી શકે એના માટે?
0: હા, એના માટે આવે. એના માટે જે મેં પહેલા જ કીધું કે ડીડીટી છે, ફોરેટ છે, એ દવા આપણે નાખવી પડે.
1: બરાબર. અને બીજું કઈ ખાતર કે એમાં નાખવું પડે?
0: બહુ વધારે ખાતર ન નખાય. એનું કારણ છે કે એમાં જે શોષણ શક્તિ ઓછી હોય, અરે બચ્ચું કહેવાય, જેમ નાના બાળકને આપણે રોટી કેટલી ખવડાવીએ એમ.
1: બરાબર.
0: ખાઈ ન શકે ને, તો એવી રીતે એને પાણી અને એના સિવાય ખાતર વધારે આપીએ તો એને ગરમી લાગી જાય અને ગરમીના કારણે એ સુકાઈ જાય.
1: બરાબર.
0: એટલે પેલા એને પાણી પણ ઓછું આપવું જોઈએ. બીજી વાત એ આવે કે એને ખાતર નાખીએ તો ક્યારેક વધારે પાણી થાય તો એમાંથી ફૂગ લાગી જાય અને સડો પેદા થઈ જાય, એના કારણે કે ઊંડા ખાડા કરવા પડે.
1: બરાબર. એટલે ઊંડા ખાડા કરી અને પાણી અને ખાતરનું યોગ્ય પ્રમાણસર આયોજન કરવું પડે.
0: હા.
1: એટલે તમે એ બાબત જે ખેડૂતને વાવતા હો, વાવી દેતા હો, ત્યાં તમે જણાવતા હશો ને?
0: હા, એ તો જણાવવું જ પડે ને.
1: બરાબર. બરાબર. હવે એક જગ્યાએથી બચ્ચું ઉગ્યું, બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં વાવેતર થયું, પછી લગભગ કેટલા ટાઈમે એમાં ઉત્પાદન ચાલુ થાય?
0: એમાં સારી માવજત હોય તો 3 વર્ષે થાય, નહીં તો 4થા વર્ષે ફાલ આવી જાય.
1: બરાબર.
0: પણ જે 3 વર્ષે માલ આવે એ કદાચ 1.5 કિલો 2 કિલો એટલે આપણે ખ્યાલ આવી જાય, બાકી બીજી 3જા વર્ષે 4થા વર્ષે જેમ જેમ વર્ષો વધારે નીકળતા જાય સારી પછી આપણે માવજત કરતા જઈએ તેમ ઉત્પાદન એનું વધતું આવે.
1: બરાબર છે. હવે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરેલા બચ્ચામાં સફળતાનો રેશિયો કેટલો આવે?
0: સફળતા એક એવું છે કે ધારો કે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ડોક્ટરોએ એના આગળ 100 દર્દી જતા હોય અને બધા વખાણ પણ એના કરતા હોય કે આ સારું ડોક્ટર છે, આપણે પણ સાંભળીને આગળ જઈએ તો જ્યારે 100 દર્દી થાય એના પાછળ 15 દર્દી એવા નીકળે કે એને ડોક્ટરની એ દવા લાગુ ન પડે, એ તાસીરમાં થયેલો. તો આ બચ્ચાનું એક એવી વસ્તુ છે કે ક્યારેક કાઢવામાં કાંઈક થોડીક મિસ્ટેક થઈ જાય, આખો દિવસ આપણે કામ કરતા હોય ક્યાંક થઈ જાય. એના સિવાય બીજા નંબરની વાત આવે તો ક્યારેક વાહનમાં આપણે રાખતા હોઈએ અને એ વધારે દબાઈ જાય તો પણ એવું થઈ જાય. એની જે બરીનો ભાગ હોય બરીકમાંથી તિરાડ પડી જાય ઉતારવામાં કે કોઈક માણસ ચાર

0: પાંચ માણસો કામ કરતા હોય, કોઈક વધારે પછડાટ એને આવી જાય, તો એમાંથી પણ એનો જ્યારે પાણી કે આપણે ચાલુ કરીએ તો એમાંથી સડો પેદા થઈ શકે.
1: બરાબર, એટલે આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ તકેદારી લેવામાં આવે તો સફળતાનો સારો રેશિયો મળી શકે.
0: હા,
1: બરાબર.
0: ક્યારેક એવું થઈ જાય કે જેની વાડી આપણે વાવીને એને માહિતી એટલી ન હોય, અથવા એ પોતે શોખીન માણસ હોય અને એ જ્યારે કરતો હોય ને પોતે હાજરી ન આપી શકે ને માણસોના ભરોસે હોય, અને કોઈક માણસ એવો મળી જાય કે સારું એના ઉપર ફરજ ન બજાવતો હોય કે એની પાણી કેટલું આપું એ ધ્યાન ન આપે, તોય પણ એના કારણે ફેલ જાય. એટલે 100ની પાછળ 15 બચ્ચા ફેલ થઈ શકે.
1: બરાબર, એટલે કાઢવા વખતે, રોપવા વખતે અને રોપ્યા પછી માવજત અને કાળજી પ્રમાણે કેટલા બચ્ચા ઉછરશે એનું અનુમાન કરી શકાય. પણ પ્રમાણમાં સારો એવો રેશિયો છે કે જેનાથી 100 એ લગભગ 80 થી 85 રોપા ઉછરી આવે, બચ્ચા ઉછરી આવે અને ખારેક એમાંથી ઉગી શકે. હવે આજે ખારેકના બચ્ચાના છોડ કઈ રીતે પસંદ કરો, તમે કયા ઝાડમાંથી બચ્ચું લેવું એ કઈ રીતે નક્કી કરો?
0: એનું પહેલાં તો આપણે જોઈએ, કારણ કે ખેડૂત લેવાવાળો ખેડૂત હોય એક વસ્તુ એ છે, કારણ કે એ કોઈ મિલ માલિક વાવાવાળો ના હોય, એ હોય તો ખેડૂત જ હોય. તો પહેલાં આપણે ધારો કે દાખલા તરીકે તમારી વાડી અમે આવ્યા, એ ઝાડને આપણે જોઈએ તો પહેલાં વસ્તુ એ જોઈએ કે આ બચ્ચું છે એનો માતૃ છોડ છે એમાં 100 કિલો માલ છે, 80 કિલો માલ છે, એ વેરાયટી ઝીણી છે કે મોટી છે. ફળ, એ ફળ આપણે જોઈએ ને ચાખીએ આપણે મીઠું લાગે, પછી વરસાદના કારણે બગડતું ન હોય એવો વાવો જોઈએ. ત્રીજા નંબરની વસ્તુ એ છે કે ધારો કે આપણે ખેડૂત છે એ માર્કેટમાં માલ મૂકે, હવે ત્યાં વરસાદને એવું આવી જાય કે ક્યાંક વાવાઝોડું થઈ જાય, તો એ ઝાડ ટકાઉ એવું હોય છે કે આજે કાપવા જેવો ઝાડ હોય અને દલાલ કે આપણે કોઈ ફોન કરે કે હમણાં મંદી છે કે એટલી બજાર આવતી નથી, તો એ આપણે 4-5 દિવસ આગું પાછું કરી શકીએ એવું ઝાડની પસંદગી કરવી જોઈએ આમ ખેડૂતને.
1: બરાબર.
0: બાકી તો કેવું છે કે ઘણા માણસો હોય એને ધ્યાન ન હોય, મીઠી લાગી પછી ઝીણી હોય કે જાડી હોય, તો એ ખેડૂતને એટલો વિચારવું જોઈએ કે આ વરસાદમાં નથી બગડતી કે વરસાદ પડશે ઓ ચિંતાનો, તો એને 24 કલાક 25 કલાક સુધી એ ટકી શકે એમ.
1: બરાબર,
0: મુશ્કેલી હોય એનો સામનો કરી શકે.
1: બરાબર, એટલે કે સ્વાદ, એની સાઈઝ અને એની ટકાઉ શક્તિ એ ખારેકમાં બહુ મહત્વની છે.
0: અને બીજો માલ વધારે હોય તો ધારો કે આપણે ગણી શકીએ કે આ ખારેક એવી છે કે 40 રૂપિયા કિલો જશે કે 80 રૂપિયા જશે કે 100 રૂપિયામાં જશે. ક્યારેક એવું હોય કે ક્યારેક આપણે માર્કેટમાં મૂકીએ નબળું ઝાડ હોય ખારું હોય તો માર્કેટમાં પણ એનો બજાર આવે નહીં, અને સારું ઝાડ હોય તો કોઈ ગ્રાહક ધારો કે 1 કિલો 2 કિલો તમે લીધી કોઈના પાસેથી અને તમને ખ્યાલ આવી જાય, તો બીજો વર્ષ આવે એ પહેલા જ તમે એની તપાસ કરી જુઓ કે આ ભાઈની ખારેક અમે ખાધી છે, તમે ક્યાંથી લઈ આવ્યા, કોની વાડેથી લઈ આવ્યા, તો 5 કિલો જોઈએ, આ તમે 5 કિલો હમણાં જે તમે લીધી તો બીજે વર્ષે તમે 10 કિલો લ્યો, બીજા કોકને તમે કયો, પણ સારું માલ હશે તો ખેડૂત 2 પૈસા કમાશે.
1: બરાબર, એટલે રંગ રૂપ ઉત્પાદન અને ટકાઉ શક્તિના કારણે જે છોડ સારું હોય તે પસંદ કરી શકાય. તો દેવરાજભાઈ, આપના સાથેની ખારેકના બચ્ચાના ઉછેરની અને વાવેતરની વાત સાંભળી ખૂબ આનંદ થયો. એ રામ રામ.
0: રામ સત, રામ સત.
1: દેવરાજભાઈ ગઢવી જે ખારેકના બચ્ચાનું ઉછેર અને તેના વાવેતરના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે ઘણી બધી ઉપયોગી વાત કરી ખારેકની, ખારેકના બચ્ચા ઉછેરની અને કઈ રીતે કાળજીપૂર્વક તેને વાવવા જેનાથી સારામાં સારા ખારેકના ઝાડ ઉગી શકે અને આપણે સૌને મીઠી મધુરી ખારેક મળી શકે. તો આવો મિત્રો, ચોરાના અંતમાં સાંભળીશું એક ગીત.

0: અને હવે અહીં કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે, તો લેશો મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના ઝાઝા કરીને રામ
0: રામ
1: રામ
0: રામ
1: રામ
0: રામ
1: રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાતને 50 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 7 કલાક અને 50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબર્નમાં મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નવા અને નોંધપાત્ર શિખરો સર કરી રહી છે.
1: 21વી સદી કા ભારત આજ વિકસિત હોને કે લક્ષ્ય પર કામ કર રહા હૈ. યે વો ભારત હૈ જો કહેતા હૈ ગ્રો મોર એચિવ મોર. હમ 140 કરોડ એસ્પિરેશન સે ભરે રાષ્ટ્ર હૈ. હમ અધીર હૈ, બેસબ્ર હૈ. હમ દુનિયા કી સબસે તેજી સે બઢતી ઇકોનોમી હૈ. આજ ચીપ સે લેકર શિપ તક મેન્યુફેક્ચરિંગ કા ભારત મેં એક નયા ઇકોસિસ્ટમ ડેવલપ કિયા જા રહા હૈ. પીપલ ફર્સ્ટ યાનિ નાગરિક દેવો ભવ કા મંત્ર એ આજ કે ભારત કી ગવર્નન્સ કા મૂળ મંત્ર બન ગયા.
0: વ્યૂહાત્મક સુરક્ષા અને નવીનતા અંગે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓની વૈશ્વિક વિશ્વસનીયતાનો ઉલ્લેખ કર્યો અને ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવેલી નિર્ણાયક કાર્યવાહીની નોંધ લીધી. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ટૂંક સમયમાં જ એક ભારતીય ખાનગી અવકાશ સ્ટાર્ટઅપ પોતાની જ વિકસાવેલી રોકેટ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે. તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને 2036ની ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ કરતા રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગનું આહવાન કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે કાર્યક્રમના ઉત્સાહપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે 1991માં બેકપેકર તરીકે ભારતની મુલાકાત દરમિયાન શરૂ થયેલો તેમનો ભારત સાથેનો સંબંધ આજે પણ એટલો મજબૂત છે. તેમણે ભારતીય મૂળના સમુદાયને ઓસ્ટ્રેલિયાની બહુ સાંસ્કૃતિક ઓળખ અને સમૃદ્ધિનું શક્તિશાળી પ્રેરક બળ ગણાવ્યું અને તેને બંને દેશોને જોડતો સૌથી મજબૂત લિવિંગ બ્રિજ ગણાવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. સાયબર ટેકનોલોજી અને પુરવઠા શૃંખલા પર ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારી શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે આજે મેલબોર્નમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક શિખર સંમેલન યોજી હતી. શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. શિખર સંમેલનના સમાપન પછી બંને પ્રધાનમંત્રીએ વિક્ટોરિયાના સરકારી ગૃહમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પ્રાદેશિક સ્થિરતા, ઉર્જા સુરક્ષા અને તકનીકી નવીનતા માટે વ્યાપક સહયોગ માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢ

0: લેંગે.
1: ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને ઓસ્ટ્રેલિયાને જીવંત લોકશાહી અને મહત્વપૂર્ણ દરિયાઈ શક્તિઓ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પ્રશાંત માત્ર બે મહાસાગરનો સંગમ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પ્રતીક છે. પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત નવા અને વ્યાપક યુગમાં પ્રવેશ્યા છે. આ શિખર સંમેલનની મુખ્ય સિદ્ધિઓમાં આર્થિક અને વેપાર સહયોગને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. 2022ના આર્થિક સહયોગ અને વેપાર કરારની સફળતાના આધારે બંને દેશો સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી વ્યાપક આર્થિક સહયોગ કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા. ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં એક સીમાચિહ્ન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્થિક સહયોગમાં બીજા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પરમાણુ સહયોગ કરાર હેઠળ અંતિમ વહીવટી વ્યવસ્થાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાથી લાંબા ગાળાના યુરેનિયમ નિકાસનો માર્ગ મોકળો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીનું ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દેશની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત વધુ વિકાસ અને વધુ સિદ્ધિઓમાં માને છે. આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ ભારતીય સમુદાય માટેના એક કાર્યક્રમમાં શ્રી મોદીએ સિડનીમાં ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે તેઓ મેલબોર્નના લોકો સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક હતા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝે તેમની હૂંફ અને સદભાવનાથી ભારતીય સમુદાયના દિલ જીતી લીધા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ પ્રસંગે કહ્યું કે આ કાર્યક્રમમાં દેખાતી ઉર્જા ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગતિશીલ છે અને ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આજે મેલબોર્નમાં બોલતા શ્રી મિશ્રીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ છે. આધુનિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવતા ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે આ કલાકૃતિઓમાં દેવી ભદ્રકાળીની કાંસ્ય ત્રિશૂળ, નંદીની ભવ્ય ગ્રેનાઇટ પથ્થરની પ્રતિમા અને કાર્તિકેયની પ્રતિમાનો સમાવેશ થાય છે. ભાજપે કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારત ઇન્ડોનેશિયાને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ પૂરા પાડશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે ફિલિપાઇન્સ અને વિયેતનામ પછી ઇન્ડોનેશિયા ત્રીજો દેશ બન્યો છે જેની સાથે ભારતે બ્રહ્મોસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોસાય તેવું સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
2: हमारे देश में हर साल 5 लाख एक्सीडेंट होते हैं और 1,80,000 मौतें होती है. देश का 3% जीडीपी का नुकसान होता है, अलग बात है, पर हमारे इसलिए जो एक्सीडेंट्स है उसको रोकने में भी हमें आपका सहयोग चाहिए और इसलिए रोड सेफ्टी इज द हाईएस्ट प्रायोरिटी फॉर द गवर्नमेंट.
1: ગુજરાત સરકારે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 પ્રારંભ કર્યો. આ નીતિનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અને મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોચીમાં આજે બ્રિક્સ મહિલા મંત્રીઓનું બેઠકનું સમાપન થયું. સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશો મહિલા વિકાસ સંબંધિત ઘણા સામાન્ય મુદ્દાઓનો સામનો કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સહિત સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિક્ષકો પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ

અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન સામેના હુમલા પૂર્ણ થયાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ બપોરે આ હુમલો કરાયો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. ચોમાસુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં મિટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુશેર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ. જોધા અકબર ફિલ્મનું ગીત આપના માટે સર્વપ્રથમ કાર્યક્રમમાં પસંદ કર્યું છે. જાવેદ અલીની સ્વર, એ આર રહેમાનનું સંગીત, જાવેદ અખ્તરની શબ્દરચના.

દમ લગા કે હૈસા, આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. પેપોનનો સ્વર હતો, શબ્દ હતા વરુણ ગ્રોવરના અને સંગીત હતું અનુ મલિકનું. સુરમાધુરી કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા છો સુરીલા ફિલ્મ ગીતો. સુમધુર ગીતોમાં હવે આપ સાંભળશો દિલ સે ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને એમસી શ્રીકુમારનો સ્વર, એ આર રહેમાનની ધૂન, ગુલઝારના શબ્દો.

સુરીલા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને સુરીલા ગીતોના ખજાનામાંથી હવે જે ગીત આપના માટે શોધીને રાખ્યું છે તે છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં ગીત ફિલ્મ રેફ્યુજીનું, અનુ મલિકની ધૂન, જાવેદ અખ્તરના શબ્દો.

કાર્યક્રમના અંતમાં પ્રેમ રતન ધન પાયો આ ફિલ્મનું શીર્ષક ગીત આપના સુધી પલક મુચ્છલનો સ્વર, સંગીતકાર હિમેશ રેશમિયા, ગીતકાર ઇરશાદ કામિલ.

અને આ સાથે શ્રોતા મિત્રો, સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ આખું આયખું અમારું માટીના વાસણ સમૂહ, આ આખું આયખું અમારું માટીના વાસણ સમૂહ. લાગણીનું થોડુંક પાણી અડક્યું અને બસ ત્યાં અમે જાતને ઓગાળી દીધી. તો અમે અમારી જાતને ઓગાળીને બેઠા છીએ તમારા લાગણીના થોડાક પાણી સાથે. આવો લાગણીસભર ગીતોની શરૂઆત કરીએ. જી હા મિત્રો, લઈને આવી ગયા છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં કેટલાક સુમધુર ગીતો આપના માટે પસંદ કર્યા છે. કાર્યક્રમનું પહેલું ગીત આપના સુધી મોકલીએ. ઉમાશંકર જોશીની રચના, જગજીતસિંહનો સ્વર, શ્યામલ તથા સૌમિલ મુનશીનું સંગીત.

અંકિત ત્રિવેદીની આ રચના આપ માણી રહ્યા હતા. પાર્થિવ ગોહિલનો સ્વર હતો અને ગૌરાંગ વ્યાસનું સંગીત હતું. અને હવે કાર્યક્રમમાં આપના સુધી શશાંક ફડણીસના સંગીતથી સજીલ એક રચના, ઉજ્જવલ ધોળકિયાની આ શબ્દરચના, સચિન લીમયનો સ્વર.

ક્ષણ તું એકવાર મારી તો થા, ઉજ્જવલ ધોળકિયાની આ રચના આપ સાંભળી રહ્યા હતા. સચિન લીમ્બેનો સ્વર હતો અને શશાંક ફડણીસનું સંગીત હતું. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ

પણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આઠને 45 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 8:45 દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર સંધ્યા, અને ત્યારબાદ 9 વાગે પ્રસ્તુત કરીશું ન્યૂઝ એટ 9.

0: review regulatory framework and laws governing IVF clinics. Government waives basic customs duty on key components used in electronic devices to promote their domestic production. Iran accuses US of conducting airstrike near Bushehr nuclear power plant, attacks US bases in Bahrain, Kuwait and Qatar, and in FIFA World Cup, France to face Morocco in the first quarterfinal at Boston in US tonight. That is all in the news at 9. Good night.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદની પ્રસ્તુતિ વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના. આજનો વિષય મિશન લાઇફ. મિશન લાઇફ વિષય પર મહેશ પંડ્યા, પર્યાવરણવિદની વાતચીત. આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂટ સાથે.
2: નમસ્કાર.

0: પંડ્યા, પર્યાવરણવિદની વાતચીત આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ સાથે.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત 12 વર્ષ સુશાસનના આ શ્રેણીના આજના અંકમાં આપનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા એક દાયકામાં વિકાસની નવી નવી ઊંચાઈઓ સર કરી છે. આ સુશાસનના પાયામાં પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા અને મિશન લાઈફ જેવી દીર્ઘ દ્રષ્ટિ પણ રહેલી છે. તો પ્રધાનમંત્રીએ તો ઘણા બધા વૈશ્વિક મંચ પર પણ મિશન લાઈફનો વિચાર રજૂ કર્યો છે. તો આજના આ કાર્યક્રમમાં આપણે જાણીશું મિશન લાઈફ શું છે અને કેવી રીતે આપણે આપણા વ્યક્તિગત સ્તરના નાના નાના ફેરફારોથી વૈશ્વિક પર્યાવરણનો જે પડકાર આજે છે એનો સામનો કરી શકીએ. તો આ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત જાણીતા સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણ મિત્ર સંસ્થાના સંસ્થાપક મહેશ પંડ્યાજી. ખૂબ ખૂબ સ્વાગત છે મહેશભાઈ આપનું.
2: શ્રોતા મિત્રો નમસ્કાર.
1: મહેશભાઈ, સૌથી પહેલા તો આપણે મિશન લાઈફ થી શરૂ કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિચાર રજૂ કર્યો છે એક પર્યાવરણ કાર્યકર્તાની દ્રષ્ટિએ આ મિશન લાઈફ એટલે શું? કારણ કે આપણી સંસ્કૃતિમાં તો પર્યાવરણને બચાવવાની પરંપરાઓ રહેલી જ છે, પણ આ મિશન લાઈફ કેવી રીતે આપણી સંસ્કૃતિ અને આધુનિક જે વિજ્ઞાન છે એનો સમન્વય સાધે છે એના વિશે વાત કરજો.
2: આજે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, કાર્બનનું ઉત્સર્જન થઈ રહ્યું છે અને એને લીધે ક્લાઇમેટ ચેન્જ કહો કે મોસમ પરિવર્તન કહો અથવા તો જળવાયુ પરિવર્તન કહો, એ થઈ રહ્યું છે. આજે આપણે જોઈએ કે અત્યારે વરસાદ હોવો જોઈએ પણ નથી પડ્યો, અને એ રીતે ઠંડીમાં પણ ઠંડી નથી પડતી, વધારે ગરમી પડે છે, એક સાથે વધારે વરસાદ પડી જવો, વાવાઝોડા આવવા, આ બધું આના પરિણામે છે. એટલે પ્રધાનમંત્રીએ લાઈફ મિશન એ કન્સેપ્ટ આપ્યો. એમાં એમ કહ્યું કે આપણી જૂની પરંપરા, આપણી જૂની સંસ્કૃતિને આપણે જો અનુસરીએ તો કાર્બન ઉત્સર્જન ઘટાડી શકીએ.
1: બરાબર.
2: વ્યક્તિગત લેવલે આ શરૂ કરીશું, લોકો સુધી પહોંચશે અને સામૂહિક અસર થશે તો ચોક્કસ કાર્બન ઉત્સર્જનમાં ફરક પડશે અને ગ્લોબલ વોર્મિંગમાં ફરક પડશે.
1: બરાબર. મિશન લાઈફના જે 7 મુખ્ય સ્તંભો છે એના વિશે આપ થોડોક અમારા શ્રોતાઓને પરિચય કરજો.
2: પ્રધાનમંત્રીએ લાઈફ મિશનમાં મુખ્ય 7 મુદ્દાઓ લીધા છે. એક તો ઉર્જા બચાવો, પાણી બચાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડો, અને આપણી જે ફૂડ સિસ્ટમ છે એ સસ્ટેનેબલ કરો, એટલે એને જે જૂની પરંપરા છે એ ચાલુ કરો. બીજું એમણે કચરો ઘટાડવાની વાત કરી છે.
1: બરાબર.
2: અને હેલ્ધી લાઇફસ્ટાઈલની વાત કરી છે. અને નવો કન્સેપ્ટ એ વખતે નહોતો, અત્યારે આવે તે, કે આજે આપણે જે વીજાણુ તંત્રનો ઉપયોગ કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ, એ ઈ વેસ્ટનો જે કચરો થાય છે એને ઘટાડવાની વાત. અને જો આ 7 મુદ્દાઓ જો આપણે પાળીશું અને ઘટાડીશું અને અનુસરીશું તો ચોક્કસ કાર્બન ઉત્સર્જન ઘટવાનો, ગ્લોબલ વોર્મિંગ ઘટવાનું અને એને લીધે જ્યાં જે મોસમમાં બદલાવ આવી રહ્યો છે એને પણ ક્યાંક અટકાવી શકીશું.
1: બરાબર. મિશન લાઈફનો જે ઉદ્દેશ, જેમ આપણે હમણાં વાત કરી આપે કે પર્યાવરણ બચાવવાનો જ માત્ર ઉદ્દેશ નથી પરંતુ જીવનશૈલીમાં બદલાવ લાવવાનો એક આમાં પ્રયત્ન છે. તો પ્રધાનમંત્રી અવારનવાર પ્રો પ્લાનેટ પીપલ એની વાત કરતા હોય છે, તો એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાની જીવનશૈલીમાં માનો કે મારે જો પોતાને પ્રો પ્લાનેટ પીપલ તરીકે મારે બનવું હોય તો મારે મારી જે જીવનશૈલીમાં સભાનપણે કયા કયા નાના નાના બદલાવ લાવવા જોઈએ એવું આપનું કહેવું છે?
2: બહુ સરસ પ્રશ્ન કર્યો અને પ્રધાનમંત્રીનું પણ આવું જ કહેવું છે. એટલે પેરિસ એગ્રીમેન્ટ તો થયું ક્લાઇમેટ ચેન્જ ઘટાડવા માટે, પણ પેરિસ એગ્રીમેન્ટ ના હોય તો શું કાર્બન ઉત્સર્જન ના ઘટી શકે, ગ્લોબલ વોર્મિંગ ઘટી ના શકે? તો જવાબ હા માં છે. પેરિસ એગ્રીમેન્ટમાં સહી કરી આપણે ભારતે બધું બરાબર છે, પણ હું અને મારો દેશના બધા નાગરિકો જે સ્વૈચ્છિક રીતે આપણે જે આપણી જૂની પરંપરા હતી એને પાળીએ તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. મને યાદ છે કે બરાબર સાબરમતી નદી આકાશવાણીથી માંડ 500 મીટર દૂર છે અને ત્યાં આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુનો આશ્રમ, અને એક ડોલ પાણીથી સ્નાન કરતા હતા, એક લોટા પાણીથી નહાતા હતા. એટલે તમે જુઓ કે એ વખતે એમણે વિચાર્યું હતું કે પાણી મારે એકલા માટે નથી, આ તમામ જીવસૃષ્ટિ માટે છે. પ્રધાનમંત્રીએ ફૂડની વાત કરી કે આપણો જે મૂળ ખોરાક હતો, બાજરો, જુવાર, બંટી, બાવટો, નાગલી, સામો, રાજગરો, એ બધા ક્લાઇમેટ રેઝિલન્સ ક્રોપ છે. એટલે ગમે તેવી ગરમી હોય, ઠંડી હોય કે ચોમાસું હોય, બધા પાક થાય, અને એવો જો તમે ખોરાક લો તો તમારી તંદુરસ્તી પણ સારી રહે. એટલે જે એમણે કહ્યું છે ને એડોપ્ટ ધ હેલ્ધી લાઇફસ્ટાઇલ, એ શબ્દ વપરાયો છે. એટલે આપણે આવી હેલ્ધી જો લાઇફસ્ટાઇલ વાપરીશું તો તંદુરસ્તી પણ રહેશે, કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે અને આવું પણ ઘટશે. એટલે એમણે આવા નાના નાના પ્રયોગોની વાતો કરી છે.
1: બરાબર, ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્રોપ્સની આપણે વાત કરી. અને બીજો મારે એને લગતો જ એક બીજો જે પ્રશ્ન છે,

0: કે એ છે કે સૌથી મેઇન જે આમાં વાત કરવામાં આવી છે માનસિકતા બદલવાની વાત, જેમ તમે કીધું યુઝ એન્ડ થ્રો વાળું જે કલ્ચર અત્યારે થયું છે, અને કદાચ એ કલ્ચરના લીધે જ આ માગણી વધી રહી છે, કારણ કે એક વસ્તુ રિપીટ કરવા નથી માંગતા આજના લોકો. એટલે એને લગતો જ મારો પ્રશ્ન છે કે ઈ વેસ્ટ આજે બહુ મોટો મુદ્દો બન્યો છે, કારણ કે ઘણા એવા લોકો હોય કે દર વર્ષે કે દર 6 મહિને મોબાઈલ બદલતા હોય છે, કે ઘરમાં એટલા બધા સંસાધનો આવી ગયા છે કે આપણું રોજિંદા જે જીવન છે એ જ આજ ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાલે છે, અને આ ઈ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવાનો એ હજી પણ ઘણા લોકોને ખબર નથી, અને એના લીધે જ મને લાગે છે કે મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો સૌથી પહેલા તો અમારા શ્રોતાઓને આપ એવું સમજાવો કે ઈ વેસ્ટ ઘટાડવો કેવી રીતે, અને બીજો કે ઘરમાં બહુ ઇવેસ્ટ થયો હોય તો એનો નિકાલ કેવી રીતે કરવો.
1: બહુ સરસ સવાલ છે. હું નાનો હતો ત્યારે મારા ઘરમાં મોટો રેડિયો હતો, વાલવા રેડિયો, અને લગભગ હું પુખ્ત વયનો થયો અને કોલેજમાં ગયો ત્યાં સુધી તો એ રેડિયો હતો જ ઘરમાં, અને એક જ રેડિયો હતો અને ચાલતું હતું. આજે દર 2 વર્ષે મોબાઈલ બદલાઈ નાખ્યો છે, અને કોઈના પણ ઘરમાં, ગરીબના ઘરમાં જાઓ તો 3-4 તો મોબાઈલ એમણે વણ વપરાયેલા પડ્યા જ હશે. હવે તો પહેલી વાત તો એ થાય કે આ મોબાઈલમાં તમામ તત્વો વપરાય છે, એમાં સોનું પણ હોય છે, પ્લેટિનમ પણ હોય છે, પ્લાસ્ટિક હોય છે, એલ્યુમિનિયમ હોય છે, સ્ટીલ હોય છે. હવે જેટલા મોબાઈલ પડ્યા રહે તમારા ઘરમાં, અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બીજી બધી, ટેલિવિઝનથી લઈને બધું જ, એટલી વધારે ખાણો ખોદવી પડશે. પણ જો તમે આ ઇલેક્ટ્રોનિક્સનું જે વસ્તુ જે છે મોબાઈલ, એ તમે રિસાયકલને આપો અથવા તો ઇલેક્ટ્રિકલની દુકાને પાછી આપો, તો એનું રીએસેમ્બલ થશે, એના બીજા ઉપયોગ થશે, એટલી ખાણો ઓછી ખોદાશે. અને ખાણો ખોદવી એટલે પ્રકૃતિનો વિનાશ. અને બીજી વાત એ કે ત્યાં આજુબાજુમાં મોટા ભાગે આદિવાસી લોકો રહેતા હોય છે, એટલે જેટલી વધુ ખાણો ખોદાય એટલું એમનું વિસ્થાપન વધારે થાય, એટલા બાળકોનું શિક્ષણ પણ બગડે, પાણીના સવાલો ઉભા થાય, અને કુદરતી સંસાધનનો વિનાશ થાય. અને એટલા માટે આ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જ્યારે નકામી થઈ જાય છે તો તમે એ દુકાનને આપો. અને ભારતનો કાયદો જે બન્યો છે દેશમાં ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક વેસ્ટ, અને એમાં ફરજ પાડવામાં આવી છે, એને ઈપીઆર કહે છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. સાદી ભાષામાં એમ કહેવાય, આપણા શ્રોતા મિત્રોના લાભાર્થે વાત કરું તો, કે જે લોકો આ ઇલેક્ટ્રોનિક વસ્તુનું ઉત્પાદન કરે છે એ લોકોએ આ વપરાયેલો નકામો થયેલો ઇલેક્ટ્રિકલ સામાન પાછો લેવો, અને એની જવાબદારીમાં આવે છે. અને એટલા માટે આપણે જ્યાંથી પણ મોબાઈલ ખરીદ્યો હોય ત્યાં પ્રેમથી પાછો આપો કે ભાઈ આ પાછો લઈ લે, તારી જવાબદારીમાં આવે છે. અને આ જાગૃતિ ઓછી છે પણ આ કરવી પડશે. સરકાર કરી રહી છે પ્રયત્નો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઘણા પ્રયત્નો અવેરનેસના કર્યા છે, તો એનું જે બધા તત્વો કાઢીને એમાંથી બીજા નવા મોબાઈલ બનશે તો એટલી ખાણો ઓછી ખોદાશે.
0: બરાબર. અને અગાઉ તમે સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરી કે મિશન લાઈફનો એક બહુ મોટો જે આપણે કહી શકીએ પાસું, એ સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડવી અને સંપૂર્ણપણે એની વપરાશ બંધ કરવી એ છે. તો આજના સમયમાં જ્યારે પ્લાસ્ટિક એ આપણા એકદમ અભિન્ન અંગ બન્યું છે, અને સિંગલ યુઝ પ્લાસ્ટિક તો ગમે એટલી બંધી છે તેમ છતાં પણ નાની મોટી જગ્યાએ આપણને હજી પણ જોવા મળે છે, તો કેવી રીતે આ માનસિકતા બદલવી, આ જે સૌથી મોટો આજે પડકાર છે, એમાં પરિવર્તન લાવવા માટે શું જરૂરી છે?
1: અને એટલા માટે જ જે ભારત સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી દાખલ કરી એમાં એન્વાયરમેન્ટલ પોલિસી પણ આવી, પ્રાથમિક શાળાથી લઈને તે સ્નાતક કક્ષા સુધીમાં આ પર્યાવરણનું ભણાવો. એટલે માત્ર શિક્ષણ નહીં, પાઠ નહીં, એની માનસિકતા બદલાય, એનું વલણ બદલાય, એનું એટીટ્યુડ બદલાય, તો એના વલણમાં ફરક પડશે. અને વલણમાં ફરક પડશે તો એ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતો બંધ થશે. એ ચોકલેટ ખાઈને એનું જે કવર છે એ ખિસ્સામાં મૂકશે અને ચોક્કસ એ ડસ્ટબિનમાં નાખશે.
0: બરાબર. પણ મોટા ભાગના લોકો આજે સમાજમાં હજી પણ એવા છે કે જે પર્યાવરણનું કોઈ કામ હોય તો એ સરકારની જવાબદારી અથવા તો એનજીઓની જવાબદારી એવું માનતા હોય છે. પણ વ્યક્તિગત રીતે આપણે સિમ્પલ આપણે દાખલો લઈએ તો કચરાનું વ્યવસ્થાપન જે આપણે ઘરમાંથી રોજ થતું હોય છે, પણ એમાં પણ ઘણા ઘરોમાં હજી પણ, કારણ કે કોઈ સ્ટ્રિક્ટ રૂલ ના હોય તો ભેગો કચરો જ અપાતો હોય છે. તો આવા જે લોકો છે એને ખાસ તો તમે શું કહેશો કે વૈશ્વિક જે આજે પડકાર છે જળવાયુ પરિવર્તન, જેમ આપણે કીધું, તો એ આબોહવા પરિવર્તનનો જે પડકાર છે એને પહોંચી વળવામાં હું એક વ્યક્તિ તરીકે શું મારે ડેલી કરવું જોઈએ જેથી એ વધે નહીં?
1: સરસ સવાલ છે. પહેલો સવાલ તો તમે એ કર્યો કે લોકોમાં એવી માનસિકતા છે કે મારે શું, આ તો સરકારની જવાબદારી છે, આ તો શૈક્ષણિક સંગઠનની જવાબદારી છે. પણ વરસાદ નથી પડતો એનો ભોગ સરકાર એટલે નથી બનતી, કે સ્વૈચ્છિક સંગઠન નથી બનતા, એનો ભોગ હું પણ બનું છું, ખેડૂતો પણ બને છે, માછીમારો બને છે, માલધારીઓ બને છે, અગરિયાઓ બને છે, શ્રમજીવીઓ બને છે, બધા જ બને છે. અને એ તો મારા લીધે થાય છે, કારણ કે મારું યોગદાન છે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં. હું પાણીનો બિનજરૂરી વપરાશ કરું છું, મને ગીત સાંભળતા સાંભળતા મજા આવે છે ફુવારામાં નાવાની અને અડધો કલાક જે પાણીનો

0: પગાર કરું છું અને એના લીધે આ સંકટ ઊભું થયું એટલે હું જવાબદાર છું. બીજી વસ્તુ એ છે કે આ સરસ કસરત થતી હોય ચાલવાની તો મારા ઘરમાં પેલી ટ્રેડમિલ લાવવાની ક્યાં જરૂર છે? મશીન તમે લાઇટ ચાલુ કરો અને પછી આમ પગ આગળ પાછળ કરો, એના કરતા ભાઈ એ પ્લગ બંધ કરી દો અને ચાલવા નીકળો 1 કિલોમીટર, તો વીજળી પણ બચવાની, ધુમાડા પણ નહીં થાય અને પણ થવાનું. ગાંધી એમ કહ્યું કે ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંગરીએ. હું એમ નથી કહેતો કંજુસાઈ કરો, કરકસર કરો, જરૂરી પૂરતું વાપરો તો આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ કરવામાં તમારો અગત્યનો ફાળો છે. પણ તમે જો નહીં આ કરો તો તમારો પણ ફાળો એટલો જ છે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં.
1: બરાબર, તમે જે 7 મુદ્દાઓ કહ્યા, એ 7 મુદ્દામાંથી કયો એક મુદ્દો તમને એવું લાગે છે કે જેના પર કામ કરવું આજની તારીખે સૌથી અગત્યનું છે? જે પ્રકારે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, જે પ્રકારે આખું આજે તમે વાત કરી કે ગમે ત્યારે વરસાદ આવો, કે આજે આપણી જીવનશૈલી જે પદ્ધતિથી બદલાઈ રહી છે એમાં અત્યારે આજની તારીખે માનો કે કોઈ એક વસ્તુ એવી હોય કે જેના પર કામ કરવું એકદમ અગત્યનું છે, તો એ 7 મુદ્દાઓમાંથી કયો મુદ્દો હશે એવું આપને લાગે છે?
0: જો ત્રીજો મુદ્દો જે પ્રધાનમંત્રીએ લાઈફ મિશનમાં લીધો છે, સે નો ટુ યુઝ સિંગલ પ્લાસ્ટિક, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જ્યાં ને ત્યાં પ્લાસ્ટિકના જબલાઓ ફરતા દેખાય છે, દેખાવમાં પણ ખરાબ લાગે છે. એ પ્લાસ્ટિક તળાવોને બ્લોક કરી દીધા છે, એટલે તળાવોનું પાણી સીપેજ થતું નથી, ગટરને ચોક કરી દીધા છે એટલે 2 ઇંચ વરસાદમાં પણ અમદાવાદમાં જળબંબાકાર થઈ જાય. અને પ્લાસ્ટિક એટલું નુકસાન કરે કે તમે ચા પ્લાસ્ટિકમાં લાવો છો અને પાતળું પ્લાસ્ટિક છે, ભરી જાય એમાં. આજે એક સંશોધનમાં બહાર આવ્યું છે કે માના ધાવણમાં પણ માઇક્રોપ્લાસ્ટિક મળ્યા છે, મીઠામાં પણ માઇક્રોપ્લાસ્ટિક મળ્યા છે. એટલે આ માઇક્રોપ્લાસ્ટિક શરીરના દરેક અંગમાં પ્રસરી ગયા છે. એટલે સૌથી વધુ જો આજે કામ કરવાની જરૂર હોય તો એ સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડવાની જરૂર છે.
1: બરાબર. અને કયા કયા, જેમ તમે સારો દાખલો આપ્યો કે ચાના કપ નો વિકલ્પ છે તમારી પાસે કે તમે પ્લાસ્ટિકના બદલે, તો આવું જે તમને લાગે છે કારણ કે ખાસા સમયથી આ પર્યાવરણના ક્ષેત્રે કામ કરો છો, કઈ કઈ કુટેવો છે કે જેમાં પ્લાસ્ટિકનો ઓલ્ટરનેટિવ હોવા છતાં પણ લોકો પ્લાસ્ટિક જ યુઝ કરે છે, તો એ ઓલ્ટરનેટિવ ઉપર તમે થોડીક વાત કરજો.
0: સ્ટીલનો ગ્લાસ છે, આપણે પહેલા સાથે રાખતા હતા, હવે આજે આપણે એ પ્લાસ્ટિકનો કપ લઈએ છીએ અને ફેંકીએ છીએ. યુઝ એન્ડ થ્રો કોણ પકડીને લઈ જાય ના તે કરે. પાણીની બોટલ આપણે પહેલા તાંબાની વાપરતા હતા, અલબત્ત હવે તાંબાની આપણે કંઈ નહીં, સ્ટીલ નહીં વાપરો. પણ પ્લાસ્ટિકની વાપરવાની ક્યાં જરૂર છે? પણ એ તમે વાપરો છો. એટલે એવા જે પ્લાસ્ટિકના સાધનો, જે સ્ટ્રો, તમે શેરડીનો રસ પીવા જાઓ તો પેલો સ્ટ્રો માગો પરાણે, અને સ્ટ્રોથી તમે આરામથી પીવો, એની ક્યાં જરૂર? તમે એ જે કપ છે એ યુઝ એન્ડ થ્રો વાળો જ છે, પણ ઇવન તો ચાલો માની લીધું, પણ એ તમે સ્ટ્રો તો નકામી છે, તમે વાપરવાની ક્યાં જરૂર છે? તો એવી કેટલીય વસ્તુઓ છે કે જેમાં આપણે દૂર કરી શકીએ, જે પ્લાસ્ટિકની જરૂર છે જ નહીં. એવું નથી કે પ્લાસ્ટિક તમામમાં છે એવું, અને પણ આપણે જેટલું નકારીશું તો એટલી પ્રોડક્શન નહીં થાય. એટલે મેં એક સરસ મુદ્દો છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય. તમે જો એ ડિમાન્ડ જ નહીં કરો સ્ટ્રોની અથવા સિંગલ યુઝ પ્લાસ્ટિકની, તો સપ્લાયમાં નહીં આવે, અને નહીં આવે તો આપોઆપ દૂર થશે. એટલે બોયકોટ યોર સેલ્ફ, તમારે જાતે જ એનો બોયકોટ કરો, બહિષ્કાર કરો. સરકારના કાયદા કાનૂન બાજુ પર રહ્યા, આપણે એમાં પડવું નથી. પેરિસ એગ્રીમેન્ટને જે કહેવું તે કે, પણ હું ના પાડી શકું એ તો મારા હાથની વાત છે. અને કાપડની થેલી વર્ષોથી વાપરતા આવ્યા છીએ એ લઈને જાઓ, તો આ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ એનો જો તમે પ્રયોગ કરશો તો મને લાગે છે કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક દૂર થાય, અને એના લીધે જે સમસ્યાઓ ઉભી થાય છે એ સમસ્યાઓ હળવી કરી શકીશું. એટલે જો હું પ્લાસ્ટિકની સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતો હોય તો હું પોતે જવાબદાર છું, એ જે 2 ઇંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે તે, અને જે મારા ગટર ભરાઈ જાય છે એના માટે હું જવાબદાર છું. એટલે હું જવાબદાર હોઉં તેનો મતલબ એવો થયો કે મારે એ નકારવું પડે.
1: બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ, બહુ જ સરળ અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં આપે મિશન લાઈફ જેવો આમ જટિલ લાગતો હતો પણ એ મુદ્દો બહુ અમને સરસ સમજાયો, અને કેવી રીતે દરેક નાગરિકના નાના નાના પ્રયત્નોથી આજે આ પડકાર છે પૃથ્વીની સામે એને આપણે પહોંચી વળી શકીશું અને પોતાનું આપણે યોગદાન આપી શકીએ, એ બદલ આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર.
0: આભાર શ્રોતા મિત્રો.
1: શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રીની જે પરિકલ્પના છે મિશન લાઈફ, એ માત્ર કોઈ એક અભિયાન નથી પરંતુ આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત ભવિષ્યનું વચન છે, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ. તો આજના કાર્યક્રમના અંતમાં આપણે બધા સંકલ્પ લઈએ કે પ્રો પ્લાનેટ પીપલ બનીને આપણે જવાબદારીપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરીએ અને આવનારી પેઢીઓ માટે એક હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય બનાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદની પ્રસ્તુતિ, વિશેષ રાણી 12 વર્ષ સુશાસનમાં. આજનો વિષય હતો મિશન લાઈફ. પર્યાવરણવિદ મહેશ પંડ્યા સાથે આકાશવાણી અમદાવાદ સંવાદદાતા અપર્ણા ખૂંટની વાતચીત આપે સાંભળી. કાર્યક્રમનું

પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાત્રિના બરાબર 10 થયા છે અને અમે લઈને આવી ગયા છે આપના માટે ગુજરાતી ગીતોનો ખજાનો. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ભાસ્કર ભટ્ટની રચના આપ સાંભળશો, નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાનો સ્વર, નયનેશ જાનીનું સંગીત.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત.

ગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક

0: કાર્યક્રમનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: ગુજરાતી ગીતો માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. ઉમાશંકર જોશીની રચના હવે આપ સાંભળશો. ઉદય મજુમદારનો સ્વર, શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

સુરેશ દલાલની આ રચના આપવાની રાધા હરિહરનો સ્વર હતો અને આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપ્યો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રાત્રિના 10:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીત કાર્યક્રમની શરૂઆત કરીએ એન ઇવનિંગ ઇન પેરિસ આ ફિલ્મના ગીત સાથે. મોહમ્મદ રફી અને આશા ભોસલેનો સ્વર, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

કશ્મીર કી કલી આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફી અને આશા ભોસલેનું સ્વર હતું, ઓપી નૈયરનું સંગીત હતું અને એસ એચ બિહારીની શબ્દરચના હતી. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

કાલા પાની આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફી અને આશા ભોસલેનો સ્વર હતો, સંગીત હતું એસ ડી બર્મનનું અને શબ્દરચના હતી મઝરૂહ સુલતાનપુરીની. કાર્યક્રમમાં આગળ વધીએ. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ જુલી ફિલ્મનું ગીત. લતા મંગેશકરનો સ્વર, રાજેશ રોશનનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના.

જુલી ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. લતા મંગેશકરનો સ્વર હતો અને ફિલ્મ સંગીત આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. મન્ના ડેના સ્વરમાં આનંદ ફિલ્મનું ગીત, સલીલ ચૌધરીનું સંગીત, યોગેશની શબ્દરચના.

0: कभी तो हंसाए।
1: जिंदगी कैसी ये पहली हाय, कभी तो हंसाए कभी तो रुलाए। जीवन ने फिलसूफी समी आग, पंक्तियों योगेश लकी हती जेने स्वरबद्ध करी हती सलील चौधरी। मन्ना डेनो स्वर हतो, फिल्म हती आनंद। अने आ साथे ज फिल्म संगीतना कार्यक्रम ने अहीं विराम आपीए। कार्यक्रमनुं प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा केन्द्र परथी करवामां आव्युं। રાત્રિના 11 થવાની તૈયારીમાં છે, થોડી ક્ષણમાં એટલે કે બરાબર 11 કલાકે દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે અને 11:05 આપ સાંભળશો અંગ્રેજીમાં સમાચાર। તો પ્રતીક્ષા કરીએ સમાચારની।

વધારે રહ્યું. રાત્રે 8.5 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 67% નોંધાયું. આગાહી છે કે આવનારા 24 કલાકમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને આવતીકાલનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે તારીખ 10 જુલાઈ 2026 શુક્રવાર સવારે 6 કલાક અને 5 મિનિટે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા અંતર્ગત મંજિલ આ વિષય પર લતા હિરાણીનો લઘુચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. 6:35 લઈને આવીશું શ્રી રામચરિત માનસ કાન ભાગ 214. 6:45 ગાંધી વંદના સેવાવૃત્તિ આ વિષય પર સુનિતા મોદીને આપ સાંભળશો કાર્યક્રમ ગાંધી વંદના. બરાબર સવારના 7 કલાકે લઈને આવીશું સદાબહાર ગીતો. 7:20 ગુજરાતી ગીતો આપ માણી શકશો. 8:30 એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે 9:00 ટકોરે માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે ગુજરાતી ગીતો. આ કાર્યક્રમનો સમય આપ યાદ રાખશો 9:30. 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ અંતર્ગત આવતીકાલે અદબી મેગેઝિન આમાં દિવ્યા વિધાણીનો કવિતા પાઠ અને કસમ કહાની વિક્રમ શાહાણીની આ કહાની આપ સાંભળશો સિંધી કાર્યક્રમ સુરહાણ 10:02. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત આવતીકાલના કલાકાર અમન લિખડિયા. 11:02 ફિલ્મ સંગીત અંતર્ગત આપ સાંભળશો નવા ફિલ્મી ગીતો. 11:30 લઈને આવીશું ગેરફિલ્મી હિન્દી ગીતો. બપોરે 12:02 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયરમાં અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી સાથે આપ માણશો આવતીકાલનો કાર્યક્રમ સહિયર. સર્જક પ્રણવ ત્રિવેદી સાથે હિતેશ માવાણીની વાતચીત આ કાર્યક્રમ અંતર્ગત સાંભળી શકાશે. 1:10 સુગમ સંગીતમાં કલ્યાણી કોઠાળકરના સ્વરમાં કેટલાક સુમધુર ગીતો. 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. લોકસંગીત 5:45. આવતીકાલે પ્રાચીન ભજનો રજૂ કરશે ભીખાભાઈ પરમાર અને લોકગીતો આપ સાંભળશો વિરમભાઈ દેસાઈના સ્વરમાં. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:11 ફિલ્મી ગીતો. 7:22 રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. ગુજરાતી ગીતો 8:30 સ્પોટલાઇટ આ કાર્યક્રમ 9:15 અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું. કાર્યક્રમ આજ કે ફનકાર વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી 9:30. રાત્રે 10:00 ગુજરાતી ગીતો અને 10:30 લઈને આવીશું હિન્દી ફિલ્મ સંગીત. આ સાથે સાથે જ દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર આપના સુધી નિયત સમયે પહોંચાડતા રહીશું. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:14:15 થઈ છે. અમારી આજની બીજી સભા એટલે કે આ સાંધ્ય સભા અહીં જ સમાપ્ત કરીએ છીએ. જો કે આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ DTH સેવાના માધ્યમથી આપ ગુજરાતી ગીત સંગીત અવિરતપણે માણી શકશો. આવતીકાલે 5:50 ફરીથી મળીશું આ જ મીટર્સ પર અમારી પ્રાતઃ સભાના પ્રારંભે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું પ્રાચીન ભજનો.

ಶಾಂತಿ ಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮು ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಅನ್ನ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಂಜಾಣ ಭಗವಾನ್ ನಮ್ ಕೋರ್ ಕಾಢಿ ಹೋಯ್ ಪಚಾಸ್ ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರೀ ರ್ಯಾ ಹೋಯ್ ಅನೆ ಆಖಾಯ್ ನಗರ ಮಾ ಢೋಲ್ ನಗಾರಾ ಸರಣಾಯು ವಾಗ್ತಾ ಹೋಯ್ ಮಾನವ ಮೇರಾಮಣ ಮುಟೆ ಹೋಯ್ ಹೈಯ ಹೈಯು ದಳಾತು ಹೋಯ್ ಜಾಣೆ ಸಂಬರ್ಗಡನ ರಾಜವಿ ಸಂಬರ್ಗಡನ ರಾಜಕುಮಾರ್ ಗೋಗಾಜಿ ಚೌಹಾಣ್ ಅನಿ ಗೋಗಾಜಿ ಚೌಹಾಣ್ ನ ರೂಢ ಪ್ರಸಂಗ ಹೋಯ್ ಕುವರ್ನ ಲಗ್ನ ಲಿದೇಲಾ ಹೋಯ್ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಅನಿ ಮಾನವ ಮೇರಾಮಣ ಹೈಯ ಹೈಯು ದಳಾತು ಹೋಯ್ ಏಕ ಬಿಜಾ ಹಳಿ ಮಳಿ ವಾತು ಕರ್ತಾ ಹೋಯ್ ಲಗನ್ ನೆ ಎಮ್ ಕೆವಾಯ್ ಟಾಣೆ ಆನಂದ ಕರ್ತಾ ಹೋಯ್ ಢೋಲ ನಗಾರಾ ವಾಗ್ತಾ ಹೋಯ್ ಬೇನು ದಿಕರಿ ಢೋಲೆ ರಮತಿ ಹೋಯ್ અને ઈ ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણો ની ચલણી ચલી ના શકે કોઈ માથા પડે ધડ લડે એહી પટંદર હોય ઈ ચૌહાણ વંશ ની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોડી સંબરગઢથી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજ ના લગ્ન ગીતું ગવાતા હોય પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા આમ ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના માં થઈ આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષી એ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કહેવાય આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરી ની અંદર આવ્યા હોય અને ચોરી ની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંચ રાજપૂત ના વીર અભજૂત ને જીવવું તે પછી ત્યાર જેવું બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહેલો હોય અને એમ કહેવાય વરે મારા પહેરાઈ હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડ ના પાદરમાં હળવદ ના પાદરમાં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલ નો નાદ થાય અને ઢોલ નો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણ ની ચોરી છે ને બાપ લગ્ન ની એ કુટુંબ ના હગા વાલા ભાયા તું બેઠ્યા હોય અફણ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોઠ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર દો બેટા ધાવણા આમ જ્યાં ખરલ ની અંદર કહુંબા ગોળાતા હોય એકબીજાના હમ દઈ ધોબા દેતા હોય કહુંબા ના અને ત્યાં તો બુંગિયા ઢોલ નો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતો કરે કે કોણ વારે ચડે ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે

ફેરા ફરી રહ્યા, ચોથું મંગળ ફરતા હોય ને, એ ગોગાજી ચૌહાણ ના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગીઓ ઢોલ વાગ્યો. અને બુંગીઓ ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો, રાડ પડે રજબૂત છુપે નહીં, દાતા છુપે નહીં, મંગની આયો, ચંજન નારીકો નેન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પૂંડ દીકાયો, કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર, કે કર્મ છુપે નહીં ભભૂત લગાય, એમ રાજપૂત નો દીકરો હતો બાપ, એને લક્ષ્મણ છાના ના રે, હુરજ જાણે ભગવાન કોર કાઢે, કે નમુ યાદી આદિત દે હાથ જોડી, પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી, રવિ બાબતથી તું જે શીશ નમાવું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામુ, અહો કેમ હું વર્ણાવું વાત તારી, રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી, બધા દેવ ને કરોડ 33 માઈ, રવિ તુજથી ઉપરી કોણ થાય, આમ હુરજ જાણે કોર કાઢે. અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ, છતાંય ફુરજ ભાણ છાના નો રે, છુપા છુપાય નહીં, એમ રાજપૂત નો દીકરો બાળ હોય તો એ, યુવાન હોય તો એ, અને વૃદ્ધ હોય તો એ, ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ, તેથી ધર્મ ની ખાતર, કે ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ, ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ લાવ, અને ધર્મની ખાતર થઈ, બેન દીકરીઓની ખાતર થઈ, ગૌ માતાની ખાતર થઈ, અને બુંગીઓ ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથે સવાર થઈ જાય ને ઈ રાજપૂત. અને બુંગીયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ સાનો વાગ્યો, અને કોઈ આવીને કહ્યું બાપ આજ હળવદના પાદર ની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જતા હોય, ગાયોને લઈ લૂંટેરા જતા હોય, અને એની વાર કરવી છે. અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂત નો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન, એની પોતાની જનેજાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય. અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવાન ગયેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્ય મેં એ ના લખ્યું છે. એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણે હોય એની ચિંતા નથી, અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય, ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળ નું ટાણું છે, આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં. છતાંય રાજપૂત નો દીકરો બાપ ઘોડાના માથે સવાર થઈ હાથમાં શમશેર ઉઘાડી લે, તલવાર ઉઘાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ જે ગાયો ને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ, એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે, અને મારતા ઘોડે બાગડતા ધમા બાગડતા ધમાપટ ધમાપટ ધમાપટ કરતા કરતા એમ કહેવાય દુશ્મનો હામાં દેખાણ્યા, અને દુશ્મનો ને દેખ્યા, ગાયું ને દેખી, ગવોત્રી ને દેખી, અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુફારો, અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લુટેરાઓ સાબદા થયા હોય, અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય દુશ્મનો ના માથે તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય, કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી, એ દારૂ માં દીવાન પીધો બે પ્રમાણ કર, મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો અસુરાન ભર્યો અભિમાન, એ ભૂપત હાથ ભટુકા ભરે, કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં જાગ ધરે, ચરડાક ચીરે ચામડી નકતી ત્યાં તો 32 દાંત છૂટી પડે, ગાંડો બની ગયો બાપ. અને એ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય, અને એ ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા. દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા, ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું, ત્યાં ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતો દીકરો પરણવા આવ્યો હોય, 54 વસ્તો કુળદીપક પરણવા આવ્યો, અને આજે ગાયોની વારે ચડ્યો, અને આખું ગામ પાછળ થયું હોય, અને આવતા ગાયોને વારીને આવતો હોય, કેવો રૂડો લાગતો હશે બાપ. આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીકના માથે હરખ

ખાતી હોય અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયું આવી, પણ એક રોડી રોડબાઈ, એક વિધુરબાઈ અને વિધુરબાઈની એક ગાવડી નું આવેલી, એક વાછડી નું આવેલી, અને વાછડી નું આવી ને, અને એ વખતે બાઈ માલધારીની દીકરી લાછુએ એટલું જઈને ગયું કે રાજપોત બાપ સવા શેણની તો હવ ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈની આ નાના છોકરાના છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ? અને આટલી વાત કરી કે સવા શેરની ગાયું હવું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવ વાછડીઓન? અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો, અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને એ વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનોએ ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો, અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહે પિંડ ઉતારી લે, માટીનો માટીનો પીંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું, અને પછી તો ગાંડો બનેલો રાજપોત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે, સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો દુશ્મનોનો, યૌવનોનો નાદાત વાળ્યો, આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહીમામ થઈ ગયા, વાછડી લઈને આવવું તો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું, આજ પણ મસ્તક એ રણની અંદર બાપ મોજૂદ પડ્યું છે ગોગાજીનું, અને ત્યાંથી જોડીની અંદર કે રક્ત ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય, એની આંખની અંદર એમ કેવા હરગના પોરા હોય, અને એ સબ લઈ એ જોડી લઈ, અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા, ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યો રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય, રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવચ, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબળગઢ તરફ આવવા માંડ્યા, અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબ જન બાપ ધરતીમાં તો પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા, કે ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય, આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતો કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે, અને સબ લઈને જયારે આવતા હતા ને રાત વાહો થાય, કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાત વાહો કરે, અને જે સબ હતી જે જોડી હતી ને એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડ્યા ધરતી માત્ર રક્તના ટીપા પડે ને ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ, અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા, અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો, અને રાજપૂતાની ભેળી સતી થતી હોય, અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય, અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા વળે અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો, અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો, હે લાછલના વીરા બાપ વાટે ઘાટે મારા ધણી બાપ તું રકોપા મારા કરજે, આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય એની પ્રાર્થનાઓ કરતા હોય, અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજ